નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે જ્યેષ્ઠ સુદ 8 વિક્રમ સંવત 2082 ને શનિવાર એટલે કે તારીખ 23 મે વર્ષ 2026. અત્યારે સવારના 5:57 અને 40 સેકન્ડ

આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હવે સાંભળીએ પ્રફુલ્લ દવેને રચના નરસિંહ મહેતાની.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપો સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત કરીએ છીએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. आइए सुने श्री रामचरित मानस गान भाग 197.

0: శ్రోతాంధ్రముల జాపు సంప్రదాత వివిధ భారతి కార్యక్రమం శ్రీ రామచరిత మానస్ ఖాన్ ప్రసరణ ఆకాశవాణి రాజ్కోట్ కేంద్ర పరిధి కర్వమావ్యు ప్రస్తుత కరేచే కృషి మాహితీ ఆజ్ను విషయ చే ఖేతీ మా మూల్యవర్ధన్ ప్రస్తుతి డాక్టర్ ఉస్మాన్ గణేష్ షేరసియా.
1: મિત્રો, કૃષિ માહિતીમાં આજે વાત કરવી છે ખેતીમાં મૂલ્યવર્ધન. એનો અંગ્રેજી શબ્દ બહુ સરસ છે, વેલ્યુ એડિશન. તો વેલ્યુ એડિશન એટલે શું, મૂલ્યવર્ધન એટલે શું? દાખલા તરીકે આપણે જે કાંઈ જણસને પેદા કરીએ છીએ, એને આપણે પેદા થઈ જાય પછી સીધું માર્કેટમાં લઈ જઈએ છીએ. માર્કેટ આપણા કાબૂમાં છે નહીં, એ તો ત્યાં બેઠેલા વેપારી છે અથવા તો બીજી જે સિસ્ટમ છે એનો એક ભાગ છે. આપણે બધા જાણીએ છીએ કે ત્યાં હરરાજી થાય, અને હરરાજીમાં કેવી ક્વોલિટી જળવાતી હોય, કેવી રીતે કામ થતું હોય, આપણને બધાને ખ્યાલ છે. એવું નહીં મિત્રો, આપણે જે વસ્તુને પેદા કરીએ છીએ એ વસ્તુનું આપણે આપણા ઘરે જ એનું એક સૌથી પહેલાં તો ગ્રેડિંગ કરીએ, એમાંથી શ્રેષ્ઠ વસ્તુને બહાર કાઢીએ, અને શ્રેષ્ઠ વસ્તુને બહાર કાઢ્યા પછી એ જે બેસ્ટ ક્વોલિટી આવે એને આપણે એક ટાર્ગેટેડ એક લક્ષ્યાંક નક્કી કરેલા લોકોની સમક્ષ વેચીએ, આપણું પોતાનું પેકિંગ બનાવીએ, આપણું પોતાનું બ્રાન્ડ બનાવીએ, અને જે લોકોને એની જરૂરિયાત છે એ લોકો સુધી આપણે જાતે જ પહોંચાડીએ. તો જે વસ્તુ 40 રૂપિયાની મળતી હોય એ વસ્તુના આપણને 100 રૂપિયા મળે. દાખલા તરીકે કચ્છમાં એક બહુ સરસ ખેતી થાય છે ખારેકની, એમાંનું એક ફાર્મ મારા ધ્યાનમાં છે. બજારમાં જ્યારે 40-50 રૂપિયાની કિલો ખારેક વેચાતી હોય ત્યારે આજે વેલ્યુ એડિશનની આપણે વાત કરી છીએ, મૂલ્યવર્ધનની, ત્યાં ગ્રેડિંગ થાય, છોડમાંથી ઉતારવામાં આવે, ઉતાર્યા પછી ત્યાં ઘણા બધા બહેનો બેઠા હોય અને એ બહેનો છે એમાંથી ખરાબ ફળ છે એને કાઢી નાખે અને એને પોતાના બ્રાન્ડમાં પેક કરી દે અને પછી એ વિદેશમાં મોકલે. તો વિદેશમાંય મોકલે અને આપણું અહીંયા આપણા દેશમાં પણ વેચાય. તો એ મારો પોતાનો અનુભવ છે કે બજારમાં જ્યારે 40-50 રૂપિયાની કિલો ખારેક મળતી હોય ત્યારે આ મૂલ્યવર્ધનવાળી ખારેક છે એ 150 રૂપિયાની વેચાતી હોય. તો ઓછા ઉત્પાદનમાં વધારે નફો મેળવવા માટેનું આ બેસ્ટ કામ છે. દાખલા તરીકે ટમેટાના ભાવ ન હોય ત્યારે તમે એનો સોસ બનાવો, અથવા તો એને અત્યારે તો ટેકનોલોજીનો યુગ છે, તમે ધારો એ કામ કરી શકો, એને સંગ્રહ કરવા માટેની યોગ્ય રીતો છે એ રીતે તમે સોસ બનાવો કે અથાણું બનાવો કે જે કાંઈ બનાવો હોય એ બનાવી અને પૂરા ભાવથી આપણે વેચીએ તો આપણા પરિવારને એનો આનંદ થાય કે અમારું પોતાનું એક બ્રાન્ડ છે, અમારું પોતાનું જે પ્રોડક્ટ છે એને લોકો માંગ કરે છે, અમે સામેથી આપીએ છીએ. નજીકના સિટી હોય ત્યાં સારા લોકો હોય, એ બધા લોકોને ખૂબ જ સારી વસ્તુની જરૂરિયાત હોય એને આપણે આપણા પેકિંગમાં બનાવીને આપીએ.

0: આને મૂલ્યવર્ધન કહેવાય. અને આ મૂલ્યવર્ધન છે ને મિત્રો, એ દરેક પાકમાં થઈ શકે. ઇવન મગફળી હોય તોય થઈ શકે, ટમેટા હોય તોય થઈ શકે. દાખલા તરીકે અત્યારે રીંગણમાં એટલી બધી દવા છંટાય છે, આપણે એક ફાર્મ એવું ઊભું કરીએ અડધા વીઘાનું, કે એમાં જૈવિક દવા ખાતરનો ઉપયોગ કરી, થોડુંક IPNM ઉપર કામ કરી અને એને રસાયણ ફ્રી રીંગણા બનાવીએ અને એનું એક પેકિંગ કરી અને સારા લોકો સુધી આપણે એને પહોંચાડીએ, તો એને ખૂબ જ જરૂરિયાત છે. મિત્રો, દરેક ખેડૂતના મનમાં આ વસ્તુ સાચવી રાખવા જેવી છે કે આપણે દરેક જણસનું મૂલ્યવર્ધન કરીએ અને વધારે કમાઈ, એ જ શ્રેષ્ઠ ખેતી છે. મિત્રો, આજની કૃષિ માહિતીમાં આટલી માહિતી પૂરતી.
1: ખેતીમાં મૂલ્યવર્ધન આ વિષય પર કૃષિ માહિતી આપવા સાંભળી રહ્યા હતા પ્રસ્તુતિ ડોક્ટર ઉસ્માન ગણેશ શેરસિયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 11 વાગ્યે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહેર 12 વાગીને 30 મિનિટે, જેમાં સાંભળશો અમદાવાદ કેન્દ્રનું યોગદાન. સુગમ સંગીત 1 વાગીને 10 મિનિટે. 1:30 ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. ગુજરાતી ગેરફિલ્મી ગીતો 2 વાગીને 40 મિનિટે.

અમારી સાંધ્યકાલીન સભાની પ્રસારણ યાત્રામાં સાંજે 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત અને ત્યારબાદ તરાને નયે પુરાને 6 શાસ્ત્રીય સંગીતમાં સાંભળશો ચિમનલાલ પડિયાના કંઠને રાગ અભોગી. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30 જેમાં સાંભળશો શ્રેણી knowledge.com અંતર્ગત કેટલાક સવાલોના જવાબો.

પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. રાજકોટ કેન્દ્રનું યોગદાન આપ સાંભળશો. ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:22, જેમાં જળ સંચય માટે પ્રયત્નશીલ અને સીઈઈ સાથે સંકળાયેલા જસદણના અશોકભાઈ સાપરા સાથેની મુલાકાત સાંભળશો. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કારણ છાયા વિરલ રાવલ. શ્રોતા મિત્રો, આપણ રાજકોટ કેન્દ્રનું યોગદાન આપ સાંભળશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરાય. 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટી હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે 25મીથી 27મે સુધી બીજો તબક્કો યોજાશે. ગાંધીનગર પોલીસે ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓ ઝડપી લીધા. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29મી મેથી 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. શ્રી મોદી યુવાનોને સંબોધિત પણ કરશે. આ રોજગાર મેળો રોજગાર સર્જને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રી મોદીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક અહેવાલ સાંભળીએ.
1: રોજગાર મેળો એ પ્રધાનમંત્રીની રોજગાર સર્જનની સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ એક પગલું છે. રોજગાર મેળો યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. દેશભરમાં આયોજિત 18 રોજગાર મેળાઓ દ્વારા લગભગ 12 લાખ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આજરોજ 19મો રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતી થયેલા ઉમેદવારો રેલવે, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે. જયેશ વેગડા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રામ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોયલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવારપત્રો પરત ખેંચી શકાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગાંધીનગરના ગિફ્ટ સિટીના વિકાસ અને ભવિષ્યની દિશા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સહિત કેન્દ્ર સરકારના અને ગિફ્ટ સિટીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ પીકે મિશ્રા, ગિફ્ટ સિટી ચેરમેન ઉદય કોટક તથા અન્ય અગ્રણીઓએ ભાગ લીધો હતો. મુખ્ય મુદ્દા તરીકે ગિફ્ટ સિટીના વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. ચર્ચામાં બેન્કિંગ, ફિનટેક, ઇન્સ્યોરન્સ અને ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રના વિસ્તરણ અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ સાથે જ ગ્લોબલ કેપિટલ સેન્ટર્સ, વિમાન અને જહાજ લીઝિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અધિકારીઓને ગિફ્ટ સિટીના વિકાસ માટે ઝડપથી અમલમાં લાવવાના નિર્દેશ આપ્યા. આ બેઠકમાં ગિફ્ટ સિટીના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા વધારવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.

0: રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટેની સરકારી ઓનલાઇન કેન્દ્રીય પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ ખાલી પડેલી 11,000થી વધુ બેઠકો માટે સરકારે બીજો રાઉન્ડ જાહેર કર્યો છે, જેમાં વાલીઓ 25 મેથી 27 મે સુધી પુનઃ શાળા પસંદગી કરી શકશે. પ્રથમ રાઉન્ડમાં 77,000થી વધારે બેઠકોમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ અનેક વાલીઓએ છેલ્લી ઘડીએ પ્રવેશ રદ કરતા 11,000 બેઠકો ખાલી પડતા બીજો રાઉન્ડ જાહેર કરાયો છે. ખાલી પડેલી બેઠકોમાં ગુજરાતી માધ્યમની 3,000થી વધારે બેઠક છે, અંગ્રેજી માધ્યમની 5,953, હિન્દી માધ્યમની 1,614 અને અન્ય માધ્યમોની 174 બેઠકો છે. ગાંધીનગર પોલીસે ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓને ઝડપી લીધા છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ટેરાબાઇટ સ્પેસમાં રોકાણ કરાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનો પર્દાફાશ કરી પોલીસે કંપનીના ડાયરેક્ટર અને ઝોનલ મેનેજર સહિત 2 આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી ઉત્પલ પટેલ વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા એસઆઇટીની રચના પણ કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ વધુ માહિતી આપી.
1: શૂટ સ્પેસ કંપની વિરુદ્ધ ચીટિંગ ફોજરી જીપીઆઈડી ઓર બર્ડ્સ એક્ટ કે અંતર્ગત ગુના દાખલ કિયા હૈ. ઇસમે 2 અક્યુઝ કી ધરપકડ કિયા હૈ. યે શૂટ સ્પેસ એક પોન્ઝી સ્કીમ હૈ, એમએલએમ સ્કીમ હૈ. ઇસમે અલગ અલગ ઇન્હોને સ્કીમ્સ બહાર નિકાલા, જૈસે લાલચ મે આકે બહોત સારે પબ્લિક ઇસમે પૈસા ઇન્વેસ્ટ કિયા. અભી જો ફરિયાદી હૈ, ઇસમે 13 ફરિયાદી હૈ, કુલ મિલા કે 5 કરોડ કે આસપાસ રકમ હૈ. ઇસમે ઓર જ્યાદા પબ્લિક કે સાથ ફ્રોડ હોને કા શક્યતા હૈ, કુલ મિલા કે અરાઉન્ડ 100 કરોડ કે આસપાસ યે ફ્રોડ હોને કા શક્યતા હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ને ફોલો કરશો. રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા મેણુબે જળાશયમાં ચોમાસા પહેલા જરૂરી સમારકામ કરવાનું હોવાથી અને ડેમ ઉપરનો પાણીનો જથ્થો નદીમાં છોડવાનું હોવાથી 25 મેના રોજ સવાર 11 કલાકે જળાશયના 4 દરવાજા 0.91 મીટર ખોલવામાં આવશે, જેને કારણે સ્થાનિક લોકોને નદીના પટમાં અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે. ઉપલેટાના ગધેધડ ગામના લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે. આ સાથે વરજાંગ જાડિયા, મેખાટીંબી, નાગવદર, નીલાખા ગામના લોકોને પણ સાવચેત કરાયા છે. રાજ્યની સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પંચાયત તેમજ રાજ્યમાં આવેલી બેન્કોમાં 27 મેના બદલે 28 મેના રોજ બકરી ઈદની જાહેર રજા રહેશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પડાયેલી યાદી મુજબ રાજ્યમાં બકરી ઈદની રજા હવે ગુરૂવારે 28 મે રોજ રહેશે અને રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ, પંચાયત તેમજ બેન્કો બુધવારે 27 મેના રોજ રાબેતા મુજબ ચાલુ રહેશે. સોમનાથ ચોપાટી પર દરિયામાં નહાવા ગયેલા 3 યુવાનો ડૂબી જતા સ્થાનિકોને બચાવ ટુકડી દ્વારા 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 1 યુવાનની શોધખોળ ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે મહારાષ્ટ્રથી સોમનાથ આવેલા 3 યુવાનો પ્રતિબંધ હોવા છતાં દરિયામાં નહાવા ગયા હતા અને દરિયાના પાણીમાં ડૂબવા લાગ્યા હતા, ત્યારે સ્થાનિક તરવૈયા અને બચાવ ટુકડી દ્વારા તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 1 યુવાન હજુ લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જો કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગર ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મે થી 2 જૂન દરમિયાન 4થી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે. પત્રકાર પરિષદમાં આરઆરયુના ઉપકુલપતિ ડોક્ટર કલ્પેશ વાંડ્રાએ જણાવ્યું કે આ સ્પર્ધામાં દેશના આશરે 2,000 જેટલા ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ગુજરાત અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે, જેમાં સબ જુનિયર, જુનિયર, યુવા, સિનિયર અને માસ્ટર્સ એમ વિવિધ કેટેગરીમાં મહિલા તેમજ પુરૂષ સ્પર્ધકો ભાગ લેશે. આ અંગે ધર્મેશ પ્રજાપતિએ વધુ વિગતો આપી.
2: ગુજરાત 2029 કે અંદર વર્લ્ડ પોલીસ ફાયર ગેમ કી यहाँ पे आयोजित करेगा और जिसमें से 65 गेम खेलने वाले हैं और उस 65 गेम के अंदर 8 गेम राष्ट्रीय रक्षा विश्वविद्यालय में खेले जाने वाले हैं. वो 65 गेम में से ये एक गेम आर्म रेस्लिंग का भी है. अभी हम लोग 2026 में है, हमने ये नेशनल चैंपियनशिप को आयोजित किया गया है और इससे हमको बहुत इसका एक्सपीरियंस मिलेगा, अनुभव मिलेगा और इसके बाद हम लोग आने वाले दिनों के अंदर

0: पुलिस के लिए, फोर्सेस के लिए भी ऐसा एक चैंपियनशिप हम इसको आयोजित करेंगे।
1: પાટણ જિલ્લાના 8 આયુષ્માન આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો માટેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। અત્યાર સુધી જિલ્લામાં કુલ 38 આયુષ્માન આરોગ્ય કેન્દ્ર અને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવતું પ્રતિષ્ઠિત NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે। ચાલુ વર્ષે ચાણસ્મા તાલુકાના ધીણોજ 2, પાટણ તાલુકાનું ખીમિયાણા, હરિજ તાલુકાનું વેજાવાડા, જ્યારે રાધનપુર તાલુકાના જેતલપુર, ડેલાણા, ધરવડી, પુરાણા અને સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ આયુષ્માન આરોગ્ય મંદિરને આ પ્રમાણપત્ર મળ્યું છે। આ પ્રમાણપત્ર આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર તેમજ અલગ અલગ વિવિધ માપદંડોના મૂલ્યાંકન બાદ એનાયત કરવામાં આવે છે। અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે। રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત 1 જૂને જાહેરનામું પડશે। રાજ્યમાં આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે 25 મેથી 27 મે સુધી બીજો તબક્કો યોજાશે। ગાંધીનગર પોલીસે એક ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓ ઝડપી લીધા। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી। ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મે થી 4 આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: મીડિયમ વેવ 370.3 મીટર એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મી ભક્તિ સંગીત। દોસ્તો, સૌપ્રથમ સાંભળીએ સંગીત સમ્રાટ તાનસેન ફિલ્મનું આ ગીત, કમલ બારોટ અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં સંગીત આપ્યું છે એસ એન ત્રિપાઠીએ, શબ્દ તાનસેનના।

0: સુબહ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા છો લતા મંગેશકર અને સાથીઓના અવાજમાં. સંગીત આપ્યું છે હૃદયનાથ મંગેશકર, શબ્દ પંડિત નરેન્દ્ર શર્માના. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીત, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત કરીએ છીએ સુગમ સંગીતમાં આ માસનું ગીત. કવિ ડોક્ટર અનિલ વાળા, ગાયક નિધિ ધોળકિયા, આસ્વાદ દીપક ત્રિવેદી, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ.
1: વિધવાની કામેચ્છાનું ગીત. હીરથી ભરેલ કાળો કંચવો, કંચવાની લીલુડી શેર માણા રાજ, ઈરે શેરીઓમાં બાંધ્યા મોતીના ધામ, બાંધ્યા મોતીના ધામ. મોતીડા ખરબચડા સુખે ગંધાય, ને ઘરમાં શુકનની લાપસી રંધાય. મોતીડા ખરબચડા સુખે ગંધાય, ને ઘરમાં શુકનની લાપસી રંધાય. લાપસીના આંધણનો મીઠો હલકાર, લાપસીના આંધણનો મીઠો હલકાર. ગુંજે ગંગાજીને ઘેર માણા રાજ, ઈરે ઘર ઘરમાં છે પીડચટ્ટા કામ. હીરથી ભરેલ કાળો કંચવો, કંચવાની લીલુડી શેર માણા રાજ. પીઠી પીડી ને હું તો લજ્જાડું લાલ, પીઠી પીડી ને હું તો લજ્જાડું લાલ. સાઈબાની છાતીમાં અધમુવો વાલ, સાઈબાની છાતીમાં અધમુવો વાલ. છાતી હાફે ને ભીના ટોડલા, છાતી હાફે ને ભીના ટોડલા. કાળા મલીર ભલે પેર માણા રાજ, કાળા મલીર ભલે પેર માણા રાજ. ઈરે ભીનાશ હવે ટહુકાનું ગામ, ઈરે ભીનાશ હવે ટહુકાનું ગામ. હીરથી ભરેલ કાળો કંચવો, કંચવાની લીલુડી શેર માણા રાજ. કવિશ્રી અનિલ વાડાનું નામ ગુજરાતી ગીતોના સાહિત્યમાં નવું નથી. ગીતોમાં તેમનું અલગ પ્રદાન રસપ્રદ રહ્યું છે. ગીતમાં અનોખા વિષય વૈવિધ્યને પસંદ કરી લયની અનોખી રીત દ્વારા ગીતને શણગારવાનું તેઓ માટે સહજ છે. વિધવાના સંવેદનને મીઠા ચિત્કાર રૂપે વ્યક્ત કરતું આ ગીત આંતરમનના તારને ઝણઝણાવી જાય છે. આપણા સમાજમાં સ્ત્રીઓનું ખૂબ સન્માન થાય છે, નારી શક્તિનું પૂજન થાય છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ એવું કહેવાયું છે. નારીના સંવેદનો અને સંકેતો લોકગીતોમાં પણ આબાદ રીતે ઝીલાયા છે. પરિણીતા સ્ત્રીના વિવિધ સ્પંદનો ગુજરાતી પદ્ય સાહિત્યમાં ઝીલાયા છે, પરંતુ વિધવા સ્ત્રીના સ્પંદનો અને વલોપાત રજૂ કરતા ગીતો ખૂબ જ જૂજ છે. એમાંનું આ એક ગીત અનોખી શૈલી સાથે અનોખો ચીલો ચાતરે છે, નોખું ચિત્ર રજૂ કરે છે, નોખો વલોપાત વ્યક્ત કરે છે. જુઓ, પ્રથમ પંક્તિથી જ આ વેદના સભર વ્યથા ચાલુ થાય.

છે. હીરથી ભરેલ કાળો કંચવો, કંચવાની લીલુડી શેરમાણા રાજ ઈરે શેરીઓમાં બાંધ્યા મોતીના ધામ. અહીંયા હીર સ્નેહ અને લાગણીના પ્રતીક સ્વરૂપે આવે છે, જ્યારે કાળું વસ્ત્ર શોકમાં વપરાતું વસ્ત્ર છે. વેદના વ્યક્ત કરવા માટે આપણે કાળું વસ્ત્ર વાપરીએ છીએ. બંને વિરોધાભાસ વચ્ચે કાળો કંચવો પણ લીલુડી શેરવાળો અને મોતીથી મઢેલો. એક વિધવા સ્ત્રી કાળા કપડાં ધારણ કરે છે, પરંતુ અંદરની આવેગ વૃત્તિ તો હેમખેમ છે. આ વૃત્તિને શી રીતે નાથવી? કામેચ્છાની વૃત્તિ તો કુદરતી અને પ્રાકૃતિક છે, જે નિવારી શકાતી નથી. હીર, મોતી, સાથિયા, કંસાર વગેરે શુકનના મનોરમ્ય પ્રતીકો છે અને મનોહર દ્રશ્યો પણ છે. અહીં આ બધા દ્રશ્યો પ્રિયતમની યાદ સાથે થીજી ગયા છે. સુખ ખરબચડા બોદા અને ગંધાઈ ગયા છે. પુત્ર પ્રાપ્તિની ઝંખના દરેક સ્ત્રીને હોય છે, પરંતુ પતિના અવસાન બાદ આ ઘટના કાળજામાં થીજી ગઈ છે. લાપસીના આંધણ દ્વારા એક મીઠો હલકાર ઝીણો અવાજ ગુંજી ઉઠે છે, પરંતુ ગંગાજી ગંગા સ્વરૂપને ઘેર આ પ્રસંગ તો ક્યાંથી હોય? આ અંતરની ઈચ્છા જ છિન્ન વેદના બની મો ફાડી અને સામે ઊભી છે. આ વિધવા નાયિકાની લીલીછમ ઈચ્છા અંદર અંદર ઘૂમરાય છે, પરંતુ બહારથી સૂકા પવન વાય છે. આવા કાળા કપડામાં કવિએ કુટુંબની સમાજની કોઈ વિધવા સ્ત્રીને જોઈ હશે અને એની આંખમાંથી આંસુ સરી પડ્યા હશે, જે શબ્દ થઈ અને વીંટળાઈ ગયા છે આ ગીતમાં. તેથી કવિ કહે છે, આ તો ઘર ઘરની કહાની છે. આ પીડચટ્ટી કામેચ્છા સમાજના ઘેર ઘેર દરેક ઘરમાં જોવા મળે છે, ભલે ને એ વિધવાના કાળા વસ્ત્રોમાં વીંટળાયેલી હોય, કંકુભર્યા કાગળ આવ્યા હોય, આંગણે સાથિયા નૃત્ય કરતા હોય, બારણે આસોપાલવના લીલા તોરણો ઝૂલતા હોય, સાજન માજન માંડવે મલપતા હોય. આવા વાતાવરણમાં શુકન ગીતોની સાક્ષીએ કન્યાના લગ્ન થાય છે અને આ સદ્ય પરિણીત છોકરી કેટલી ખુશખુશાલ છે. પરંતુ કુદરતને આનંદ ક્યાં મંજૂર છે? જે સાહેબાને પોતે ગળે લગાવીને બેઠી છે, એ જ સાહેબાને કાળ કોળિયો કરી જશે. લગ્ન પછી થોડા સમયમાં સાહેબાનું થતું અવસાન નાયિકાને આઘાતના ગર્તમાં ધકેલી દે છે. કન્યાની કામેચ્છા વધે એ માટે લગ્ન પ્રસંગે પીઠી ચોડવામાં આવે છે. એ પીળું બદન, લાલચટક શરીર, સાહેબાની છાતીમાં અધખુલ્લું વાલ બધું યાદ આવે છે. ત્યારે શરીરની અંદર શત શત ઘોડલા દોડે છે. કામનાથી ભરપૂર ઈચ્છાઓ શરીરને રગદોળે છે. છાતી હાંફી જાય છે. ટોડલા જાણે કે રડતા હોય એમ ભીના થઈ જાય છે. આંખો અશ્રુભીની થઈ જાય છે. અને આ વિનાશ એટલે, આ વિનાશ એટલે દૂરથી આવતા મારા પિયુના ટહુકાનું ગામ. અને અંતે તો સમાજની સાંકળ ઘેરાઈ વળી છે. એક આંખે ટહુકાનું ગામ છે, બીજી આંખમાં છે કાળો કંચવો, લીલુડી શેર, મોતીના ધામ. ધન્યવાદ કવિ, ધન્યવાદ ડૉક્ટર અનિલભાઈને.

દોસ્તો, સુગમ સંગીતમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આ માસનું ગીત. કવિ ડૉક્ટર અનિલ વાળા, ગાયક નિધિ ધોળકિયા, આસ્વાદ દીપક ત્રિવેદી, સ્વર નિયોજન અને સંગીત ડૉક્ટર ભરત પટેલ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ તથા સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદોને અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કરશે. આ પ્રસંગે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: यह रोजगार मेला रोजगार सृजन के प्रति प्रधानमंत्री की प्रतिबद्धता को पूरा करने की दिशा में एक महत्वपूर्ण कदम है. यह रोजगार मेला युवाओं को सशक्त बनाने और राष्ट्र निर्माण में उनकी भागीदारी सुनिश्चित करने के लिए उन्हें सार्थक अवसर प्रदान कर रहा है. देश भर में अब तक आयोजित 18 रोजगार मेलों के माध्यम से 12 लाख नियुक्ति पत्र जारी किए जा चुके हैं. यह 19वां रोजगार मेला देश भर में 47 स्थानों पर आयोजित किया जाएगा. इसमें देश के सभी हिस्सों से चयनित नव नियुक्त उम्मीदवार केंद्र सरकार के विभिन्न मंत्रालयों और भागों में नियुक्त होंगे. यह रोजगार मेला देश के विकास में युवाओं की भागीदारी को मजबूत करने की दिशा में एक और बड़ा कदम है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: प्रधानमंत्री नरेंद्र मोदी ने साइप्रस ना राष्ट्रपति निकोस क्रिस्टोडोलिट से આતંકવાદ સામે લડવા માટે બહુપક્ષીય પ્રયાસોને મજબૂત બનાવવા અને સંયુક્ત રાષ્ટ્ર માળખામાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનને વહેલામાં વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા અને અપનાવવા માટે હાકલ કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં બંને નેતાઓ વચ્ચેની વાતચીત પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયન દ્વારા જાહેર કરાયેલા તમામ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે મજબૂત અને સંકલિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે. બંને પક્ષો સાયબર સુરક્ષા અને ઉભરતી તકનીકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પણ સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. આ તેમની પહેલી ભારત મુલાકાત છે. શ્રી રૂબિયો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. તેઓ વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાથે વાતચીત કરશે. શ્રી રૂબિયો આગ્રા અને જયપુરની પણ મુલાકાત લેશે. ત્યારબાદ મંગળવારે તેઓ નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી અને જાપાનના વિદેશમંત્રી પણ આ બેઠકમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં ક્વાડના મુક્ત અને સ્વતંત્ર હિન્દ પ્રશાંત વિઝનને અનુરૂપ ચાલી રહેલી પહેલોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની પણ સંભાવના છે. ભારત આવતા પહેલા શ્રી રૂબિયોએ ભારતને એક મહાન સાથી અને ભાગીદાર ગણાવ્યું અને કહ્યું ઘણા ક્ષેત્રોમાં ભારત સાથે મળીને કામ થઈ શકે છે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદો પર અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. નવી દિલ્હીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના શપથ સમારોહ અને રૂસ્તમજી મેમોરિયલ લેક્ચર સિરીઝને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સ્માર્ટ બોર્ડર કોન્સેપ્ટ હેઠળ વિવિધ ટેકનોલોજીઓને એકીકૃત કરવા માટે

0: एक काम चाली रही छे।
1: आने वाले एक साल के अंदर ही स्मार्ट बॉर्डर कंसेप्ट के साथ सीमा सुरक्षा बल की सुरक्षा में सभी प्रकार की तकनीक को लैस कर एक अभेद बॉर्डर की हम सुरक्षा की ग्रिड बनाने का काम आगे बढ़ रहा है और बहुत कम समय में गृह मंत्रालय ड्रोन रडार आधुनिक कैमराज और बाकी सारी तकनीक के साथ एक स्मार्ट बॉर्डर के प्रोजेक्ट को लेकर देश के सामने आएगा।
0: શ્રી શાહે જણાવ્યું કે સરકાર માત્ર ઘૂસણખોરી રોકવા માટે જ નહીં પરંતુ દેશમાંથી દરેક ઘૂસણખોરને ઓળખવા અને હાંકી કાઢવા માટે પણ પ્રતિબદ્ધ છે। ત્રિપુરા આસામ અને પશ્ચિમ બંગાળની સરકારોએ હવે એવી નીતિઓ અપનાવવી જોઈએ જે ગેરકાયદેસર ઘૂસણખોરીને અટકાવે તેમ તેમણે ઉમેર્યું। તેમણે સરહદ સુરક્ષા દળને ઘૂસણખોરી અટકાવવા માટે સમાન દ્રઢ અભિગમ અપનાવવા પણ વિનંતી કરી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ EIRNews_ABAD ફોલો કરશો। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો થયો છે। આ મહિનાની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા 19 તારીખે 90 પૈસાના વધારા પછી ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે। એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે। ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપો પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને પુરવઠો સ્થિર છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે નાગરિકોને ગભરાવા નહીં અને વાસ્તવિક જરૂરિયાત મુજબ જ ઇંધણ ખરીદવાની સલાહ આપી છે। મંત્રાલયે જણાવ્યું કે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર કામચલાઉ દબાણને સંકલિત વિતરણ પ્રયાસો દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે। મંત્રાલયે વધુમાં કહ્યું કે ઉચ્ચ માંગના વર્તમાન સમયગાળા દરમિયાન જવાબદાર ઉપયોગ અને જાહેર સહયોગ બધાને ઇંધણની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે। લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનમાં સેવા આપતા ભારતીય સૈન્ય અધિકારી મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ ઇયર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે। સાંભળીએ એક અહેવાલ।
2: મેજર અભિલાષા બરાક વર્તમાનમાં લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્ર અંતરિમ બલમાં મહિલા સહભાગીતા દલકી કમાન્ડર કે રૂપમાં ભારતીય બટાલિયનમાં કાર્યરત હૈ। મેજર બરાક ભારતીય સેના કી પહેલી મહિલા લડાકુ હેલિકોપ્ટર પાયલટ ભી હૈ। મેજર બરાક યે પુરસ્કાર પ્રાપ્ત કરને વાલી તીસરી ભારતીય શાંતિ રક્ષક બન ગઈ હૈ। ઇસસે પહેલે મેજર સુમન ગવાની કો 2019 મેં ઓર મેજર રાધિકા સેન કો 2023 મેં યે પુરસ્કાર મિલા થા। વર્ષ 2016 મેં સ્થાપિત યે પુરસ્કાર પ્રતિવર્ષ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનો મેં તૈનાત બલોં કે કમાન્ડરો और मिशन प्रमुखों के नामांकनों में से चुना जाता है। भारत संयुक्त राष्ट्र शांति अभियानों में सैनिकों और पुलिस कर्मियों का सबसे बड़ा योगदान देने वाले देशों में शामिल है। समाचार कक्ष से मैं मुकेश कुमार।
0: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા હેમકુંડ સાહેબના કપાટ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાશે। 5,000થી વધુ શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો આજે ગોવિંદઘાટથી ગંગારિયા માટે જવા રવાના થયો છે। ગોવિંદઘાટ ગુરુદ્વારા સમિતિના મેનેજર સેવાસિંહે જણાવ્યું કે શ્રદ્ધાળુઓની પહેલી અરદાસ સાથે હેમકુંડ સાહેબના દરવાજા આજે ભક્તો માટે ખુલ્લા મુકાશે। આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું। હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા। જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમની નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 200 રન જ બનાવ્યા। ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો। આ જીતથી સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી છે। આ ટુર્નામેન્ટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે। આ મેચ સાંજે 7:30 વાગે લખનૌમાં રમાશે। ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને 2.86 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી છે। આ રિઝર્વ બેંક દ્વારા ચૂકવવામાં આવેલા સૌથી વધુ ડિવિડન્ડ પૈકીનો એક છે। ગઈકાલે મુંબઈમાં ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 623મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાળ।
3: આજના મોટાભાગના સમાચાર પત્રોમાં ભારત સાયપ્રસ વચ્ચે કરાર, રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી, અનામત અંગે સર્વોચ્ચ અદાલતની ટિપ્પણી, ઇરાન અમેરિકા યુદ્ધ અંગેના સમાચારો જોવા મળી રહ્યા છે। માતા પિતા IAS હોય તો અનામત શા માટે? સુપ્રીમ આ હેડલાઇન સંદેશ બનાવી છે. આ ઉપરાંત રાજ્યસભાની

0: ચૂંટણી વિશ્વ 100 સૌથી ગરમ શહેરોમાં 97 ભારતમાં જેવા સમાચાર પ્રથમ પાને જોવા મળે છે. વિશ્વના સર્વોચ્ચ શિખરે ટ્રાફિક જામ, એક દિવસમાં 275 પર્વતરોહકે સર કર્યો એવરેસ્ટ, આ હેડલાઇન ફૂલછાબે બનાવી છે. નવગુજરાત સમાચારે ઈરાન યુદ્ધનો અંત, હાથમેતમાં મંત્રણા નિર્ણાયક તબક્કામાં શીર્ષક સાથે પ્રથમ પાને પ્રકાશિત કરેલ છે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ તથા સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદોને અભિયત બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ પર્યાવરણ વિષયક 5 મિનિટ. આજનો વિષય છે લુપ્ત થતી પક્ષીઓની જાતિઓ. પ્રસ્તુતિ દર્શના સોનૈયા.

પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરીએ પક્ષીઓની લુપ્ત થતી જાતિઓ વિશે. પક્ષીઓ માત્ર ઉડતી જીવાતો નથી, પરંતુ તે પ્રકૃતિના સુંદર સંગીતકારો છે. તેમની ચકાટથી સવાર મીઠી બને છે અને તેમના વર્તનથી વાતાવરણમાં જીવંતપણાનો અહેસાસ થાય છે. કુદરતના પર્યાવરણમાં તેમનું મહત્વ પણ ઘણું છે, પરંતુ આજના સમયમાં કેટલીક જાતિઓ આમ તેમ આંખો સામેમાંથી અદ્રશ્ય થતી જાય છે. શા માટે પક્ષીઓ લુપ્ત થવા લાગ્યા છે? જેનું એક મુખ્ય કારણ નિવાસ સ્થાનોનો નાશ, વૃક્ષોની બેફામ કાપણી, જંગલનો નાશ, શહેરોનું વિસ્તરણ અને કૃત્રિમ માહોલના કારણે પક્ષીઓના ઘરો નષ્ટ થઈ રહ્યા છે. બીજું કારણ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ તેમનો મનોવિજ્ઞાન પર અસર કરે છે. હવામાન પ્રદૂષણ તેમના શ્વાસમાર્ગ અને જીવન ચક્રને નુકસાન પહોંચાડે છે. ત્રીજું કારણ કૃત્રિમ રશ્મિઓ. મોબાઈલ ટાવર્સમાંથી નીકળતા રેડિયેશન તરંગો દ્વારા ચકલી જેવી નાનકડી જાતિઓ દિશા ગુમાવે છે અને નવજાત બચ્ચાઓ નષ્ટ થાય છે. ચોથું કારણ છે જંતુનાશક દવાઓ. ખેતરમાં ફસલો બચાવવાનો હેતુ હોય છે, પણ તે સાથે જ ઘણા પક્ષીઓ પણ ઝેરના ભોગ બને છે. બાજની અમુક જાતિઓ છે એ જંતુનાશકના કારણે 90% ઘટી ગઈ છે. પાંચમું કારણ ખાદ્ય માળાની તોડફોડ. ઘણીવાર આપણે જે પરિવર્તન લાવીએ છીએ તે પક્ષીઓના ખોરાકને નષ્ટ કરી નાખે છે. ઝેરી કીડીઓ અથવા ઘાસ ખાઈ લે તો પક્ષીઓનું પણ જીવવું મુશ્કેલ બને છે. લુપ્ત થતી કેટલીક મુખ્ય જાતિઓ છે, જેમ કે ચકલી. પહેલા દરેક ઘરમાં દેખાતી, આજે શહેરોમાં શોધવી પણ મુશ્કેલ છે. બીજું ગીધ. કુદરતી સફાઈ કર્મચારીઓ કહેવામાં આવતા હવે આશરે 70-90% ઘટી ગયા છે. ત્રીજી જાતિ હુડહુડીઓ. તેની શણગારેલી ટોપી જેવી ટોકી ઓળખવામાં આવે છે, હવે એ પણ દુર્લભ છે. ચોથું ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. ભારતની સૌથી વધુ સંરક્ષણ જરૂરિયાત ધરાવતી પક્ષી જાતિ હવે માત્ર ગણતરીની સંખ્યામાં જ બચી છે. આ પક્ષીઓ નાશ પામશે તો શું થશે? પરાગ સંચય નહીં થાય, ફૂલો નહીં ખીલે, ફળદ્રુપતા ઘટશે, જીવજંતુઓની સંખ્યા વધશે, ખેડૂતોને નુકસાન થશે, પર્યાવરણનું સંતુલન બગડશે, માનવ જીવન પણ મુશ્કેલીમાં મુકાશે. તો આપણે શું કરી શકીએ? ઘરની બાલ્કનીમાં અથવા છત પર દરરોજ પાણી અને દાણા મૂકો, વૃક્ષારોપણ કરો, પક્ષીઓ માટે નિવાસ બનાવો, ચટ્ટાવાળા, ફળવાળા, ઘનછાયાવાળા વૃક્ષો વાવો, જંતુનાશક દવાઓ ટાળો, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપો, પક્ષીઓ માટે સલામત માહોલ રચો, જાગૃતિ ફેલાવો, શાળામાં, સમાજમાં, સોશિયલ મીડિયામાં, લોકોમાં અવેરનેસ લાવીએ. નાના લાકડાના ઘરો બનાવી શકો જ્યાં પક્ષીઓ રહેવાસ કરી શકે. શ્રોતા મિત્રો, પક્ષીઓની લુપ્તતા માત્ર તેમના માટે નહીં, પરંતુ આપણા માટે પણ સંકટ છે. આ પૃથ્વી પર દરેક જીવનું પોતાનું મહત્વ છે. જો આપણે આજથી જ ચેતશું નહીં તો આવતી પેઢી આ બધું ફોટામાં જ જોઈ શકશે. આવો સંકલ્પ કરીએ કે એક ઝાડ, એક પંખી, એક જીવન બચાવીએ. ચાલો

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિષયક 5 મિનિટ, જેમાં આપ સાંભળી રહ્યા હતા પક્ષીઓની લુપ્ત થતી જાતિઓ વિષય પર 5 મિનિટ. પ્રસ્તુતિ દર્શના સોનૈયા. બરાબર 8 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં. કાર્યક્રમમાં આગળ સાંભળીએ તુલસીદાસની રચના ભારતી વ્યાસના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં. કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ભારતી વ્યાસના કંઠે ભજનો. તેમાં આપ સાંભળી રહ્યા હતા નરસિંહ મહેતાની અને તુલસીદાસની કેટલીક રચનાઓ આપે સાંભળી. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી કી આવાઝ એક સચ્ચે સાથી કે રૂપ મેં હૈ. પૂરા પશ્ચિમ ઉત્તર દક્ષિણ મેં આકાશવાણી કી અપની એક અલગ હી પહેચાન હૈ.
2: પશ્ચિમ ક્ષેત્ર કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન ઓર ગોવા રાજ્ય કે સભી કાર્યક્રમો કો આપ કહીં ભી હો ન્યૂઝ ઓન એર એપ કે જરિયે સુન સકતે હૈ.
1: તો આજ હી ડાઉનલોડ કરે
2: એપ ન્યૂઝ ઓન એર.
3: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ
4: સમયે.
3: પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
5: ચોરું
3: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
6: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
3: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ. આપને લોક સંગીત પસંદ છે? શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો, બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ?
7: રામ રામ જય પસાભાઈ તમને અને વેજાભાઈ ને.
3: આપ દુનિયાના કોઈ પણ છેડે હો હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઇડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન એઆઈઆર, NEWSONAIR, અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.
8: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
9: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
8: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
9: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
8: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931.
9: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો એઆઈઆર ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરે છે સ્વાસ્થ્ય લક્ષી શ્રેણી નિરામય.
1: શ્રોતા મિત્રો, આદિકાળથી માનવજાત કોઈને કોઈ વ્યસનોનો ભોગ બનતો આવ્યો છે. આપણા સમાજમાં કેટલા લોકો વ્યસની છે એની અસર ખાસ કરીને કિશોરો અને યુવાનો પર પડે છે. સહેલાઈથી વ્યસન પાડનારી વસ્તુઓ મળતી હોય તો વ્યક્તિ વ્યસનનો શિકાર જલ્દી બને છે. આજે આપણે ધૂમ્રપાન કેટલું હાનિકારક એ વિશે જાણકારી મેળવવાની છે અને માહિતી આપવા માટે આકાશવાણી સ્ટુડિયોમાં અમે આમંત્રણ આપેલ છે રાજકોટના સિનિયર ફેમિલી ફિઝિશિયન ડૉક્ટર એ આર ભપલ સાહેબને. તો આપણે તેમને મળીએ અને તેમની પાસેથી જાણકારી મેળવીએ. ડૉક્ટર ભપલ સાહેબ, આકાશવાણી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર
1: ડૉક્ટર ભપલ સાહેબ. સૌ પ્રથમ ધૂમ્રપાન કેટલી રીતે થાય છે તે વિશે અમારા શ્રોતાઓને જણાવશો?
2: હા, ભારતમાં ધૂમ્રપાન બીડી, સિગરેટ, હુક્કા, ચલમ વગેરે વડે થાય છે, જેમાં તમાકુ, ચરસ, ગાંજો વગેરે ભરી ધૂમ્રપાન કરવામાં આવે છે.
1: હવે સાહેબ, ધૂમ્રપાનથી શરીરને કેવી આડઅસરો થાય તે કહેશો?
2: તમાકુ ધૂમ્રપાન શરીરના લગભગ દરેક અવયવો પર આડઅસર કરે છે તથા તેમના રોગ ઉપજાવે છે. લિસ્ટ ઘણું લાંબુ છે. જોઈએ મેઇન એમાં તો હૃદયરોગનો હુમલો, પક્ષઘાતનો હુમલો, ફેફસાનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, સ્વરપેટીનું કેન્સર, જ્ઞાનતંતુની નબળાઈ, મોઢાનું કેન્સર, અંધાપો, ન્યુમોનિયા, લ્યુકેમિયા જેવું લોહીનું કેન્સર, ક્રોનિક પલ્મોનરી ઓબસ્ટ્રક્ટિવ ડિસીઝ જેમાં માણસને શ્વાસ ચડે, દમની બીમારી કહીએ એવું, થાપાના હાડકાનું ફ્રેક્ચર થાય, આમાં હાડકા બરડ થઈ જવાના કારણે થતું હોય છે, વ્યંધત્વ આવે, હોજરી, કિડની, સ્વાદુપિંડ, મોટું આંતરડું, મૂત્રાશય તથા ગર્ભાશયના મુખનું કેન્સર, માનસિક નબળી નિર્ણય શક્તિ, હાઈ બ્લડ પ્રેશર, લોહીનું ઊંચું દબાણ, હાથ પગની નસો સાંકડી થાય જેમાં ગેંગ્રીન થવાની શક્યતા હોય, ગર્ભવતી સ્ત્રીમાં ગર્ભપાતની શક્યતા, અને નવજાત શિશુમાં ધૂમ્રપાન જો કરતી હોય માતા તો બાળક ઓછા વજનવાળું જન્મે. વિચારીએ આપણે કે કેટલા અંગો પર કેટલી બધી વિપરીત અસર થાય છે. તો વ્યક્તિએ હંમેશા ધૂમ્રપાન કરતાં પહેલાં આનો વિચાર કરવો જોઈએ.
1: ડૉક્ટર ભોપલ સાહેબ, આપે જે વાત કરી તેના પરથી લાગે કે શરીરના લગભગ દરેક અવયવોમાં આ ધૂમ્રપાનની અસર થતી જોવા મળે છે.
2: હાજી.
1: હવે ધૂમ્રપાનની આડઅસરો શેના ઉપર આધારિત હોય છે તે કહેશો?
2: ધૂમ્રપાનમાં કઈ વસ્તુ લેવાય છે, કેટલા વર્ષોથી લીધું એણે અને કેટલા પ્રમાણમાં લીધું, દિવસમાં એક જોડી બીડી પીધી, બે જોડી બીડી પીધી, એ ઉપર બધું આધારિત હોય છે. એમાં કંઈ ખાલી તમાકુ કે કંઈ બીજું મિશ્રણ કરે છે અથવા ચરસ ગાંજો વગેરે લે છે એના પર આ બધી આડઅસરોનો આધાર હોય છે.
1: હવે સાહેબ, ધૂમ્રપાનનું સેવન ઘણા બધા લોકો કરતા હોય છે અને અનેક રીતે કરતા હોય છે, તો કેવા પ્રકારનું ધૂમ્રપાન વધુ નુકસાન કરે તે વિશે થોડી વાત કરશો?
2: તમાકુમાં જો ટારનું પ્રમાણ વધારે હોય અને ફિલ્ટર વગરની સિગરેટ વધુ નુકસાન પહોંચાડી શકે છે.
1: હવે તમાકુના ધુમાડામાં શેનાથી વધુ નુકસાન થાય તે વિશે થોડી વાત કરશો?
2: વ્યાપારિક દૃષ્ટિએ જે સિગરેટ મળે છે એમાં 5000થી વધુ કેમિકલ રસાયણો મિશ્રિત હોય છે. નવાઈ લાગશે આપણને જાણીને, આ આંકડો જાણીને નવાઈ લાગશે. જેમાંના કેટલાક જાણીતા કેન્સરકારક અને હાનિકારક તત્વોના આપને હું નામ જણાવું. એસિટાલ્ડિહાઇડ, આર્સેનિક, બેન્ઝીન, કેડમિયમ, ફ્યુરેન, એથિલિન ઓક્સાઇડ, લીડ વગેરે વગેરે છે.
1: તો સાહેબ, જે લોકો ધૂમ્રપાન કરે છે એ લોકોને તો આ બધી બાબતનો ખ્યાલ નહીં હોય,
2: ના જ હોય,
1: પરંતુ ધૂમ્રપાનનું બંધાણ એટલે કે એક વખત વ્યક્તિ ધૂમ્રપાનની શરૂઆત કરે પછી વારંવાર તેની તલપ લાગે છે, તો આ બંધાણી કઈ રીતે બનાતું હશે?
2: તમાકુમાં નિકોટિન નામનું જે તત્વ છે એ એક એડિક્શન ફોર્મિંગ સાયકો કહેવાય, એટલે કે બંધાણી બનાવનારું એક્ટિવ એ ઇન્ગ્રેડિયન્ટ છે, તત્વ છે. આ એક્ટિવ ડ્રગથી મગજના કોષો ટેવાઈ જાય તો એ ધીમે ધીમે બંધાણમાં પરિણમે છે અને એના વગર વ્યક્તિને ચાલતું જ નથી. તમાકુ ન

0: લે તો એ વ્યક્તિ એમ એમ લાગે કે શરીરમાં કંઈ નબળાઈ આવી ગઈ અને શક્તિ જ નથી.
1: હવે સાહેબ, કેટલાક લોકોને વ્યસન ન હોય પરંતુ કહેવાય છે કે પેસિવ સ્મોકિંગ અને સેકન્ડ હેન્ડ સ્મોક કરવાથી પણ વ્યક્તિ બીમાર પડે છે અથવા તો કેન્સર થાય છે, તો આ શું છે તે જણાવશો?
0: આ પણ જાણવું બહુ જ જરૂરી છે. આપણે ત્યાં જો તમાકુનું વ્યસન કરનાર માણસો, બીડી સિગરેટ પીનારા માણસો વધારે હોય, કોઈ સામાજિક પ્રસંગમાં જાજા માણસો ભેગા થયા હોય અને જો એ બીડી અથવા તમાકુ પીધા કરે તો એના જે ધુમાડા નીકળે છે એ આજુબાજુની વ્યક્તિ જો એના શ્વાસમાં લે તો પણ એને નુકસાન થાય છે. જેટલું પીનાર ન થાય છે એટલું આ ધુમાડા પણ નુકસાન કરે છે અને આને આપણે પેસિવ સ્મોકિંગ કહીએ છીએ.
1: સાહેબ, સેકન્ડ હેન્ડ સ્મોકિંગ એટલે શું? સ્મોક એટલે શું?
0: એટલે આજે વ્યક્તિ પીવે બીડી સિગરેટ અને એનો ધુમાડો જે જાય
1: એટલે આજુબાજુ જે
0: થાય એને સેકન્ડ હેન્ડ કહીએ અથવા આપણે પેસિવ સ્મોકિંગ કહીએ.
1: સર, સ્મોકિંગ ઘટાડવા કંઈ કરી શકાય એના માટેના ઉપાયો ખરા?
0: એના માટે આમ સરકારના પ્રયત્નો ચાલુ જ હોય છે કે ધૂમ્રપાન વર્જિત વિસ્તારો જે છે એમાં વધારો કરવામાં આવે. નોકરીની જગ્યા ઉપર, જાહેર સ્થળો કે સિનેમાઘર, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ વગેરે જગ્યાઓએ નો સ્મોકિંગ ઝોન બનાવવા જોઈએ અને એક અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ કે જ્યાં કોઈને સ્મોક કરવું હોય તો જાય, તો બીજા લોકોને એમાં નુકસાન ન થાય. તમાકુ પરનો ટેક્સ વધારીએ તો એની કિંમત વધે તો એ પણ એક વપરાશ ઘટાડવા માટે ફેક્ટર બની શકે. સિગરેટના ઉપર ગંભીર ચેતવણી દર્શાવીએ, પ્રસાર માધ્યમો વડે વધુને વધુ સંદેશાઓ આપી જાહેરમાં જનતામાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ. આજે આપણે પ્રોગ્રામ દ્વારા પણ આ એક જાગૃતિ લાવવાનો જ પ્રયત્ન કરી રહ્યા છીએ.
1: સાચી વાત છે સાહેબ, અને સરકાર પણ ઘણો પ્રયાસ કરે છે અને જે કેન્સરના ચિત્રો છે એ પણ પેકેટ ઉપર એ લોકો પ્રિન્ટ કરે છે. પરંતુ ધૂમ્રપાન એકદમ છૂટી નથી શકતું, તો છોડવાથી શું થઈ શકે તે વિશે કહેશો?
0: હા, ધૂમ્રપાન અચાનક બંધ કરે તો ઘણા સમયનું જો બંધારણ હોય તો થોડાક સમય માટે વ્યસનીને મનમાં ઉત્તેજના, ગુસ્સો, ભય, બેચેની, કોઈ વાતમાં ચીજ ચોંટે નહીં, હાથ પગમાં કળતર થાય, ઊંઘ આવે નહીં, કંઈ કામ કરવાની ઈચ્છા ન થાય, આવું થઈ શકે. પણ આ બહુ જ ઓછા સમય માટે હોય છે અને એ એક અઠવાડિયામાં તો બધું જ જતું રહેતું હોય છે.
1: હવે સાહેબ, મોટાભાગે લોકો ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ કેટલાક લોકોની એવી માન્યતા હોય છે કે ધૂમ્રપાન જો સદંતર છોડવામાં આવે તો પેટમાં ગેસ થાય અથવા તો પેટની તકલીફ થાય અથવા તો વ્યક્તિ છે એ ફૂલી જાય, તો આ બધી માન્યતાઓ સાચી છે?
0: આમાં જરા પણ સત્ય નથી. આ બધી બહાનાબાજી છે ધૂમ્રપાન ચાલુ રાખવા માટેની, એટલે એનો કોઈ વૈજ્ઞાનિક બેઝ નથી, ખાલી માણસોની માન્યતા જ છે.
1: એટલે ખોટી
0: કરવાવાળા તો ગમે તારા ખોટી માન્યતા છે, બંધ કરવાવાળા તો એક ઝાટકે બંધ કરી શકે.
1: સાહેબ, અંતમાં જે વ્યક્તિઓએ ધૂમ્રપાન છોડવું હોય તો કઈ રીતે છૂટી શકે તે વિશે અમારા શ્રોતાઓને માર્ગદર્શન આપશો?
0: હા જી, જરૂરથી. આ અગત્યની બાબત છે. એક જ ઝાટકે મક્કમ મનોબળ રાખી ધૂમ્રપાન બંધ કરી દેવું જોઈએ. ધીમે ધીમે ઘટાડીશ અને બંધ કરીશ એ લોકો ક્યારેય બંધ કરી શકતા નથી. કુટુંબના સભ્યો, મિત્રો વગેરે વ્યસનીને ધુતકારી કાઢવા કરતાં પ્રેમ સહકારથી સમજાવવું જોઈએ અને ઘરમાં બીડી સિગરેટ વગેરે સહેલાઈથી ન મળે તેમ કરવું જોઈએ. આ માટે વ્યસનમુક્તિ સલાહ કેન્દ્રો પણ છે જેની સલાહ પણ લઈ શકાય. ખાસ કરીને કિશોરો, યુવાનો કોઈ હીરો હિરોઈનને જોઈ અને આમાં લતમાં પડતા હોય છે તો એ ન પડે. વ્યસની મિત્રોથી હંમેશા દૂર રહેવાનો પ્રયત્ન કરે અને જ્યારે પણ ધૂમ્રપાનનો વિચાર આવે ત્યારે કોઈ કેન્સરનો દર્દી, કોઈ એમાંથી ધૂમ્રપાનના કારણે મોટા રોગનો ભોગ બનેલો વ્યક્તિનો વિચાર કરે તો એના મનમાંથી ધૂમ્રપાન કરવાનો વિચાર જતો રહેશે. દરેકના ભગવાને શક્તિ આપી છે કે મક્કમ મનોબળ રાખી અને એક જ ઝાટકે પોતે આ ટેવમાંથી છૂટી શકે છે.
1: તો ડૉક્ટર ભોપલ સાહેબ, આપ સમય કાઢી આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ધૂમ્રપાન કેટલું નુકસાનકારક છે એ વિશે જે આપે વિસ્તૃત જાણકારી આપી, માહિતી આપી, તે બદલ આકાશવાણી વતી અને અમારા શ્રોતા મિત્રો વતી આપનો આભાર. નમસ્તે.
0: નમસ્તે.
2: ધૂમ્રપાન કેટલું હાનિકારક એ વિષય પર ડૉક્ટર એ આર ભોપલની મુલાકાત આપ સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સ્વાસ્થ્ય લક્ષી શ્રેણી નિરામય, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 9 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું.

0: strain of Ebola in the Democratic Republic of the Congo from high to very high at the national level. Today, Lucknow Super Giants will take on Punjab Kings in Lucknow at 7:30 this evening. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે 9:10 થઈ છે. આપને જણાવી દઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કેટલાક ખાસ કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 9:15 સાંભળશો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. 10 વાગે ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો, જેમાં આજનો વિષય છે આપણા આથણા અને સુકવણી. પ્રસ્તુતિ કૃપા જીવરાજાની અને રૂપલ ઓઝા. શ્રોતા મિત્રો, ઉપર 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 11 વાગ્યે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12:30, જેમાં સાંભળશો અમદાવાદ કેન્દ્રનું યોગદાન. સુગમ સંગીત 1:10, 1:30 ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. ગુજરાતી ગેરફિલ્મી ગીતો 2:40. અમારી સાંધ્યકાલીન સભાની પ્રસારણ યાત્રામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત અને ત્યારબાદ તરાને નયે પુરાને. 6 વાગે શાસ્ત્રીય સંગીતમાં સાંભળશો ચિમનલાલ પડિયાના કંઠને રાગ અભોગી. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30, જેમાં શ્રેણી નોલેજ .com અંતર્ગત સાંભળશો કેટલાક સવાલોના જવાબો. પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:22, જેમાં જળ સંચય માટે પ્રયત્નશીલ અને સીઈઈ સાથે સંકળાયેલા જસદણના અશોકભાઈ સાપરા સાથેની મુલાકાત સાંભળશો. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા વિરલ રાવલ. 8 વાગે ફિલ્મી ગીતોની સારે ગામા. 9:15 સાંભળશો જગજીતસિંહના અવાજમાં ગઝલો. 9:30 રાષ્ટ્રીય રેડિયો પત્રિકા અંતર્ગત વિજ્ઞાન ભારતી અને 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. આ બંને કાર્યક્રમો અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. આ હતી રૂપરેખા અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કેટલાક ખાસ કાર્યક્રમોની.

0: आपने लोक संगीत पसंद छे? फिल्म संगीत,
1: मेरे सपनों की रानी कब?
0: शास्त्रीय संगीत के पछी युवानों बाळको के खेडूत भाइयों माटे ना कार्यक्रम।
2: રામ રામ જય પસાભાઈ તમને અને વેજાભાઈ ને
0: આપ દુનિયાના કોઈ પણ છેડે હો હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ। એન્ડ્રોઇડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન AIR NEWSONAIR અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર। સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા।
3: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો।
4: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
3: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન।
4: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત।
3: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931।
4: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો।
0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે। આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો। ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે। આકાશવાણીની FM ગોલ્ડ, FM રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક

0: ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પર. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. દોસ્તો, કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળી લતા મંગેશકરના અવાજમાં છલિયા ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ, શબ્દ કમર જલાલાબાદીના.

0: દોસ્તો, કાર્યક્રમમાં આગળ સાંભળીએ દો પ્રેમી ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને અનુરાધા પોંડવાલના યુગલ સ્વરમાં. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, શબ્દ આનંદ બક્ષીના.
1: પાયલિયા છનકી કે ના
2: છનકી છનકી.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. આપ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ઉદિત નારાયણના અવાજમાં ગીત. સંગીત આપ્યું છે અલકા યાજ્ઞિકે, શબ્દ આનંદરાજ આનંદના, ફિલ્મ માસૂમ.

મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. કાર્યક્રમમાં આગળ સાંભળ્યું ઉદિત નારાયણના અવાજમાં ગીત. સંગીત આપ્યું છે અલકા યાજ્ઞિકે, શબ્દ આનંદરાજ આનંદના, ફિલ્મ માસૂમ.

દોસ્તો, હમણાં જ આપણે સાંભળી રહ્યા હતા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. આપ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

આકાશવાણી રાજકોટના ધ્વની તરંગોના માધ્યમે પ્રસ્તુત છે આપનો મનપસંદ ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને કૃપાજી રાજાની
1: અને રૂપલ ઓઝાના
0: નમસ્કાર. મિત્રો, આપણી ઋતુ પ્રમાણેની જે ભોજન વ્યવસ્થા આપણા પૂર્વજોએ ઘડેલી છે તે ખરેખર અદ્ભુત છે. અને રૂપલબેન, સમયે સમયે જે શાકભાજી, ફળો, વનસ્પતિ અને ધાન્યનો ઉપયોગ કરીને જે સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ બને છે ને, એ ખૂબ જ ખરેખર અદ્ભુત છે આપણી પરંપરા.
1: સાચી વાત છે કૃપાબેન, તે સ્વાદની સાથે શરીરને જરૂરી પોષણ પણ આપે છે. અત્યારે ઉનાળાની ઋતુમાં વિવિધ સુકવણી અને અથાણા વગેરે જે કાંઈ પણ બનાવવામાં આવે છે તેની બનાવટથી લઈને સાચવણી ખૂબ જ રસપ્રદ છે.
0: હા, અને રૂપલબેન, એમાં જે વપરાતી વિવિધ સામગ્રીઓ છે ને એ પણ વિશિષ્ટ છે, અને અથાણા પણ આમાં જાત જાતના આપણે બનાવીએ છીએ, બરાબર ને?
1: સાચી વાત છે. કાચી કેરી, ગુંદા, ડાળા, ગરમર, કેરડા, ગાજર, લીંબુ, મેથી, રાય મેથી, ધાણાના કુરિયા, તેલ, મસાલા, આ બધી સામગ્રીનું એવું વિશિષ્ટ રીતે મિશ્રણ કરવામાં આવે છે કે તેની સુગંધ અને સ્વાદ 12 મહિના સુધી જળવાઈ રહે છે. અને વિવિધ સામગ્રીનું આરોગ્યની દ્રષ્ટિએ અનોખું મહત્વ છે.
0: તો આપણે આજે આજના ફોન ઇન કાર્યક્રમમાં આવી જ વાતો કરવાના છીએ કે આપ ઘરે કયા કયા અથાણા બનાવો છો અને તેનો શું મહત્વ છે, અને અથાણા ઘરે બનાવો છો કે આપ બહારથી ખરીદો છો,
1: ને સાથે સાથે ઋતુ પ્રમાણેની કઈ કઈ સુકવણી પણ આપણે કરી છે, આ બધી વાતો આપ જણાવો.
0: અને સાથે સાંભળો આપની પસંદગીનું ગીત, બરાબર ને?
1: તો ચાલો આરંભ કરીએ આજનો ફોન ઇન કાર્યક્રમ. કેમ છો મિત્રો?
0: વિષય છે આપણા અથાણા અને સુકવણી. મળીએ આપણા પ્રથમ શ્રોતા મિત્રને. નમસ્કાર, આકાશવાણી રાજકોટ.
2: જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ.
2: ભાઈ બોલો,
0: કેમ છો ભાઈ?
2: બસ આનંદમાં. ગરમી પડે.
0: હા,
2: વરસાદ આવી જાય.
0: હા, જે આપણે વાતો કરીએ છીએ, આપણે જે વિવિધ પ્રકારના અથાણા પછી પતરી
2: બરાબર.
0: તો હજી ખવાય છે ઘરમાં તમારા અથાણા?
2: અથાણા હું તો, મને તો બહુ તીખા લાગે, પણ ગુંદા નું નહીં ખાવું, કેરી નું જ ખાય, બીજા ઘર ના
0: ખાય.
2: બીજા ઓળખે થાય કે બનાવી દઉં બાજુ વડે, હજી બનાવી દઉં પડે.
0: હા હા, સાચી વાત છે.
2: એટલે અથાણા તમારે કર્યા કે હજી દાળા ગરબા ની સીધા થઈએ કે બાકી ગાજર નું મરચા નું 12 મહિના ચાલુ થઈએ.
0: બરાબર. આ અથાણા નું પણ આપણા સ્વાસ્થ્ય માં પણ ઘણું મહત્વ છે, એ બધું
2: બરોબર. પિયર કરતા ઘરે બનાવવાના.
0: હા, સાચી વાત.
2: પિયર માં નથી મજા આવતી, હવા જાવ તો.
0: બરાબર.
2: ઘરે બનાવવા આવું છે, શેરી માં કેટલા કે બનાવી દઈ બનાવી દઈ, કોને ના પડે.
0: હા,
2: કરનાર ધર્મ પત્ની અનસુયાબેન
0: જી,
2: પછી અમારા એક મિત્ર છે દરરોજ રેડિયો સોની કનેલા રેવાશંકર દિનેશભાઈ
0: જી,
2: અને રિટાયર લલિતભાઈ, અને બનાસકાંઠાના કમળાબેન.
0: ચોક્કસ. તો સૌને સંભળાવી આપની પસંદગીનું આ ગીત. ફોન કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
2: થેન્ક યુ.

0: નમસ્તે, આકાશવાણી રાજકોટ.
1: જસમુખી લાલભાઈ ફૂલવાળા બોલો બેન.
0: હા, કેમ છો લાલભાઈ? મજામાં. સાવ સાચી વાત છે, ગરમી ઘણી પડે છે.
1: બહાર નથી નીકળતા બેન, હમણાં તો ક્યાં કઈ કામ હોય ને એટલે હું બહાર જઈ ના હું થવાની વાત આવે. અમારી ઉંમર તો બાકી મોટી છે.
0: એ વાત સાચી, અને ગરમી સાથે અથાણા ની ઋતુ પણ લઈને આવે છે. આજનો આપણો વિષય એ જ છે.
1: અથાણા ની ઋતુ લઈને આવે છે, પણ અત્યારના આપણી આ જે નવી જે બાયુ છે ને એ અથાણા એને બહુ ભાવે છે. બનાવવા નથી ગમતા અને બનાવતા આવડતા નથી, એટલે એ બનાવે ક્યાંથી?
0: ઘણા લોકોને હવે તૈયાર અથાણા લેવાની પણ આદત હોય છે, પણ અથાણા બનતા
1: તો મને સાંભળે બેન, કાચી કેળી વેચવા વાળા, ગુંડા વેચવા વાળા, એ બધું આ બધી વસ્તુ વેચવા વાળા પેલા બહુ આવતા. અત્યારે કાચી કેળી તમે જોયો માર્કેટ માં, તમને એક કે બે જણા પાસે છે, બાકી બીજા કોઈ પાસે કાચી કેળી અથાણા ની નહીં હોય.
0: સાચી વાત છે.
1: આ બધી વસ્તુ માર્કેટ કરતો ઓછા ને ત્યાં કોઈને બનાવતું નથી આવડતું બેન. મહેનત કરે કે વસ્તુ સારી બને, પૌષ્ટિક બને.
0: પૌષ્ટિક બને.

0: ઘરની દરેક વસ્તુ હંમેશા પૌષ્ટિક જ હોય, બરોબર છે? હા, એ છે. આપને ત્યાં ઘેર બનાવવામાં આવે છે અથાણા?
1: અમારી બાજુ બધું અહીંયા ગોળકેરીનું અથાણું, ખાડું અથાણું, મુરબો, બધી વસ્તુ આ જ બનાવવાની, કારણ કે અમારે ઘરની અંદર સિસ્ટમ જ પહેલેથી એ છે.
0: બહુ સરસ.
1: હા, અને અથાણું અમારે અમે અથાણું બનાવી, અથાણું સીધું બની નથી જતું બેન. એ અથાણા ને 10-15 દિવસ સુધી તો નીચે આપડે 88 માટે મેળવા જવું પડે. હા, એ વળી પાછું સાંજે નીચે ઉતારવાનું.
0: હા, બરોબર છે. પાછું
1: પાછું કપેલું માથે લઈ જવાનું. હા, એ ઘી અથાણું તમે ખાવ ને તો એ શરીર માટે પૌષ્ટિક અને આપણને બધી રીતના ફાયદો આપી તમે
0: આજે
1: પડે બેના અથાણા બાબતમાં. અથાણું અથાણાનું વિષય છે, આપણો જ મને ખ્યાલ છે.
0: હાજી, આજે આપને કયું ગીત સાંભળવું છે?
1: હવે અત્યારે આ ગોપી મહિનો આવે છે બેન, એટલે ગોપીને મજા આવી જાય સાંભળે, એટલે ભજન કે ઢોળ કે કીર્તન તમે તમને જે યોગ્ય લાગે એ સરસ મજાનું આપી ગયો.
0: પુરુષોત્તમ
1: મહિનો ચાલે છે.
0: હાજી, પુરુષોત્તમ મહિનો ચાલે છે એટલે ભજન તો સાંભળવા ગમે જ બધાને.
1: તમને એ યોગ્ય લાગે, અમે ગોપીઓને મજા આવી નાના આ ભાઈ લાલભાઈ આપણને ફરમાસ આપીએ, એ સરસ આપીએ, એના મજા આવી જાવી, ગોપીઓને મજા આવી જાવી એવું આપો બેન.
0: ચોક્કસ. આપ કોઈના મિત્રોના નામ લેવા માંગો છો?
1: હા, મિત્રોની અંદર અમારે રણુજીયા ગોલી રાખી, અમારે કરશનદાસ બાપુ છે, સમાજીવાળા મુનિ બાપુ છે, કિશોરભાઈ ભટ્ટ છે, અને અહીંયા અમારે હામાકાશે ભુડિયા બાપુ છે, અને દીપકભાઈ સોલંકી છે.
0: વાહ, બહુ સરસ. બધા મિત્રોને અમારી યાદી પાઠવશો અને આપણે સાંભળીએ આપ સૌની પસંદગીનું આ ગીત.
1: હા બેન.

0: નમસ્કાર, આકાશવાણી રાજકોટ.
1: નમસ્કાર બેન, આકાશવાણી રાજકોટ.
0: હાજી, નમસ્તે.
1: નમસ્તે નમસ્તે, હું પ્રિન્સ વાત કરું.
0: કેમ છો ભાઈ?
1: બસ મજામાં બેન, તમે કેમ છો?
0: એકદમ મજામાં.
1: રાજકોટમાં બધા આકાશવાણી પરિવાર કેમ છે? બધા
0: મજામાં છે, અને બધા શ્રોતા મિત્રોને યાદ કરે છે.
1: હા, મારી યાદ જરૂર અપાવજો પ્રિન્સ.
0: ચોક્કસ. તો આજે કયું ગીત સાંભળવું છે?
1: આજે ગીત સાંભળાવી દો. તુઝકો દેખકર વૈસી સુભાષા, તુઝકે ખાતિર મેં ખા જગાતા, ખ્વાબ મેરે ખ્વાબ સજા જા રે, માહી આજા રે માહી, દિલ દોરી રાહી રાહી, આજા મેરે માહી.
0: અચ્છા અચ્છા, અને આપની સાથે કયા મિત્રો છે?
1: મારા એક ખાસ મિત્ર છે જેનું નામ નીરવ છે.
0: અચ્છા, અને સર્વે શ્રોતા મિત્રો તો આપની સાથે છે જ, બરાબર ને? ચોક્કસ. તો સૌને સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત. ફોન કરવા બદલ આભાર. નમસ્તે.
1: નમસ્તે.

0: આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો આપનો મનપસંદ ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: નમસ્તે, આકાશવાણી રાજકોટ.
2: જય શ્રી કૃષ્ણ. મારું નામ કાનાબાર હર્ષ છે.
1: ઓકે હર્ષભાઈ,
2: ગ્રસાન તાલુકો, જિલ્લો જુનાગઢ.
1: આપના ગામનું નામ શું કહ્યું?
2: કોડવડી.
1: કેમ છો મિત્રો કાર્યક્રમ ફોન ઇન સાંભળો છો?
2: હા.
1: ઘરમાં ગમે છે બધાને કાર્યક્રમ?
2: હા.
1: શું કરો છો આપ? ભણો છો?
2: હા, ધોરણ 7 નો અભ્યાસ કરું છું. 8મા માં આવ્યો.
1: 8મા ધોરણ માં આવ્યા, હવેના વર્ષમાં 8મા માં ભણવા જવાનું?
2: હા.
1: વાહ, બહુ સરસ. ગુજરાતી વિષયમાં કે ઇતિહાસમાં કે આપણે કઈ આપણી પરંપરા અને સંસ્કૃતિ વિશે ભણીએ છીએ કે સમાજ વિદ્યામાં ભણીએ છીએ?
2: હા.
1: તો એનો એક ભાગ છે ગુજરાતી લોકોમાં અને ભારતના બધા જ લોકોમાં કે ગરમીની ઋતુમાં અથાણા બનાવવામાં આવે. આપને ત્યાં ઘરમાં બને છે? મમ્મી કે બેન કે ભાભી કોઈ બનાવે છે?
2: હા, મારા ભાભુ અને મારી મમ્મી બંને બનાવે છે.
1: બંને બનાવે છે, બહુ સરસ. અને આપને કયા અથાણા ભાવે છે?
2: મને ખાટી કેરીનો અથાણું બહુ ભાવે.
1: હા, બહુ સરસ. અથાણાની ઋતુમાં આપણે અથાણા સિવાય ગરમીમાં બીજું શું શું બનાવતા હોય છે ખ્યાલ છે? અગાસી ઉપર કઈ કોઈને સુકવતા કેવું જોયું છે સ્કૂલે થી જયારે રજામાં ઘેર હોય ત્યારે?
2: વેફર.
1: વેફર્સ, બરાબર.
2: સાબુદાણાની વેફર્સ.
1: સાબુદાણાની વેફર્સ, બટેટાની. પછી મસાલાઓની સુકવણી પણ કરવામાં આવે, આખા મરચાની, ખબર છે?
2: આખા મરચા.
1: હા, બરાબર, સરસ. અચ્છા, એ કયો કે આપણે આજે કયું ગીત સાંભળવું છે?
2: બરસો રે મેઘા.
1: બરસો રે મેઘા.
2: કાયમ મારા દુકાને રેડિયો છે ને, તેમાં હું રામચરિત માનસ ગાન,
1: હા,
2: ભજન સાંભળું છું.
1: બહુ સરસ કહેવાય કે આપને રામચરિત માનસ ગાન સાંભળવું ગમે છે અને ભજનો પણ ગમે છે. આ ટેવ ચાલુ રાખજો. અને બીજા કોઈ મિત્રોના કે ઘરના કોઈ પણ વ્યક્તિઓના નામ લેવાના છે? કોઈને કાર્યક્રમમાં જોડાવાની ઈચ્છા છે?
2: અત્યારે મારી સાથે મારું કાનાબાર પરિવાર અને બાબરિયા ઉનંતી ઉપસ્થિત.
1: તો આખા પરિવારને અમારી યાદી પાઠવશો અને આપ સૌની પસંદગી ઉપર આપણે સાંભળીએ બરસો રે મેઘા ગીત.

0: નમસ્કાર, આકાશવાણી રાજકોટ.
1: હા હેલો, આકાશવાણી રાજકોટ.
0: હા જી, નમસ્તે.
1: નમસ્તે, હું ખીમાણી આશીષ વાત કરું છું, વિસાવદર તાલુકાના કોરાસણ ગામ થી.
0: હા, કેમ છો ભાઈ?
1: અરે મજામાં છું એકદમ.
0: અને કેવી છે ગરમી?
1: ગરમી તો જોરદાર પડે છે બેન. તમારા કાર્યક્રમ બહુ સાંભળતો હોય છું આકાશવાણી ના.
0: જી જી.
1: અત્યારે તો હાર્મોનિયમ ની પ્રેક્ટિસ કરી રહ્યો છું.
0: ખુબ સરસ.
1: સંગીત ની તમારે થોડીક સંગીત ની સરવાણી સાંભળવી તો હું સંભળાવું એમ કહું, બરોબર? આપની સામે શ્રોતા મિત્રો વતી એમ કહું.
0: ચોક્કસ, બધાને ગમશે, તમે બધાને ચોક્કસ સંભળાવો.
1: ઓકે ઓકે, સંભળાવજે બેન.
0: જી.

0: આટલા ઉખાવે છે.
1: વાહ, ખૂબ સરસ. અને બધા શ્રોતા મિત્રોને પણ ચોક્કસ પસંદ પડશે. અને આજે આપણે વાતો કરીએ છીએ કે આપણે જે અત્યારે સિઝન પ્રમાણેના વિવિધ અથાણા બનાવીએ છીએ, તો તમારે ત્યાં બને છે?
0: હા બને છે.
1: અચ્છા, કયા કયા બને છે?
0: અત્યારે તો અમારે તો અથાણા તો કોઈ બન કોઈ બધા ખાય ને, અમારે તો ગુંદાના ને એવા બનાવતા હોય અમારે તો અહીંયા.
1: સિઝન પ્રમાણે આ બધું આવતું હોય એનું ઘણું મહત્વ છે, બરાબર ને?
0: બરોબર બરોબર.
1: હા, અને આજે ગીત કયું સાંભળશો?
0: આપણે જગજીતસિંહ ના અવાજ માં ઓલી ગઝલ સંભળાઈ દીધો ને, પ્યાર કા પહેલા ખત લીખ ને મેં વક્ત બદલતા નહીં, કઈ ગઝલ કઈ છે જગજીતસિંહ ના અવાજ માં.
1: બરાબર.
0: સંગીત ની સરવાણી બાકી વહાવીએ ને બાકી તો આવું થોડું ઘણું શીખ્યા કરીએ એવું છે, ઘરે બેઠા ટાઈમ ના જાય. ખૂબ
1: સારી પ્રવૃત્તિ છે, અને આપણને ગમતી પ્રવૃત્તિ માટે આપણે સમય કાઢીએ ને તો ખરેખર આપણા જીવનમાં પણ એક આપણને મજા પણ આવે અને અલગ પ્રકારની પ્રવૃત્તિ કરવાનો આનંદ પણ આવે, બરાબર ને?
0: સંગીત વ્યવસાય તો પ્રજ્ઞા ચક્ષુ માટે પણ બહુ સારો છે એમાં.
1: પણ ઘણી બધી સરસ પ્રવૃત્તિ તમે કરો છો અને આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ફોન કરવા બદલ આભાર.
0: ઓકે ઓકે, ભલે.
1: નમસ્તે.
0: આવજો આવજો બેન.
1: આવજો. સાંભળીએ આપની પસંદગીનું આ ગીત.

0: વાહ મિત્રો, આવા સુંદર મંતવ્યો અને સરસ મજાના ગીતોની સંગાથે આપણે આવી પહોંચ્યા કાર્યક્રમના અંત તરફ.
1: તો રૂપલબેન, આજના કાર્યક્રમમાંથી આપણા શ્રોતા મિત્રોને ઘણી માહિતી પણ મળી હશે અને અથાણાનો વિવિધ સ્વાદ પણ ચાખવા મળશે, અને આશા છે કે બધા ખૂબ સરસ અથાણા બનાવતા જ હશે, બરાબર ને?
0: અરે સાવ સાચી વાત છે, આપણને પણ ઘણું જાણવા મળ્યું અને શ્રોતાઓને પણ.
1: તો આપણે હવે કાર્યક્રમ પૂરો કરીએ ને તે પહેલા આવતા અંકનો વિષય પણ જાણી લઈએ.
0: મિત્રો, જીવનમાં વિપરીત પરિસ્થિતિઓ દરેકને આવે જ છે, પરંતુ તેનો સામનો કરતી વખતે વ્યક્તિ કેવી મનસ્થિતિ ધારણ કરે છે તેના પર સફળતાનો આધાર છે.
1: અને આ પરિસ્થિતિ અને સંજોગોને પાર કરી સફળતા પ્રાપ્ત કરવા માટેનો મનુષ્યનો કોઈ મહત્વનો સદગુણ હોય ને તો તે છે ધૈર્ય, એટલે કે ધીરજ.
0: ધીરજ અને સહનશીલતા મુશ્કેલ સંજોગોમાં પણ ઉતાવળ કે નકારાત્મકતા વિના શાંત રહેવાની અને વિશ્વાસ રાખવાની ક્ષમતા દર્શાવે છે.
1: તો આપણે વિપરીત પરિસ્થિતિઓમાં કેવી રીતે ધીરજ રાખવી જોઈએ અને ધૈર્ય ધારણ કરવાથી આપણા વ્યક્તિત્વમાં કેવો બદલાવ આવે છે, આ વિશે જણાવો આપના મંતવ્યો.
0: તારીખ 30મી મે શનિવારે પ્રસારિત થનાર કાર્યક્રમનું રેકોર્ડિંગ કરીશું. તારીખ 29મી શુક્રવાર સવારે 10 થી 10:30.
1: અને આકાશવાણી રાજકોટનો ફોન નંબર આપ જાણો જ છો, ફરીવાર નોંધી લેશો, 0281 244 3931, એટલે કે 0281 244 3931.
0: તો ધીરજના ફળ મીઠા, આ વિષય પર આપણે વાતો કરીશું આવતા અંકમાં.
1: તો આ સાથે જ રૂપલબેન, કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે, તો શ્રોતા મિત્રોની રજા લઈએ.
0: જી કૃપાબેન.
1: તો કાર્યક્રમ પૂરો કરવાની આપશો અનુમતિ કૃપા જીવરાજાની
0: અને રૂપલ ઓઝાને.
1: નમસ્તે.
0: નમસ્તે.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો?

0: પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
2: સો ઈઝી.
3: ફસાણો.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
6: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: ઇબોલા વાયરસ દ્વારા ઉભા થયેલા જાહેર આરોગ્ય ખતરાને રાષ્ટ્રીય સ્તર સુધી ઉઠાવ્યો છે. ભારતીય સૈન્યના અધિકારી મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી જાતિ સમાનતા સમર્થક પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો. ચીનના સાક્ષી પ્રાંતમાં કોલસાની ખાણમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સલામતી સ્તર કરતાં વધી જતાં 8 લોકોના મોત, જ્યારે 38 શ્રમિકો હજી પણ અંદર ફસાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. હવામાન વિભાગે આજે પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ અને વિદર્ભમાં તીવ્ર ગરમીના મોજા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મેથી 4th આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા દિલ કી રાહે ફિલ્મ ગીતથી.

0: લતા મંગેશકરે ગાયેલું મેરા સાયા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. ને હવે સાંભળીએ એક સંદેશ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. आप भी माननीय प्रधानमंत्री जी की मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 29 मई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं. अपने सुझाव नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भी भेज सकते हैं. तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात.
2: શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
0: સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં મેરે સનમ ફિલ્મનું ગીત.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ, પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું સોનુ નિગમે ગાયેલી ફૈઝ અનવરની રચનાથી.
2: તેરા ખ્યાલ મેરે દિલ સે જા નહીં સકતા તમામ

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સોનુ નિગમના કંઠમાં હવે સાંભળશો ફૈઝ અનવરની બીજી એક રચના.

0: વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: અનુરાધા પડવાલના સ્વરમાં હવે સાંભળશું પયામ સઈદની આ ગઝલ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમના અંતમાં સાંભળશો ગુલામ અલીના કંઠમાં નાસિર કાઝમીની આ ગઝલ.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્ર સોંપ્યા. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું છે કે યુવાનોને વૈશ્વિક માહોલ મળવો જોઈએ. તેમણે કહ્યું કે દુનિયા ભારતના વિકાસ યાત્રાનો ભાગ બનવા માંગે છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે ભારતના એન્જિનિયર અને સ્કીલ વર્કરની માંગ વધશે અને યુવાનો માટે લાખો રોજગારના અવસર બની રહ્યા છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો કોલકાતા પહોંચે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને પ્રવાસન અને ચોરવાડ નગરપાલિકાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નેપાળના પંથચરમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે વિનાશ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશજી આજે પોતાના પરિવારના સભ્યો સાથે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા. હવામાન વિભાગે આજે પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ અને વિદર્ભમાં તીવ્ર ગરમીના મોજા માટે રેડ એલર્ટ જારી કર્યું છિં.

0: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો. ભારત તિબેટીન બોર્ડર પોલીસે માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ મહિલા પર્વતારોહણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા હેમકુંડ સાહિબના કપાટ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાશે. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરાઈ. 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટી હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે 25મીથી 27મી મે સુધી બીજો તબક્કો યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે લખનઉમાં રમાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં માહિતી યાદો પ્રસ્તુત છે. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયેશ પંડ્યાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીના ગૌરવમય 90 વર્ષની યાત્રામાં આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આકાશવાણીના ભૂતપૂર્વ પ્રોગ્રામ એક્ઝિક્યુટીવ કાર્યક્રમ નિષ્પાદક કે જેમણે માઇક્રોફોનની પાછળ રહીને શ્રોતાઓની નાડ પારખીને નવીનતમ કાર્યક્રમોનું સર્જન કર્યું છે એવા જયેશ પંડ્યા. જયેશભાઈ, આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત.
2: નમસ્કાર શ્રોતા મિત્રો.
1: જયેશભાઈ, આકાશવાણીમાં આપની સફર ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ?
2: ચોક્કસ 1991માં મે મહિનાની 18મી તારીખે મેં આકાશવાણી જોઈન કરેલું. એની પહેલા હું વિવિધ ભારતી રેગ્યુલર સાંભળતો હતો અને ક્યારેક એવું થતું હતું કે આમાં કામ કરવા મળે તો કેવું. હવે મારો વાંચવાનો છે ને એ મારો શોખ સ્કૂલમાં હતો ત્યારથી હતો.
1: જી.
2: એટલે હું રેગ્યુલરલી લાઇબ્રેરીમાં જઈ અને મેગેઝીન્સ અને છાપાઓ વાંચું. એટલે જનરલ નોલેજ મારું સારું હતું અને પછી સ્ટાફ સિલેક્શન કમિશનની એક્ઝામ હતી એમાં હું બેઠો અને પછી હું પાસ થયો. એટલે આમ જોઈએ તો હું ડ્યુટી ઓફિસર તરીકે આવ્યો હતો. આ એક પ્રકારનું એક જુદા પ્રકારનો રોલ હતો કે જેમાં આ બીબીસીનું મોડેલ હતું અને એમાં ડ્યુટી રૂમ એટલે એમાં કાર્યક્રમના 3 પ્રકાર હોય. રેડિયો કોઈ પણ ચાલતો હોય તો એમાં એક કાર્યક્રમ વિભાગ હોય, એક એન્જિનિયરિંગ વિભાગ હોય અને એક એડમિનિસ્ટ્રેશન હોય. તો આ જે છે એ પ્રોગ્રામમાં ઓન ધ બિહાફ ઓફ લિસનર્સ રેડિયો સાંભળવાનો અને એના જે પ્રોગ્રામ્સ છે એની ક્વોલિટી કેવી છે, એની ગુણવત્તા કેવી છે, એમાં સુધારા વધારા શું થઈ શકે એના અંગેની આખી જે ડિટેલ્સ છે એ ડ્યુટી ઓફિસર લખે અને એ રિપોર્ટ પછી બીજા દિવસે પ્રોગ્રામ મિટિંગમાં વંચાય.
1: જી. એ પછી આપ કઈ સાલમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ બન્યા?
2: હું 2005માં ફેબ્રુઆરી 2005માં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે, એટલે એ મારું પ્રમોશન હતું અને મેં એ જોઈન કર્યું.
1: તો જયેશભાઈ, પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે આપ કાર્યક્રમો તૈયાર કરવામાં ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખતા હતા?
2: કાર્યક્રમ નિષ્પાદક એટલે કે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવની જે ડ્યુટી છે એનું જે કામ છે એ થોડુંક જુદા પ્રકારનું છે. ધારો કે હું તમને ઉદાહરણ આપીને કહું ને, તો ધારો કે વિજ્ઞાન કાર્યક્રમ કોઈ સંભાળે છે અથવા કોઈ મ્યુઝિક કાર્યક્રમ સંભાળે છે, તો મ્યુઝિકમાં એવું હોય કે અથવા યુથ કાર્યક્રમ સંભાળે છે, તો તમારે ટેલેન્ટને સર્ચ કરવાની હોય, એના વિષયો કયા વિષય પર વાત કરવાની છે,
1: બિલકુલ
2: અત્યારે રિલેવન્ટ કયા કયા સબ્જેક્ટ છે જેની તમારો જે શ્રોતા છે જે તમને દેખી નથી શકતો, જે તમને માત્ર સાંભળે છે, એને આમાં રસ પડશે કે કેમ, એ તમારે દરેક વખતે ધ્યાનમાં રાખવાનું છે.
1: જી બિલકુલ. એટલે એક જે સ્ટેજ માટે એવું કહેવાય કે પડદા પાછળના કલાકાર, એટલે પડદા પાછળ રહીને જે કામ થતું હોય છે એવું જ ઉત્તમ કામ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ કરતા હોય છે. માઇક્રોફોન પર કદાચ સાંભળવા ના મળે તમને, પણ જે મૂળ જે આખો પ્રોગ્રામ ડિઝાઇન કરવાથી માંડીને બધી જ બાબતોનું એમણે ધ્યાન રાખીને આ કામ કરતા હોય છે. તો જયેશભાઈ, આકાશવાણી સમાજના તમામ વર્ગો અને વય જૂથને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો બનાવતી હોય છે. જેમ કે આપણે બાળકોનો કાર્યક્રમ હોય છે, યુવા દોસ્તો માટેના કાર્યક્રમ હોય છે, મહિલાઓનો કાર્યક્રમ હોય છે, ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ હોય છે, વડીલો માટેના કાર્યક્રમો, નાટકો, રૂપકો, સંગીત, ઘણું બધું આપણે એક ડિઝાઇન કરીને પ્રોગ્રામ બનાવતા હોઈએ છીએ. તો તમારી દ્રષ્ટિએ આ કાર્યક્રમનું જે નિર્માણ થાય છે એની પાછળ એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ કેટલું વિચાર કરીને, કેવી રીતે, કેવા સંજોગોમાં, એને કઈ દ્રષ્ટિથી જોઈને કે શ્રોતાઓને એના હૃદય સુધી

0: પહોંચે એના માટેના કેવા એફર્ટ્સ કરતા હોય છે એની થોડીક વાત કરો.
1: હવે એમાં એવું છે કે ધારો કે હું તમને ઉદાહરણ આપીને વાત કરું તો એક રૂપક બનાવેલું અમે. આમ પ્રચલિત પંક્તિ એવી છે કે જીવો અને જીવવા દો, પણ જે પરિસ્થિતિ છે સમાજની અને જે એન્વાયરમેન્ટની પરિસ્થિતિ, એન્વાયરમેન્ટ પરનો આ પ્રોગ્રામ હતો તો એમાં અમે એનું ટાઇટલ સેટ ચેન્જ કરીને કે જીવવા દેશો તો જીવશો.
0: ક્યા બાત હૈ,
1: બરાબર છે? કારણ કે પેલા લોકો તમને કહેવા નથી આવવાના, પ્રાણીઓ કે પક્ષીઓ કે જે
0: મૂગા પ્રાણીઓ છે
1: અને એના તમે જુઓ તો એના દુષ્પરિણામો અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ. તો તમારે સબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવાનો હોય અને પછી એમાં સ્ક્રિપ્ટિંગમાં બી તમે ઘણું બધું અંદર એડ કરી શકો. અને રૂપક એક એવો પ્રકાર છે રેડિયોમાં કાર્યક્રમનો કે જેમાં તમે કંઈ પણ વસ્તુ નાખી શકો. તમે કવિતાની પંક્તિ પણ નાખી શકો, સંગીત પણ ઉમેરી શકો, એમાં ગીત પણ કોઈ નાખી શકો અને ડાયલોગ્સ પણ મૂકી શકો અને નાટક પણ નાખી શકો. એટલે આ રીતે અમે કાર્યક્રમો આવી રીતે પ્લાન કરતા હતા. અને જુદા જુદા વિષયો પર, ધારો કે વિજ્ઞાન હોય કે વડીલો માટેનો કાર્યક્રમ હોય, તો ધારો કે વડીલોના કાર્યક્રમમાં અમે એવી રીતે લેતા હતા કે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ, બરાબર છે? મોટાભાગે એ એક સમસ્યા હોય છે. તો સાયકોલોજીસ્ટને બોલાવીને એની સાથે અમે વાત કરીએ કે ભાઈ આ એજગાળો છે એમાં શું ધ્યાન રાખવું જોઈએ, હેલ્થથી શરૂ કરીને માનસિક સ્વાસ્થ્ય જાળવવાની જરૂર કેવી રીતે હોય અને સમાજમાં પણ અમુક અમુક પ્રશ્નો થતા હોય તો એને કેવી રીતે સોલ્વ કરવા જોઈએ. તો આ રીતે જે કાર્યક્રમો છે એ અમે લોકો પ્લાન કરતા હતા.
0: જયેશભાઈ, આપણે બહુ સરસ એક વાત કરી. એમાં મને એક પ્રશ્ન થાય કે આપણે આકાશવાણીમાં જે ફોર્મેટ છે, જે માહિતી પહોંચાડવાનું જે ફોર્મેટ છે, ટોક ફોર્મેટ હોય કે ડાયલોગ ફોર્મમાં હોય કે ડિસ્કશન હોય કે ઇન્ટરવ્યુ બેઝ હોય, તો આ અલગ અલગ ફોર્મેટ કેમ, શા માટે અને એનાથી શ્રોતાઓને શું ફરક પડે છે?
1: હવે ધારો કે અત્યારે આપણે બે જણ વાત કરી રહ્યા છીએ, બરાબર છે? હવે મારી પાસેની માહિતી તમારે લેવી છે, એટલે હું અત્યારે એક એક્સપર્ટ તરીકે બેઠો છું
0: જી,
1: અને તમે એક મારી પાસેથી કંઈક માહિતી કઢાવવા માટે મારી પાસે બેઠા.
0: બિલકુલ.
1: તો આમાં હું ધારો કે આવીને મારા વિષયની વાત કરું કે હું આમાં જોઈન થયો તો ફલાણું કર્યું હતું, ઢીકણું કર્યું હતું, તો એ રસપ્રદ નહીં બને
0: જી.
1: પણ તમે મને પૂછશો અને હું જવાબ આપીશ
0: જી,
1: તો એ સંવાદ, કારણ કે આપણે આપણે સંવાદ સાંભળવા માટે જ ટેવાયેલા છીએ
0: જી.
1: આપણા સમાજમાં એટલે આપણા ઘરોમાં પણ સંવાદ જ કામ કરે છે. એટલે એવું નથી કે વાર્તાઓ ચાલતી હોય, વાર્તાઓ સાંભળવાની પણ ગમે, પણ સંવાદ પણ એનું અગત્યનું એક પાસું છે. એટલે તમારો વિષય છે ને એ તમારો ફોર્મેટ નક્કી કરે છે. તો કે નાનકડા વિષય પર વાત કરી હોય કે આજની ગરમી, તો એની પર ટોક જ થાય
0: જી.
1: પણ હવે એ જ એમાં તમારે ધારો કે કોઈક એક્સપર્ટને બોલાવીને આ ગરમીથી કેવી રીતે બચી શકાય એવું કેવું હોય તો તમારે એક ડોક્ટરને બોલાવવો જોઈએ
0: જી. જી.
1: પછી તમને એવું લાગે કે ઘણા બધા લોકો આનાથી અસરગ્રસ્ત છે, તો બે જે અસરગ્રસ્ત હોય એમને પણ બોલાવી અને તમે એક ડિસ્કશન પણ કરી શકો. એટલે તમે તમારું ફોર્મેટ એવી રીતે નક્કી કરો કે વિષય એક જ હોય પણ એમાં જુદા જુદા ફોર્મેટ્સમાં કેવી રીતે કામ થઈ શકે અને તમારો હેતુ શું છે એ નક્કી કરે છે તમારું કે તમારો ફોર્મેટ શું હશે.
0: બહુ સરસ વાત કરી જયેશભાઈ આપે. તો એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે કલાકારો અને નિષ્ણાતો સાથે એક સંકલનનું કામ પણ આપે કરવાનું હોય છે, જે તે વિષયને અનુરૂપ એ કલાકારને બોલાવવાના હોય છે કે વિષય નિષ્ણાતને બોલાવવાના હોય છે, તો એ આખું એક કોર્ડિનેશન આપ કેવી રીતે કરતા હો છો?
1: હવે એમાં ઘણી બધી વાર એવું હોય છે, હું તમને એક લાઈવ ઉદાહરણ આપું તો 2007 કે 2008 માં અમદાવાદમાં ઇસ્કોન સર્કલ પર એક એક્સિડન્ટ થયો હતો અને એમાં બે ગાડી વચ્ચેનો એક્સિડન્ટ હતો અને એમાં એક છોકરો 10 ફૂટ ઉછળેલો અને એક છાપામાં આનો ફોટો આવ્યો. એટલે એકદમ યુવાન છોકરો હતો, એણે આ જોઈને કીધું કે આ જોવાની કેવી મજા આવે, આ એક્સિડન્ટ આપણે હાજર હોય તો કેવી મજા આવે. એટલે આ એક્ચ્યુઅલ અને વર્ચ્યુઅલ વચ્ચેનો ડિફરન્સ હતો. એટલે મને એવો વિચાર આવ્યો કે આ બહુ ડેન્જરસ છે, આવો સવાલ પણ બહુ ડેન્જરસ છે,
0: આવો વિચાર જ કેમ આવે,
1: વિચાર જ કેમ આવે. એટલે મેં ડોક્ટર અંસલ બચેત જે સાયકેટ્રિસ્ટ છે એમની જોડે વાત કરી અને અમે એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો કે આભાસી વર્સિસ વાસ્તવિક દુનિયા, એટલે વર્ચ્યુઅલ વર્સિસ એક્ચ્યુઅલ વર્લ્ડ. તો પ્રોગ્રામ આ રીતે નક્કી થાય કે ભાઈ તમે સામે કંઈક જુઓ છો અને લોકોને રસ પડે છે એમાં, અને એમાં તમારો એક રોલ એવો પણ છે કે જો કે એમને રસ નથી પડતો તો એમને રસ પડતા કેમ કરીને તમારી વાતને, તમારા મેસેજને મોકલવાનો છે એમને, એ પણ તમારી બ્રોડકાસ્ટર તરીકેની ફરજમાં આવે છે.
0: બહુ સરસ વાત કરી જયેશભાઈ, અને મને એવું લાગે છે કે એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ જે પરફેક્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ કહેવાય, એ કોઈ પણ વાતમાંથી અથવા તો આવા કોઈ પણ પ્રસંગમાંથી એના મગજમાં આખી વાત આવે કે આના પર પ્રોગ્રામ બનાવીએ અને એ પછી એ કાર્યક્રમ

0: સક્સેસ જાય, એનો આનંદ આખો અલગ હોય છે. તો એ સક્સેસ થવા માટે જે એક કન્ટેન્ટ ક્રિએટરનું કામ પણ બહુ અગત્યનું કામ છે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ માટે. તો કન્ટેન્ટ ક્રિએશન વિશે આપ શું કહેશો કે એ કેવી રીતે તમે તૈયાર કરતા હતા, કેવી રીતે વિચારતા હતા, એની થોડી વાત કરો.
1: હવે આવો જ એક પ્રસંગ એવો થયેલો કે એમાં એક છાપામાં એક કિસ્સો એવો વાંચ્યો હતો કે જેમાં હસબન્ડ વાઈફ એટલે લગ્ન થયા, બંને જણા હનીમૂન માટે ગયા, પાછા આવીને બંને પોતપોતાના ઘેર ગયા અને એક જ અઠવાડિયામાં એમણે આની નોટિસ મોકલી
0: ડિવોર્સ
1: માટે. હવે આમ શોકિંગ અને આ વાત છે 10 વર્ષ પહેલાની. એટલે એ વખતે હું દમણમાં હતો અને વિચાર્યું, અમે ડિસ્કશન કર્યું મિટિંગમાં, તો એમને એવું થયું કે આવું તો નહીં થવું જોઈએ, આ જે આખી વાત છે એ સમાજ માટે યોગ્ય નથી. પછી એવું વિચાર્યું કે આવા ઉદાહરણો વધે એની સામે તમારી પાસે સમાજમાં એવા પણ કપલ્સ છે કે જેમણે 30, 35 કે 40 વર્ષ લગ્ન જીવનના સાથે ગાળ્યા છે
0: અને
1: ખૂબ સરસ રીતે ગાળ્યા,
0: સુવર્ણ જયંતિ ઉજવેલી
1: છે એમણે. તો મને એવું થયું કે આની પર એક પ્રોગ્રામ કરીએ આપણે. એટલે એવા કપલ્સને અમે 13 એપિસોડ રેકોર્ડ કર્યા હતા એના, અને એમાં એ લોકોને એમના જે સંભારણાઓ હતા, બંને જણા કેવી રીતે એ જે સહજીવન હતું એમનું એ શરૂ કરેલું અને ક્યાં સુધી પહોંચ્યા, તો એમાં હવે ઇકોનોમિક કન્ડિશન સારી ના હોય ત્યાંથી સરસ રીતે પહોંચાયું, પત્ની બહુ ભણેલી ના હોય અને પતિ પ્રોફેસર હોય એવા પણ કપલ્સ હતા. તો અમે એવા 13 એપિસોડ કર્યા એમાં, અને એનું ટાઇટલ રાખ્યું હતું કેવારે મળેલા મનના
0: મળ્યા બાદ. ક્યાં બાદ?
1: એટલે કે જેમાં તમારે સમાજને કશું કાપવાનું છે તો તમારે એના જજ નથી થવાનું, એને શું કરવાનું એ નક્કી નથી કરવાનું, પણ તમારે એની પાસે એને પીરસવાનું છે કે આટલું આટલું છે, પછી એની સમજણ અને એની ઈચ્છા મુજબ એ તમે જે પીરસશો એ બ્રોડકાસ્ટમાં એ સ્વીકારશે.
0: અને જયશ્રી, મને તો ખ્યાલ છે કે આકાશવાણીના કાર્યક્રમોથી ઘણા બધા માં સુધારો પણ જોવા મળ્યો છે, અને એવા પત્રો પણ ઘણા બધા આવતા હોય છે કે આ કાર્યક્રમ સાંભળીને અમારામાં આટલો ફેરફાર થયો, અથવા તો રૂબરૂ આવીને પણ ઘણા બધા લોકોએ કીધેલું છે. એટલે એ સમાજમાં એનું પ્રતિબિંબ તો તમારા કાર્યક્રમોનું પડતું જ હોય છે.
1: બિલકુલ. હું તમને એક ઉદાહરણ, જો તમે પરમિશન આપો તો હું તમને આપું કે મન મોતી અને કાચ કરીને એક અમારી સિરિયલ હતી ને, એમાં એક એપિસોડ અમે હોમોસેક્સ્યુઅલિટી પર કરેલો, અને આ વાત કરું છું 98ની, જેમાં જે વખતે આવા વિષયને કોઈ અડે પણ નહીં, એટલે છો છતો એ કોઈ વિષય પ્રત્યેનો. શનિવારે એનું બ્રોડકાસ્ટ થાય 9:30-10, રવિવાર રજા હોય, પછી સોમવારે એકવાર ઓફિસ આવે ને તો મને ડ્યુટી ઓફિસરે એવું કીધું કે બહાર એક ભાઈ બેઠા છે પ્રજ્ઞાચક્ષુ અને તમને મળવા માંગે છે. એટલે મેં કોઈ ચોક્કસ મળી લઉં, એટલે હું એમની પાસે મળવા ગયો. તો મને કે સાહેબ, મેં એપિસોડ સાંભળ્યો અને મારે આ ડોક્ટર પારસ શાહને, જેમનો એપિસોડ હતો, જે એક્સપર્ટ તરીકે જેમણે વાત કરી હતી, એમને મારે મળવું છે. એટલે મેં પારસભાઈને ફોન કર્યો, મેં કહ્યું સર આવી રીતે છે, તો મને કે વાંધો નહીં તમે એમને મોકલી દો. એટલે મેં એમની પાસે એમને મોકલી દીધા. હવે પછીથી પારસભાઈએ મને કીધું ત્યારે મને ખબર પડી, મેં એ વ્યક્તિનું નામ નથી પૂછ્યું, બરાબર છે, એટલે આપણી પર ભરોસો રાખીને એક માણસ, આ વ્યક્તિ ભુજથી આવેલી, એટલે એકચ્યુઅલી હી વોઝ ઇન્વોલ્વ ઇન હોમોસેક્સ્યુઅલિટી, બરાબર, અને એમના લગ્ન થવાના હતા. એટલે એમને એવી ચિંતા હતી કે આ ડોક્ટરે કીધું જે પ્રમાણે હું અત્યારે જો આનાથી અસરગ્રસ્ત થઉં, એચઆઈવી પોઝિટિવ હોઉં, તો મારી આગળની જિંદગી ખરાબ થાય. એટલે હવે ડોક્ટરનો પક્ષ જુઓ તમે, કે ડોક્ટરે એ વખતે એલિઝા ટેસ્ટ થતો હતો, એ 600 રૂપિયાનો ટેસ્ટ થતો હતો, અને આ વાત કરું છું 98ની, એ ટેસ્ટ એમણે કરાવડાવ્યો, એમાં એ ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ હતો. એટલે પછી એમણે કીધું કે ઓકે, અત્યારે એઝ ઓફ ટુડે તમે સેફ છો, પણ નાવ ઓનવર્ડ્સ ડોન્ટ ઇન્વોલ્વ ઇન ટુ સચ એક્ટિવિટી. હવે તમે સમજો, આવી વ્યક્તિ, એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ 400-500 કિલોમીટરથી અહીંયા આવે, આ ભરોસો આકાશવાણીનો છે.
0: બિલકુલ બિલકુલ.
1: અને આ ભરોસા માટે આપણે ક્લેમ નથી કરી શકતા, આ ભરોસો આપણા જે પૂર્વ સૂર્યો હતા, જેમણે આ એક આખી એક જે ઉભી કરેલી હતી
0: ઇમારત
1: ઉભી કરેલી હતી, એમાં માત્ર આપણે એક ટેકો કર્યો છે.
0: બિલકુલ બિલકુલ. જયશ્રી, બહુ સરસ વાતો થઈ રહી છે. તો હવે આકાશવાણીમાં એક ઓબીનું પણ બહુ જ મોટું મહત્વ હોય છે, કે કોઈ એક ચોક્કસ વિશેષ કાર્યક્રમ હોય અને આપણે સ્થળ પર જઈને એનું ધ્વનિમુદ્રણ કરવાનું હોય છે, તો એ આખી ઘટના એ અમારા શ્રોતાઓને થોડું સમજાવશો કે કેવી રીતે ઓબીનું કાર્ય પૂરું થતું હોય છે?
1: હવે આમાં હું તમને ઓબીમાં છે ને, અમે એક આખી સિરીઝ કરેલી 2000ની સાલમાં. એવું થયેલું કે 97, 98, 99માં છે ને, ગુજરાતમાં દુષ્કાળ ની પરિસ્થિતિ હતી. એટલે એક આદેશ એવો આવ્યો કે ભાઈ, આ જે દુષ્કાળની પરિસ્થિતિ છે એમાં જે રાહત કામો ચાલે છે અને જે એનજીઓ કામ કરે છે, સરકાર કામ કરે છે, તો

0: કાર્યો જે છે એ હાઇલાઇટ થવા જોઈએ અને લોકો સુધી પહોંચવા જોઈએ, મેસેજ પણ પહોંચવો જોઈએ. તો અમે એક સિરીઝ હતી જે એનું નામ હતું પડકાર અને પુરુષાર્થ, અને એના અમે લગભગ 26 એપિસોડ્સ કર્યા હતા. એમાં અમે ધારો કે રાત કામ ચાલતું હોય બરાબર, તો ત્યાં આગળની સગવડતા કેવી છે, એટલે ધારો કે એક જિલ્લામાં 5 કે 7 જગ્યાઓ રાહત કામ ચાલતા હોય, તળાવ ખોદાતું હોય, રસ્તો બનતો હોય કે બ્યુટિફિકેશનનું કામ હોય એનું, તો એ જે કામ લોકો ગામ લોકો કરતા હોય તો એમની વ્યવસ્થાઓ કેવી છે, એમને ખોરાક મળી રહે છે કે નહીં, પાણી પૂરતું છે કે નહીં, બપોરે આરામ કરવા માટે શેલ્ટર છે કે નહીં, અને એમને જે મહેનતાણું છે એ કામ પતે પછી મળી જાય છે કે નહીં. તો આ એક કાર્યક્રમ હતો. પછી અમે પતાવીએ અને પછી જઈએ કલેક્ટર પાસે, અને કલેક્ટરને જઈને અમે આનું આનું બ્રીફિંગ કરીએ કે સર આવી આવી જગ્યા અમે જોયું અને આ અમારા ઓબ્ઝર્વેશન્સ છે. તો ઘણીવાર કલેક્ટર અને મિનિસ્ટર પણ એમણે એપ્રિશિએટ કરેલું કે આ આ તમે જે કામ કરી રહ્યા છો એ બહુ સરસ છે, કે અમારી પાસે તો કે સરકારી કર્મચારી બીજો કોઈ હોય અને એ જે રિપોર્ટ આપે એના કરતાં એક નિષ્પક્ષ જે આકાશવાણી જેવું જે માધ્યમ છે એ આ રિપોર્ટ આપે છે અને એમના અધિકારીઓ આ કામ કરેલું છે, પછી એ લોકો એમાં કરેક્ટિવ મેઝર્સની જરૂર હોય તો મેઝર્સ લે. તો આ એક જુદા પ્રકારની ઉભી થઈ બરાબર છે.
1: એટલે એ કાર્યક્રમ પછી તમે એને રેડિયો પર બ્રોડકાસ્ટ કરતા,
0: બ્રોડકાસ્ટ કરતા
1: પડકાર અને પુરુષાર્થ.
0: હવે એ સિવાયના ધારો કે કોઈક એક કોઈ ઇન્સ્ટિટ્યૂટનું ઓપનિંગ છે અથવા દવાખાનાનું ઉદઘાટન છે, તો ત્યાં જઈને અમે લોકો પ્રી પ્લાન્ડ હોય કે આખો જે કાર્યક્રમ છે એનું શરૂઆત કેવી રીતે થશે, કેવી રીતે એમાં કોણ કોણ બોલવાના છે, મિનિટ્સ આવી ગયું આપણી પાસે, તો અમે એ પ્રમાણે એ રેકોર્ડ કરીએ અને જે તે વખતે જ અમે ત્યાં નોંધ કરી દઈએ કે ભાઈ આમાં દરેક જણ આવીને 4 વક્તાઓ હોય તો 4-4 જણા જેટલા સ્ટેજ પર બેઠેલા હોય બધાના નામ બોલે. હવે એ દરેક વખતે તમારે બોલાવડાવવાની જરૂર નથી,
1: બિલકુલ
0: તમારે એને એક વાર આપી દીધું પછી એ આખો કાર્યક્રમ તો 3 કલાકનો હોય,
1: એટલે એની આખી જીસ્ટ લેવાની વાત છે કે જે મેઈન ટોકર છે એની જીસ્ટ લઈને એ જે લોકો સુધી પહોંચાડવું છે એ મેઈન વસ્તુ એ લઈને આપણે આખો એનો એક રેડિયો રિપોર્ટ પણ એનો
0: રેડિયો રિપોર્ટ એનો એટલે 15 મિનિટમાં એ તમારે બતાવી દેવાનું. પેલું ફંક્શન ભલે 3 કલાકનું હોય.
1: જયશ્રી, ઓબીની બહુ સરસ વાતો થઈ. તો આપને ગમતા કાર્યક્રમ આપે જે આકાશવાણીમાં આટલા વર્ષો સર્વિસ કરી સેવા કાર્ય કર્યું, તો એમાં આપને ગમતા કાર્યક્રમો કયા?
0: મને મન મોતી અને કાચ કરીને જે મારી સિરીઝ હતી એ મને બહુ જ ગમતી હતી, કારણ કે એમાં સોશિયો સાયકો ઇસ્યુઝને લઈને અમે લોકો વાત કરતા હતા સાયકોલોજીસ્ટ સાથે, સાયકેટ્રિસ્ટ સાથે, સેક્સોલોજીસ્ટ સાથે, ચાઇલ્ડ સાયકેટ્રિસ્ટ સાથે, અને ઘણા બધા એંગલ્સ હતા એમાં. એકચ્યુઅલી એનું નામ હતું મેઘધનુષી મન, પછી અમે ચેન્જ કરીને મન મોતી અને કાચ કર્યું. એટલે મેઘધનુષમાં જેટલા રંગો હોય એ જ બધા ભાવો મનના પણ હોય છે, તો એ ભાવોને વ્યક્ત કરવાનો એક પ્રયત્ન હતો. અને
1: એ ટાઇટલ પણ કેટલું સરસ જયેશભાઈ, મન મોતી ને કાચ. હવે એકવાર તૂટે પછી સંધાય, એટલે એ આખી તમે જે સિરીઝ બનાવી હજુ પણ મને યાદ છે અને બહુ જ પોપ્યુલર થયેલી એ સિરીઝ.
0: બિલકુલ બિલકુલ, એટલે આ એક મારો મનપસંદ કાર્યક્રમ હતો. પછી એક પારુલ વ્યાસ મારા સિનિયર હતા, લોક સમસ્યાની સંસદ કરીને એક કાર્યક્રમ કરતા હતા કે લોકોની જે સમસ્યા છે તો એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય. ધારો કે કોર્પોરેશનનો કોઈક એક વિભાગ છે અથવા પોસ્ટલ કોઈ ઇસ્યુઝ છે, તો પોસ્ટ વિભાગના જે ઇસ્યુઝ હોય એને લગતા એ જાહેરાત કરીને એમની પાસેથી પ્રશ્નો મંગાવે અને પછી એ પ્રશ્નો જે હોય એ જે હાયર ઓથોરિટીઝ હોય એમને આપે, એ લોકો એને સ્ક્રુટિનાઇઝ કરે અને પછી જે તે સમસ્યાઓનો ઉકેલ જેમણે પત્ર લખ્યો હોય એમની હાજરીમાં જ કરે. એટલે આ જેને કહેવાય કે એનો ઉકેલ પણ ત્યાં ત્યાં જ આવે અને ત્યાં સમાધાન પણ એમને મળી જાય, અને એવું બી કે આમાં અત્યારે જે કંઈ પરિસ્થિતિ છે એ પ્રમાણે આટલા થોડા વખત પછી થશે. એટલે આવા ઉકેલોના પણ કાર્યક્રમો આપણે થતા હતા, એટલે એ મારો એક મનપસંદ કાર્યક્રમ હતો.
1: ઘણા બધા કામો તમે કર્યા છે, એક સાયન્સમાં પણ તમે ઘણા બધા કામો કર્યા છે, એની થોડી વધારે વાત કરશો તો મજા આવશે.
0: ચોક્કસ. 2005માં વિજ્ઞાન પ્રસાર, એટલે વિજ્ઞાન પ્રસાર છે ને એ દિલ્હીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટનું એક ઓટોનોમસ બોડી છે, અને એ વિજ્ઞાનના પ્રસારના કાર્યક્રમો રેડિયો અને દૂરદર્શન બંને પર કરે છે. અને એ લોકોની સાથે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરે એક જર્ની એલોંગ ધ કોસ્ટલાઇન, એટલે આપણી જે કચ્છથી શરૂ કરેલી નારાયણ સરોવરથી શરૂ થઈને સાઉથ ગુજરાતમાં ત્યાં સુધીની જે આખો કોસ્ટલાઇન છે એની પર એમણે એક ડોક્યુમેન્ટ કરેલું, જેનું ગુજરાતી અમે કર્યું સાગરને સથવારે. અને એમાં એ જે કોસ્ટલાઇનમાં જે બી સ્થળો છે, જે લોકો વસે છે અને જે ઉદ્યોગો છે એની જે પરિસ્થિતિ છે એના પરનો આખો એક ચિતાર હતો. પછી 2009 છે ને એ ઇન્ટરનેશનલ યર ઓફ એસ્ટ્રોનોમી હતું.

0: ખગોળ વિજ્ઞાન પરનું, એટલે ટેલિસ્કોપને 100 વર્ષ થયેલા એની શોધને, તો એની પરનો આ એક વિજ્ઞાન પ્રસાર એક કાર્યક્રમ આપ્યો હતો કે આની પર એક કાર્યક્રમ બનાવ્યો, એટલે અમે એનું ટાઇટલ રાખેલું નિરખને ગગનમાં,
1: નિરખને ગગનમાં.
0: અને એમાં આપણા મિત્ર કમલેશ મિશ્રા એ અને હું અમે બંને જણ પ્રોડ્યુસર હતા, અને એના અમે 52 એપિસોડ કર્યા હતા.
1: બિલકુલ.
0: અને દર અઠવાડિયે આકાશ દર્શન, એમાં દર સોમવારે બ્રોડકાસ્ટ થતો હતો રાત્રે 9:30 વાગે. તો એ વખતે આકાશમાં તારાઓની સ્થિતિ શું હશે એ જે ચિતાર હતો એ મનુભાઈ જાનીએ લખ્યો હતો, અને અમે દર અઠવાડિયે એને બ્રોડકાસ્ટ કરતા હતા. બરાબર છે. પછી 2010 વર્ષ હતું ને, એ ઇન્ટરનેશનલ યર ઓફ બાયોડાયવર્સિટી હતું. એમાં અમે એક સિરિયલ કરી હતી બહુ રૂપા વસુંધરા. 2011 ઇન્ટરનેશનલ યર ઓફ કેમેસ્ટ્રી હતું, અને એની પર અમે સિરિયલ કરી હતી અહો રસાયણ અહા જિંદગી. અને એમાં જે પાત્રો હતા એના નામ બહુ રસપ્રદ છે, શ્રોતાઓને પણ મજા આવશે સાંભળવામાં. ઓક્સી, દીપક, એક્વા અને ઉદ્દીપક. એટલે જો કેમેસ્ટ્રી તમને ખ્યાલ હોય તો ઓક્સિજન એનું ઓક્સી એટલે ફિમેલ, દીપક એટલે આગ, એક્વા એટલે પાણી, અને ઉદ્દીપક એટલે જે પ્રક્રિયામાં ભાગ ના લે પણ એ પ્રક્રિયાને ઝડપી બનાવે.
1: એટલે ખરા અર્થમાં જે આપણે કહીએ છીએ બહુજન હિતાય બહુજન સુખાય, અને આકાશવાણીએ ખરા અર્થમાં સમાજને શિક્ષિત કરવાનું કામ કર્યું છે, સમાજને માહિતી પૂરું પાડવાનું કામ કર્યું છે. મનોરંજન તો આપણે આપતા જોઈએ છે, પણ એક સરસ સંસ્કાર સિંચનનું પણ કામ કર્યું છે, અને લોકોને આવા કામો કરીને પણ બહુ મોટું યોગદાન આપ્યું છે. તો જયેશભાઈ, અત્યારના આધુનિક યુગમાં પોડકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ એપ્સને કારણે રેડિયો પ્રસારણમાં શું બદલાવ આવ્યો છે આપની દ્રષ્ટિએ?
0: હા, એટલે હવે પ્રશ્ન એ છે કે બેસીને સાંભળે એવું તો હવે ઘરમાં પણ નથી રહ્યું.
1: જી,
0: તો ઓપ્શન્સ છે. તો હવે એમાં એવું છે કે એ લોકો ધારો કે રેડિયો હવે મોબાઈલ્સમાં પણ અવેલેબલ છે, એમાં પણ સાંભળી જ શકાય છે. મનોરંજન માટે એમની પાસે વધારે સારા ઓપ્શન્સ છે. પણ હું તમને કહું તો ધારો કે એક બહુ જ પોપ્યુલર અત્યારે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન્સ, એવા એક સ્ટેશન સાથે હું પણ જોડાયેલો છું, તો એ જે સ્ટેશન છે એ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. ને ગુજરાતમાં 12-14 કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે, અમદાવાદમાં 4 છે, અને ઓલ ઓવર ઇન્ડિયા 530 કરતા વધારે રેડિયો સ્ટેશન છે કોમ્યુનિટી રેડિયો, જે નેરોકાસ્ટિંગ જેને કહેવાય કે નાની જગ્યાઓના જે વર્ગ છે એના માટેના કાર્યક્રમો હોય.
1: બિલકુલ.
0: એટલે આમ એવું છે કે પ્રકાર બદલાયો છે, પણ લોકોને જે સાંભળવાની એમની સમસ્યાઓ વિશેની વાત હોય અથવા એમના કોઈ ઉકેલની વાત હોય અથવા કોઈ ઇન્ફોર્મેશન હોય એમને માહિતી જોઈએ જ છે. ચોક્કસ અત્યારે પરિવર્તન થઈ રહ્યું છે. થોડા વખત પછી આ જે પરિસ્થિતિઓ છે એનાથી પણ બહાર નીકળવા માટે લોકો ક્યાંક ને ક્યાંક સાંભળવાનો તો પ્રયત્ન કરશે જ, કારણ કે આ બહુ સ્વાભાવિક ક્રિયા છે સાંભળવાની, એના માટે તમારે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો.
1: અને એવું કહેવાતું હોય જયેશભાઈ એમ તો કે તમે જોયેલું કદાચ ભૂલી શકશો, પણ કાને સાંભળેલી વસ્તુ ક્યારેય ભૂલાતી નથી.
0: બિલકુલ.
1: એટલે રેડિયોનું કામ એ પણ બહુ મોટું છે. રેડિયો પરથી જે કંઈ પણ આપણે શ્રોતાઓને આપીએ છીએ એમના મન હૃદયમાં સચવાયેલું રહેતું હોય છે. તો જયેશભાઈ, ફેક ન્યૂઝના જમાનામાં આકાશવાણીએ હજુ પણ પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે, તો એના વિશે આપ શું કહેશો? કારણ કે એ તો સત્ય છે, 100% સાચી દીવા જેવી બાબત છે.
0: બિલકુલ.
1: કે આકાશવાણીની વિશ્વસનીયતા વિશે કોઈએ ક્યારે શક કર્યો જ નથી.
0: બિલકુલ. અને આપણે જે સમાચાર આપીએ છીએ એ આપણે માત્ર સમાચાર આપીએ છીએ, કોઈ એનાલિસિસ નથી આપતા, કોઈ વ્યૂઝ નથી આપતા, કોઈ બે જણાને બેસાડીને પેલી જે
1: ડિસ્કશન
0: એટલે જે મુદ્દાઓ હોય જ નહીં એવા મુદ્દાઓ ક્યાંકથી લાવીને વાત કરવા વાળી વાત પણ આપણે ક્યારેક
1: નથી કરતા.
0: એટલે આજ અને વિશ્વસનીયતાની વાત કરો તો આજે પણ એવું લાગે કે તમે આકાશવાણીથી સમાચાર છે તો ચોક્કસ ઓથેન્ટિક છે.
1: બિલકુલ. તો જયેશભાઈ, આપે રેડિયો પરથી સાંભળેલો કોઈ આપનો મનગમતો કાર્યક્રમ કે જેનાથી આપ ખૂબ જ પ્રભાવિત થયા હો?
0: વર્ષો પહેલા મેં લતા મંગેશકરની એક મુલાકાત વિવિધ ભારતી પરથી સાંભળેલી, હરીશ ભીમાણીએ મુલાકાત લીધી.
1: જી જી જી.
0: અને બાકી તો એમણે ઘણી બધી વાતો ફિલ્મ જગતની કરી. એમણે પછી એમણે એક સવાલ એવો કર્યો કે લતાજી, અગલે જન્મ મેં આપ ક્યાં બનના પસંદ કરોગી? એટલે લતાજીનો જવાબ જે હતો એ જબરજસ્ત જવાબ હતો. એમણે કીધું કે અગલે જન્મ મેં એક આમ ઔરત બનના પસંદ કરૂંગી. એટલે હરીશ ભીમાણીએ કહ્યું કે યે જાનતે હુએ ભી કે એક આમ ઔરત કી કિતની સારી કઠિનાઈયાં હોતી હૈ. પછી જે જવાબ હતો લતાજીનો કે એક આમ ઔરત કી કઠિનાઈયાં સારી દુનિયા જાનતી હૈ, લેકિન એક લતા મંગેશકર કી કઠિનાઈયાં સિર્ફ લતા જાનતી
1: હૈ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ.
0: હવે એટલે આ પ્રકારના જે કાર્યક્રમો હતા મુલાકાતના ફિલ્મ

0: મ્યુઝિકના, એણે ક્યાંક ને ક્યાંક આપણને જીવવાનું કેવી રીતે એ પણ શીખવાડ્યું છે.
1: બિલકુલ બિલકુલ.
0: અને અને તમારે શું નહીં કરવાનું એ પણ શીખવાડ્યું છે.
1: બસ આજે તમે કેવી રીતે જીવવાનું ને કેવી રીતે આગળ વધવાનું અને કામમાં પણ એવી રીતે તમારે શું શું કરવું શું શું ના કરવું, તો આ બધું ઓફિસમાં આવ્યા પછી તમારી દ્રષ્ટિએ એવી કઈ વ્યક્તિ છે, એવા કયા ઓફિસર હતા કે જેમના થકી તમે ઘણું બધું શીખ્યા?
0: બે નામ હું લઈશ, એક પદ્મશ્રી તુષાર શુક્લ અને બીજા સાદિક નૂર પઠાણ.
1: જી,
0: આ બંને પાસેથી હું ઘણું શીખ્યો છું.
1: જી,
0: ઘણીવાર બેસીને સામે અથવા ઘણીવાર એમને કામ કરતા જોઈને શીખ્યો છું. અને બહુ સહજતા જે હોય કાર્યક્રમમાં, જે સહજતા લાવી,
1: જી,
0: એ એમનામાંથી શીખ્યો છું.
1: બિલકુલ.
0: તુષારભીના ઘણા બધા કાર્યક્રમો, એમના ગઝલદાની એક કાર્યક્રમ હતો, એક મહેફિલ કાર્યક્રમ હતો, કંકુનો સૂરજ કાર્યક્રમ હતો, કેવી રીતે બોલવાનું, શું બોલવાનું અને શું નહીં બોલવાનું,
1: જી,
0: અને શું ભાવ હોય એ ઘણું બધું એમની પાસેથી શીખ્યો હતો. કાર્યક્રમનું પ્રોડક્શન, રજૂઆત કેવી રીતે કરવાની, એડિટિંગ કેવી રીતે કરવાનું, મ્યુઝિક મિક્સિંગ કેવી રીતે કરવાનું, શું મિક્સ કરી શકાય, અવાજનું લેવલ શું હોય અને મ્યુઝિક કેવી રીતે આવે, અંદર ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેવી રીતે અંદર ઇન્સર્ટ કરી શકો તમે, એ બધું સાદિક નૂર પઠાણ પાસેથી શીખ્યો.
1: બિલકુલ બિલકુલ. જયેશભાઈ, આ વાત થઈ, બે ઓફિસરોની વાત થઈ, તો આપના જે સાથી કર્મચારીઓ હતા તો એમની જોડેનો કોઈ એક મજેદાર પ્રસંગ હશે તો અમારા શ્રોતાઓને વધારે મજા આવશે.
0: ચોક્કસ. હવે અત્યારે જે આકાશવાણી અમદાવાદના પ્રોગ્રામ હેડ છે,
1: જી,
0: હિતેશભાઈ મવાણી, અમે બંને જણ સાથે આહવામાં હતા 2005 થી 2008. અને આહવા તમને ખબર છે, ડાંગ એટલે આખો આદિવાસી વિસ્તાર છે.
1: બિલકુલ.
0: તો અમને એવું થયું કે કશુંક સરસ અહીંયા કામ કરીએ આપણે. ત્યાં આગળ એ લોકોની થાળી કથા, આદિવાસીઓની થાળી કથા.
1: બિલકુલ.
0: એમાં એ લોકો કણશ્રી દેવીની કથા એટલે ધાન્યની દેવીની કથા, પછી એક કુકણા રામાયણ અને એક ડુંગરદેવની પૂજા, આ ત્રણ એમની થાળી કથાઓ આખી રાત ચાલે. એટલે એમાં એવું હોય કે કાંસાની કથરોટમાં એક વચ્ચે એક સળી વાંસની, એને એ લોકો મૂકી દે મીણથી, અને એનો બેઝ બનાવે અને પછી એને છેડે, એટલે એક સૂર નીકળે એમાંથી, અને પછી આગળ પાછળના બે સૂર, એટલે કુલ ત્રણ જ સૂરમાં એ લોકો આખી થાળી કથા, એમની આખી જે લાઈફસ્ટાઈલ છે
1: જી
0: એના વિશેની વાત કરે. એટલે અમે આ રેકોર્ડ તો કરી, પછી થયું કે આ જે ભાષા, આ બોલી જે છે કુકણા બોલી, એ સાંભળવા વાળા લોકો કેટલા, અને આ શું છે, આમાં કહેવા શું માંગે છે, કેવી રીતે ખબર પડશે. પછી અમે એનું ટ્રાન્સલેશન પણ કરાવ્યું ગુજરાતીમાં, અને એ ડોક્યુમેન્ટેશન છે એ ટોટલી લગભગ 40 કલાકનું રેકોર્ડિંગ છે એ આહવા સ્ટેશનમાં છે.
1: તો જયેશભાઈ, આપે ભૂતકાળની સરસ મજાની યાદો તાજી કરી અને આજે 90 વર્ષની આકાશવાણીની સફળ યાત્રા વિશે અમારા શ્રોતાઓને જે માહિતગાર કર્યા, આશા છે કે સૌને આ કાર્યક્રમ ખૂબ જ પસંદ પડશે. અને જયેશભાઈ, આકાશવાણીના સ્ટુડિયોમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ આભાર દેવાંગભાઈ, અને આકાશવાણીનો પણ આભાર. મને હું માના ખોળે આવ્યો હું એવું લાગે છે.
1: બિલકુલ બિલકુલ બિલકુલ.
0: મારી આ પહેલી મુલાકાત છે કે જેમાં અત્યાર સુધી હું ટેબલની પહેલી બાજુ હોતો હતો, કે હું પ્રશ્ન પૂછતો હતો, આજે હું જવાબ આપું છું. એટલે આજે આખી ટ્રાન્સફોર્મેશન છે, આખી જે રિવર્સલ ઓફ રોલ છે, એના માટે પણ હું આકાશવાણીનો આભાર માનું છું.
2: શબ્દોમાં મહેકતી યાદો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયેશ પંડ્યાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, પસાણો. અજાણ્યા એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: નમસ્તે બહેનો, આજે છે મહિનાનો ચોથો શનિવાર, એટલે કે બહેનો સાથે પત્રો થકી વાત કરવાનો

દિવસ હું છું આપની સખી નિકેતા, લઈને હાજર તમારા પત્રો, પત્રોના જવાબ અને મનગમતા ગીતો. તો ચાલો શરૂ કરીએ આજની સહયની સફર. મેનો આવતીકાલે એટલે કે 24 મે છે મશહૂર ગીતકાર મજરૂહ સુલતાનપુરીની પુણ્યતિથિ. તો આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તેમના લખેલ આ ગીતથી. અનહોની પથમે કાટે

0: તો ચાલો બેનો પત્ર વાંચીએ. કાર્યક્રમનો પહેલો પત્ર છે કોડકી રોડ પ્રભુનગર 2 થી આપણી મીઠડી સખી એવી કલ્પા જયદેવ ઉપાધ્યાયનો. તેમની સાથે છે મીઠડો માધવ, મીનાબેન રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મોરબીથી નલિનીબેન, બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક, ભાભી ભૂમિકા, જામનગરથી આપણા સંગીત પ્રેમી અને કલાકાર મિત્ર એવા ધર્મેન્દ્રસિંહજી રાઠોડ, માંડવીથી દીપાબેન દવે, અંજારથી સખી અલ્પા નિર્મળ, જેતપુરથી દક્ષા ફૈબા અને સહિયર ગ્રુપના સમગ્ર મિત્રો. તેમણે લખ્યું છે, વડોદરાનો સહિયર કાર્યક્રમ સુપર સે ઉપર હોય છે અને આ કાર્યક્રમની રાહ અમે ખૂબ દિલથી જોતા હોઈએ છીએ. આગળ તેમણે કાર્યક્રમની સમીક્ષા લખી છે અને તેમની સખી અલ્પા નિર્મળે લખેલ કવિતા મોકલી છે, જે હું વાંચી રહી છું. જિંદગી તું જીવાડીશ એટલું જીવી લઈશ, આ ઉંમરે હવે દોડવાનું નહીં ફાવે. તું કહે તો રોકી લઉં શ્વાસ મારા, આ ઉંમરે હવે હાંફવાનું નહીં ફાવે. આયખું મેં વિતાવ્યું તારી પાછળ, આ ઉંમરે હવે પસ્તાવું નહીં ફાવે. જે ગમે તે લઈ જા મારી પાસેથી, આ ઉંમરે હવે છુપાવવું નહીં ફાવે. કાગળની કલમ છે વસિયત મારી, આ ઉંમરે હવે આપવું નહીં ફાવે. વા અલ્પાબેન, દર વખતની જેમ તમે ખૂબ સુંદર કવિતા લખી છે. આમને આમ જ સુંદર કવિતા લખતા રહેજો અને અમને લખીને મોકલતા રહેજો. બેનો આ પત્ર આવ્યો છે ભાવનગર સૌરાષ્ટ્રથી. લખનાર મિત્ર છે પ્રવીરચંદ્રભાઈ પી વાઘેલા. તેમણે લખ્યું છે, આકાશવાણી વડોદરા દ્વારા પ્રસ્તુત સહિયર કાર્યક્રમ જે દર શનિવારે પ્રસારિત થાય છે તે સાંભળવાની ખૂબ જ મજા આવે છે. કાર્યક્રમમાં રજૂ થતી મુલાકાતો, વાર્તાલાપો, નાટક, રેસીપી, આરોગ્યલક્ષી માહિતી, ઋતુઓમાં શું ખાવું શું ન ખાવું તેની માહિતી અને ઉપાયો, જાણકારી તેમજ ટીપ્સ, શ્રોતાઓના પત્રોના જવાબ, તેમની પસંદગીના ગીતો, હિન્દી ફિલ્મના વિવિધ કલાકારોના યાદગાર ગીતો અને કડીઓ, જે પહેલા શીતલબેન અને નિકેતાબેન ગાઈ સંભળાવતા, આજે શીતલબેનની નિવૃત્તિ પછી પણ નિકેતાબેને એકલા એકલા ગાવાનું શરૂ કર્યું છે, તે પણ શાનદાર અને કાબિલે તારીફ પુરવાર થયેલ છે. આ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. આગળ તેમણે કાર્યક્રમોની સમીક્ષા લખી છે અને લખ્યું છે, તારીખ 4 એપ્રિલના કાર્યક્રમમાં મીનાબેન દેસાઈનો વાર્તાલાપ મહિલાઓમાં માનસિક તણાવ અને ડિપ્રેશન ખૂબ જ જાણકારી આપી ગયો. આ ઉપરાંત મહિલાઓમાં વાળની સમસ્યાનો ઉકેલ, આ વિષયની વાતો અને ગુજરાતી ગીત સાંભળવાની ખૂબ મજા આવી. તારીખ 15 એપ્રિલના કાર્યક્રમમાં નિકિતાબેને ચણાના લોટની સૌંદર્ય પ્રસાધન તરીકેની જે વાત કરી તે પણ ખૂબ રસપ્રદ રહી. ત્યારબાદ કલ્પનાબેન શુક્લનો વાર્તાલાપ ખુશીનો માપદંડ ખૂબ તલસ્પર્શી રહ્યો. આ ઉપરાંત જે રેસીપીઝ આપી અને ગુજરાતી ગીત રજૂ કર્યું તે પણ સાંભળવાની ખૂબ મજા આવી. આગળ તેમણે સુવિચાર લખ્યો છે, સૌંદર્ય નાશવંત છે તે સમજાવવા પરમાત્માએ ફૂલોનું સર્જન કર્યું છે. પ્રવીણચંદ્રભાઈ, તમારી આ વાત પરથી એક સુંદર મજાની પ્રાર્થના યાદ આવે છે.
1: ખીલીને પુષ્પો સુવાસ દે છે, ખીલીને ચંદા પ્રકાશ દે છે, ભલે ને નિર્દય જનો ચૂંટે છે, છતાં સુમન તો સુવાસ દે છે.
0: તો પ્રવીણચંદ્રભાઈ, આમ જ સુંદર સુંદર વાતો લખતા રહેજો. બેનો આ પત્ર આવ્યો છે રીલનગર રાજકોટથી. લખનાર સખી છે રંજન સોની, સાથે છે કમલેશ સોની, દેવાંગી, હાર્દિક, કરણ અને રોહન. તેમણે લખ્યું છે, તારીખ 4 એપ્રિલના કાર્યક્રમમાં શરૂઆતમાં ગીત આપ્યું તે ખૂબ ગમ્યું. તણાવ અને

ન્યુટ્રિશન આજની સમસ્યા છે. આ વિષય ઉપરનો વાર્તાલાપ ખૂબ ગમ્યો. ગરમીમાં વાળની માવજત કઈ રીતે કરવી તે સાંભળ્યું અને રેસીપી પણ ખૂબ ગમી. આપેલું ગીત પણ ખૂબ ગમ્યું. આગળ તેમણે પોતાની પસંદગીનું ગીત લખ્યું છે. બેનો ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સાંભળીએ આપણા જામનગરના કલાકાર મિત્ર ધર્મેન્દ્રસિંહજીની પસંદગીનું આ સુંદર મજાનું ભજન.

બેનો આ પત્ર આવ્યો છે ભાવનગર જિલ્લાના તળાજા ગામ બપાડાથી. લખનાર મિત્ર છે પોપટભાઈ રાવળ, સાથે છે પિન્ટુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન તથા સમગ્ર મકવાણા પરિવાર. તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમ રજૂ કરતા બહેનોને અમારા નમસ્કાર. વડોદરાનો સહિયર કાર્યક્રમ હંમેશા લાજવાબ હોય છે અને દર મહિને જે પત્રોનો કાર્યક્રમ આવે છે તે સાંભળીને સૌ મિત્રોને ખૂબ આનંદ આવે છે. ગયા સોમવારે અમદાવાદ કેન્દ્ર પરથી સહિયર કાર્યક્રમમાં શ્રોતાઓના અવાજમાં સુંદર રેકોર્ડિંગ રજૂ થયું, સાંભળવાની ખૂબ મજા આવી. રણુજાના કરસનદાસ બાપુ પણ આપનો કાર્યક્રમ સાંભળે છે અને ખૂબ પ્રશંસા પણ કરે છે. પોપટભાઈ, આમ જ પત્ર લખતા રહેજો. બેનો, 24મી મે છે સંગીતકાર રાજેશ રોશનનો બર્થડે, તો એમની ફિલ્મનું આ ગીત તમારા માટે.

નહીં. મેનો આ પત્ર આવ્યો છે રિલોકેશન સાઇટ ભુજ કચ્છથી. લખનાર મિત્ર છે પ્રદીપભાઈ મહેતા, સાથે છે બીના મહેતા, વિપુલ મહેતા, કૃષ્ણ મહેતા, બેબી મનસ્વી અને નિર્વા. તેમણે લખ્યું છે વડોદરા કેન્દ્રનો સહયર કાર્યક્રમ ખૂબ સરસ હોય છે. તારીખ 25/3 પત્રોનો કાર્યક્રમ સાંભળીને ખૂબ જ આનંદ થયો. સહયરના શ્રોતા મિત્રોના પત્રોના ઉત્તર ખૂબ સરસ રીતે અપાયા. અમારા પત્રોનો ઉત્તર સાંભળીને અમને ખૂબ આનંદ થયો. સાથે અમારી પસંદગીનું ગીત પણ રજૂ કરવામાં આવ્યું, એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ તેમણે શીતલબેનને યાદ કર્યા છે અને લખ્યું છે કે શીતલબેન, ક્યારેક ક્યારેક અમારી લાગણીને માન આપીને કાર્યક્રમમાં હાજરી ચોક્કસથી આપજો. પ્રદીપભાઈ, તમારી આ વાત શીતલબેન સુધી ચોક્કસ પહોંચાડીશું. મેનો આ પત્ર આવ્યો છે ગામ જાળી.

અમરાજી પાલીતાણા જિલ્લો ભાવનગરથી લખનાર મિત્ર છે માધુભાઈ લખમણભાઈ, સાથે છે ચેતનાબેન, અસ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. તેમણે લખ્યું છે, અમે સહયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ લાજવાબ આવે છે. આગળ તમે કાર્યક્રમની સમીક્ષા લખી છે. બેનો, કાર્યક્રમમાં હવે ગીત સંભળાવવાનો સમય છે. આપણા ત્રણેય પત્રમિત્રોએ પોતાની પસંદગીનું ગીત લખ્યું નથી, તો ચાલો સંભળાવી દઈએ આ ગીત.

0: બેનો આ પત્ર આવ્યો છે ગિરનારની તળેટીમાં વસેલ શહેર જૂનાગઢથી. લખનાર મિત્ર છે વાંઝા દરજી કિરીટભાઈ સોલંકી. તેમની સાથે છે તેમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. તેમણે લખ્યું છે ખૂબ જ લાંબા સમયના અંતરાલ બાદ આજે પત્ર દ્વારા કાર્યક્રમમાં પુનઃ એન્ટ્રી કરી રહ્યા છે, તો પહેલાની જેમ જ કાર્યક્રમમાં સ્થાન મળશે તેવી આશા સાથે આ પત્ર લખી રહ્યા છે. કીર્તિભાઈ, દેર સે આયે પર આયે તો સહી, પુનઃ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તેમણે લખ્યું છે દર શનિવારે રજૂ થતો વડોદરા કેન્દ્રનો સહ્યર કાર્યક્રમ બેસ્ટમ બેસ્ટ હોય છે. આ કાર્યક્રમમાં રજૂ થતા વાર્તાલાપો રેસીપી ખૂબ જાણવાલાયક હોય છે, અને જ્યારે પત્રોનો કાર્યક્રમ આવે છે અને પત્રોના જવાબ જે રીતે આપવામાં આવે છે તે સાંભળીને અમે ખૂબ આનંદિત થઈ જઈએ છીએ. કીર્તિભાઈ, હું તો એમ કહીશ પત્રો થકી જ કાર્યક્રમની સુંદરતા છે. મિત્રોનો આવો પત્રરૂપી પ્રેમ મળતો રહે તો કાર્યક્રમ આવો સુંદર બનતો રહે. બહેનો, 25મી મે છે અભિનેતા સુનિલ દત્તની પુણ્યતિથિ, તો એમની ફિલ્મનું ગીત છે આજનો સંગીતમય સુવિચાર.
1: ગટા મેં છુપકે સિતારે ફના નહીં હોતે, અંધેરી રાત કે દિલ મેં દિયે જલા કે જીયો, નમો છુપા કે જીયો ઓર

0: के जियो और ने सर झुका के जियो।
1: मित्रों आ पत्र आव्यो छे डेर पाटण थी। लखनार मित्र छे धीरजभाई वी रवारी। तेमणे लख्यू छे आकाशवाणी वडोदरा परिवार तेमज समग्र श्रोताओने सादर नमस्कार। આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રા સંદર્ભમાં જે કાર્યક્રમ રજૂ કર્યો તે માટે ખૂબ ખૂબ અભિનંદન। નિકિતાબેન શ્રોતાઓના પત્રોનો ખૂબ લાગણીસભર રીતે જવાબ આપે છે, પરંતુ શીતલબેનની ગેરહાજરી ખૂબ સાલે છે। નિકિતાબેન તેમના મીઠા અવાજમાં સુંદર ગીતોની કડીઓ ગાય છે, જે અમને ખૂબ પસંદ પડે છે। આગળ તેમણે લખ્યું છે, નિકિતાબેન તમારા મીઠા અવાજમાં મારે ફિલ્મ પ્રેમ પર્વતનું ગીત સાંભળવું છે। ધીરજભાઈ, સૈયરની સફર મેં જયારે એકલાઈ શરૂ કરી ત્યારબાદ તમે કરેલી આ પહેલી ફરમાઈશ છે, તો ચોક્કસથી તમારી ફરમાઈશને ન્યાય આપવા પ્રયત્ન કરીશ।
0: પહાડ

ધીરજભાઈ, તમારી આ ફરમાઈશે તો મને શાંતિલાલભાઈ ઉકમચંદ માથુકિયાની યાદ અપાવી દીધી. તેઓ પણ હંમેશા બે ત્રણ ગીતની ફરમાઈશ કરતા રહેતા. શાંતિલાલભાઈ, તમને યાદ કર્યા છે, જલ્દીથી પત્ર લખી તમે પણ અમને યાદ કરો. આગળ તેમણે સહિયરની બધી જ બહેનોને યાદ કરીને લખ્યું છે કે શીતલબેનના પ્રેરક માર્ગદર્શન થકી આપ બધી જ બહેનોએ સહિયરને ખૂબ સુંદર કાર્યક્રમ બનાવ્યો છે, તેથી હૃદયપૂર્વક આપ સર્વેનો આભાર. આગળ તેમણે નમ્ર સૂચન કર્યું છે કે 90 વર્ષની પ્રસારણ યાત્રાને અનુલક્ષીને પ્રભુદાસ લાખાણી, કિરણભાઈ પટેલ, શીતલબેન અને અન્ય નિવૃત્ત એનાઉન્સરની મુલાકાત રજૂ કરશો. ધીરજભાઈ, તમે સમજો કે તમારું આ સૂચન અમારા વડોદરાના કેન્દ્ર નિયામકશ્રી સુધી પહોંચી ગયું. મિત્રો, આ પત્ર આવ્યો છે મુકામ ઉત્તરસંડા તાલુકો નડિયાદથી. લખનાર કવિ મિત્ર છે રમેશભાઈ એલ ભાટિયા. તેમણે લખ્યું છે, એકલા અટુલા સહિયરના નિકિતાબેનને જય શ્રી કૃષ્ણ. આગળ તેમણે હર હંમેશની જેમ કવિતા લખી છે. મોસમ બદલ જાતા હૈ મેઘધનુષ કે સાથ, સૈયર બદલ જાતી હૈ જમાને કે સાથ, નઈ આવાજ નઈ મીઠાશ વાલી બહેને, નયા અંદાજ નઈ બહેનો કી, સૈયર કો સજાને વાલી રોશની, યહી હૈ સૈયર કી પહેચાન. રમેશભાઈએ શીતલબેનને ખૂબ ખૂબ યાદ કર્યા છે. બહેનો, પત્ર લખવાના ઉત્સાહમાં અગેઈન આપણા ત્રણેય પત્ર મિત્રોએ પોતાની પસંદગીનું ગીત લખ્યું નથી, તો ચાલો સંભળાવી દઈએ આપ સૌને પસંદ પડે એવું સુંદર ગીત.

બેનો, આ છે અંતિમ સેટ ઓફ લેટર્સનો પહેલો પત્ર, જે આવ્યો છે ગાયત્રીનગર સરખેજથી. લખનાર સખી છે નંદુબેન, સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, તપન, મનુબેન તથા મુકેશભાઈ. તેમણે લખ્યું છે, સહિયરના બધા જ બહેનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. તેમણે લખ્યું છે, અમે નિયમિત શ્રોતાઓ છીએ. સહિયર કાર્યક્રમ અમારો મનગમતો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અમે સહપરિવાર બેસીને સાંભળીએ છીએ. પત્રોના કાર્યક્રમમાં નિકિતાબેનની રજૂઆત ખૂબ સારી છે, સાથે વાર્તાલાપ રજૂ કરતી બહેનોને પણ સુંદર રજૂઆત માટે અભિનંદન. બહેનો, સુનિલ દત્તની ફિલ્મ હમરાઝનું આ ગીત તમારા માટે. તુમ

0: देख कर मुस्कुराती रहो, मैं तुम्हें देख कर गीत गाता रहूं।
1: तो बहनों तमारो साथ हशे तो आमज खुशीना गीतो आपणे गाता रहीशुं। બેનું મારા હાથમાં જે પત્ર છે તે આવ્યો છે ભાવનગરના ગામ જાળિયાથી, અને આ છે આપણા સૌથી નાના પત્ર મિત્ર, તેમનું નામ છે વિવેકભાઈ માધુભાઈ ચૌહાણ, તેમની સાથે છે રાહુલ અને આર્યન। તેમણે લખ્યું છે, હું બીજા ધોરણમાં ભણું છું, મારા પપ્પા માધુભાઈ ચૌહાણ સહ્યર કાર્યક્રમ નિયમિત સાંભળે છે, મારા પપ્પા કાર્યક્રમનું રેકોર્ડિંગ કરે છે અને હું શાળાથી આવીને સાંભળું છું। હવે તો શાળામાં વેકેશન પડી ગયું છે અને વેકેશન બાદ હું ત્રીજા ધોરણમાં આવીશ। વડોદરા આકાશવાણીના કાર્યક્રમમાં મારો આ પહેલો પત્ર છે, તો જરૂરથી સામેલ કરજો। મારા નાનકડા પત્ર મિત્ર વિવેકભાઈ, આપનો પત્ર સામેલ થઈ ગયો છે, આમને આમ સમય મળે પત્ર ચોક્કસથી લખજો। આગળ તમે લખ્યું છે, આકાશવાણી અમદાવાદના શહેર કાર્યક્રમમાં મેં પત્ર લખ્યો હતો અને મારા પત્રનું વાંચન થયું, તેનું રેકોર્ડિંગ મેં આખી શાળામાં સંભળાવ્યું અને આ સાંભળીને મારા શિક્ષકોએ મારું સન્માન કર્યું। આગળ તેમણે પોતાની શાળાની ખૂબ પ્રશંસા લખી છે અને લખ્યું છે, અમારી શાળામાં કોઈની પણ વર્ષગાંઠ હોય તો એક ઝાડ રોપાય છે, અમારી શાળા ખૂબ સુંદર શાળા છે। વિવેકભાઈ, તમે જે રીતે પત્ર લખ્યો તે પરથી તમારી શાળા ચોક્કસથી સુંદર શાળા હશે તેવી અનુભૂતિ અમને થઈ ગઈ છે। તમારા જેવા નાનકડા પણ ખૂબ જ સુંદર પત્ર મિત્ર મળવાથી અમને પણ ખૂબ જ આનંદ થયો। અને બહેનો, કાર્યક્રમનો અંતિમ પત્ર છે જે આવ્યો છે વિનાયક વાટિકા શેરી નંબર 2 માધાપર રાજકોટથી। લખનાર મિત્ર છે લાખાભાઈ સોઢિયા, તેમની સાથે છે દમયંતી, શીતલ, ઉદય, નમિતા, ઉષા, અર્જુન અને કાજલ। તેમણે લખ્યું છે, શ્રોતા મિત્રો પત્ર મિત્રો માટે સહ્યર કાર્યક્રમ સંસ્કાર ધામ સમાન છે, અમને ગૌરવ છે વડોદરા આકાશવાડીના સહ્યર કાર્યક્રમ ઉપર કે જે સતત લોકપ્રિયતાની પરંપરા વટાવી જાય છે। સહ્યરની સફળતાનું મુખ્ય કારણ સહ્યરની નિખાલસતા છે, સહ્યરનું કોઈ પણ વિધાન તેના શ્રોતા મિત્રને ક્યારેય ગેરમાર્ગે દોરતું નથી। સહ્યરના પત્ર મિત્રો હૃદયપૂર્વક તેમને ગમતા ગીતોના મુખડા સહ્યરને સાદર કરે છે અને તેને સુમધુર અવાજ અને આગવી છટાથી નિકિતાબેન પ્રદર્શિત કરે છે, તેનાથી જ પત્ર મિત્રોની ચાહતમાં વૃદ્ધિ થાય છે, આ માટે ખૂબ ખૂબ ધન્યવાદ। આગળ તમે સુવિચાર લખ્યો છે, આપણી કોઈ કિંમતી ચીજ જ્યાં ખોવાઈ ગઈ હોય ત્યાં ગોતવાને બદલે અન્ય જગ્યાએ ગોતતા હોઈએ તો મળવાની શક્યતા નહીવત હોય છે, પણ જ્યાં ખોવાઈ જાય છે ત્યાં ગોતવાના અથાક પ્રયત્નો કરવામાં આવે તો મળવાની શક્યતામાં વધારો થાય છે। લાખાભાઈ, તમે જે વાત લખો છો તેમાંની એક પણ વાત તમને કાપવાનું મન જ નથી થતું। બેનો, કાર્યક્રમનું અંતિમ ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સાંભળીએ।

0: हरी ने हर चाहे तो पार उतारे।
1: મેનો 25મી મે છે સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત પેરેલાલ પૈકી લક્ષ્મીકાંતજીની પુણ્યતિથિ, તો તેમની ફિલ્મ દોસ્તાનાનો આ ગીત તમારા માટે. બને ચાહે દુશ્મન જમાના હમારા સલામ.

0: लगी
1: तो बेनो
0: सलामत रहे दोस्ताना हमारा।
1: तो बेनो अपनी सैयर नु प्रेम भर्यु गीत आमे आमज गुनगुनावता रहेजो अने पत्र लखता रहेजो। पत्र लखवा माटे अमारू सरनामू छे केंद्र नियामक श्री आकाशवाणी केंद्र मकरपुरा रोड वडोदरा, पिनकोड छे 390009। તો ફરી મળીશું, આવજો બેનો। આપ સાંભળી રહ્યા હતા બેનો માટેનો કાર્યક્રમ સૈયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર હોવાનું અને ઇંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસઈ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારત તરફની યાત્રાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોજગાર મેળો યુવાનોને નવી તકો પૂરી પાડીને સશક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નવા ભરતી થયેલા યુવાનો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે તમે બધા દેશની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભાગીદાર, જવાબદાર ભાગીદાર બની રહ્યા છો. તમે બધા રેલવે, બેન્કિંગ, સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં નવી જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યા છો. આવનારા વર્ષોમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં તમે બધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047

0: विकसित भारत के निर्माण का संकल्प है। इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है।
1: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે. ઉદ્દેશ્ય તકો, રોજગારી પૂરી પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છે. તે જ સમયે તેઓ ઈચ્છે છે કે દેશના યુવાનો વૈશ્વિક સ્તરે ઓળખ મેળવે.
0: દુનિયા ભારત કે યુવાઓ ઓર ભારત કી ટેકનોલોજીકલ પ્રોગ્રેસ કો લેકર બહોત ઉત્સાહિત હૈ. આજ દુનિયા ભારત કી વિકાસ યાત્રા કા હિસ્સા બનના ચાહતી હૈ. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
1: શ્રી મોદીએ કહ્યું, આજે સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનીજો, ગ્રીન હાઇડ્રોજન અને ટકાઉ ઉત્પાદન સંબંધિત ક્ષેત્રો પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. સ્વીડન, નોર્વે અને ઇટાલી જેવા દેશો સાથે ગ્રીન ટ્રાન્ઝિશન અને ટકાઉ ટેકનોલોજીમાં સહયોગ પણ વધી રહ્યો છે.
0: આજ ક્લીન એનર્જી, ક્રિટિકલ મિનરલ્સ, ગ્રીન હાઇડ્રોજન ઓર સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ સે જુડે સેક્ટર્સ ભી બહોત તેજી સે ગ્રો કર રહે હૈ. ઇનસે જુડી પાર્ટનરશિપ એક નઈ ઇકોનોમી કે ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ કે દરવાજે ખોલ રહી હૈ. સ્વીડન, નોર્વે ઓર ઇટલી જૈસે દેશો કે સાથ ગ્રીન ટ્રાન્ઝિશન ઓર સસ્ટેનેબલ ટેકનોલોજી મે ભી સહયોગ બઢ રહા હૈ. યે ભારત કો ક્લીન મેન્યુફેક્ચરિંગ સે જુડી ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝ મે મજબૂત કરેગા.
1: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ 4 દિવસની ભારત મુલાકાતે આજે સવારે કોલકાતા પહોંચ્યા હતા. આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. આ યાત્રા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે અને વેપાર, સંરક્ષણ, ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને ઇન્ડો પેસિફિક વ્યૂહરચનામાં સહયોગ વધારશે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કોલકાતા હવાઈ મથકે શ્રી રૂબિયોનું સ્વાગત કર્યું. ત્યારબાદ અમેરિકાના વિદેશમંત્રીએ કોલકાતામાં સેન્ટ ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીના મુખ્ય મથક મધર હાઉસ ઓફ ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી. અમેરિકાના રાજદૂતે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે શ્રી રૂબિયો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. શ્રી રૂબિયો આવતીકાલે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં અમેરિકાના દૂતાવાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ IGL આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં 1 કિલોગ્રામ CNG માટેનો નવો દર 81.09 રૂપિયા થયો છે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર છે અને ઇંધણની કોઈ અછત નથી. એક નિવેદનમાં ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે માંગ પુરવઠા અસંતુલન અને પસંદગીના વિસ્તારોમાં માંગમાં વધારો થવાના કારણે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર અસ્થિરતાના અહેવાલો આવ્યા છે. આવા કિસ્સાઓ ઇન્ડિયન ઓઇલના દેશભરમાં 42,000થી વધુ રિટેલ આઉટલેટ્સના નેટવર્કમાંથી થોડા રિટેલર્સ સુધી મર્યાદિત છે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે 1 મે થી 22 મે દરમિયાન કંપનીએ ઇંધણના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલના વેચાણમાં 14% વધારો થયો છે, જ્યારે ડીઝલના વેચાણમાં લગભગ 18% વધારો થયો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારીને આવતીકાલ સુધી કરી છે. વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને ફરીથી મૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે. CBSEએ ઉમેદવારોને આ સમયમર્યાદાનો સારો ઉપયોગ કરવા અને પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપી છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકારી યોજનાઓના લાભ નાગરિકો સુધી સરળ, સુલભ અને સમયસર પહોંચવા જોઈએ. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ મુજબ જણાવ્યું. શ્રી ચૌહાણે કૃષિ, ગ્રામીણ વિકાસ અને જમીન સંસાધન સહિત તમામ સંબંધિત વિભાગો અને સંસ્થાઓને ફરિયાદ નિવારણ પ્રણાલીને મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો હતો. બિહારના મુખ્યમંત્રી સમરાજ ચૌધરીએ આગામી 5 વર્ષમાં રાજ્યમાં 1 લાખ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી અધિકારીઓને દર વર્ષે ઓછામાં ઓછા 20,000 શિક્ષકોની ભરતી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શિક્ષકોની નિમણૂક માટે સૂચનાઓ હવે દર વર્ષે જુલાઈમાં જાહેર કરાશે. ચીનના સાનશી પ્રાંતમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સલામતી મર્યાદા કરતાં વધી ગયા બાદ કોલસાની ખાણમાં 8 લોકોના મોત, જ્યારે 38 શ્રમિકો હજી પણ ફસાયેલા છે. સરકારી મીડિયા અનુસાર આ ઘટના ચાંગઝી શહેરના કિન્યુઆન કાઉન્ટીમાં લ્યુશેન્યુ કોલસા ખાણમાં બની હતી. અકસ્માત સમયે ખાણમાં 247 કામદારો હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 201 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સ્પેસએક્સે આજે સવારે સ્ટારશીપ સુપર હેવી રોકેટ સિસ્ટમનું પ્રક્ષેપણ કર્યું. ચંદ્ર અને મંગળ પરના મિશન માટે સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવા અવકાશયાન વિકસાવવાના પ્રયાસોમાં આ એક વધુ સીમાચિહ્નરૂપ છે. સુપર હેવી બુસ્ટર અને અપર સ્ટેજ સ્પેસ ક્રાફ્ટ બંનેમાં સુધારો કરવામાં આવ્યો છે. રોકેટને ટેક્સાસ, અમેરિકામાં સ્પેસએક્સની સ્ટારબેઝ સુવિધાથી સફળતાપૂર્વક ઉપાડવામાં આવ્યું. મિશનમાં સફળ હોસ્ટેજ સેપરેશન દર્શાવવામાં આવ્યું હતું. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે લખનૌમાં રમાશે. દરમિયાન ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 55 રનથી હરાવ્યું. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેમની નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 200 રન જ બનાવી શક્યું. ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર હોવાનું અને ઇંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસઈ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સેવા આપે છે. આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા રોજગાર મેળાને સંબોધતા તેમણે આ વાત કહી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે દેશે તેના કર્મયોગીઓ પર વિશ્વાસ મૂક્યો છે અને હવે તેમની જવાબદારી છે કે તેઓ તેમના સમર્પણ, આચરણ અને રોજિંદા કાર્યો દ્વારા આ વિશ્વાસનું સન્માન કરે અને તેને મજબૂત બનાવે.
1: कर्मयोगी प्रारंभ जैसे मॉड्यूल से आपको अपनी जिम्मेदारियां समझने में बहुत सहूलियत होगी. मेरा आपसे आग्रह है इसका ज्यादा से ज्यादा लाभ उठाएं. आज भारत का युवा दुनिया के हर क्षेत्र में अपनी पहचान बना रहा है. यही स्पिरिट, यही ऊर्जा पब्लिक सर्विस में भी दिखाई देनी चाहिए. विकसित भारत ऐसे ही युवाओं के प्रयास से बनेगा जो अपने काम को देश सेवा का माध्यम मानते हैं.
0: શ્રી મોદીએ ઉમેર્યું હતું કે દરેક ભારતે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યો છે અને આ હાંસલ કરવા માટે દેશ અને અનેક ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યો છે.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: રોજગાર મેળા અંતર્ગત આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા નિયુક્ત થયેલા 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રોનું વિતરણ કરાયું. રોજગાર મેળો

દેશભરમાં 47 સ્થળોએ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કોકલિયર ઇમ્પ્લાન્ટ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામનો લાભ મેળવનારા 20 બાળકો સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વડીલ અને વાલી તરીકે બાળકો સાથે આત્મીયતા કેળવી હતી. તાજેતરમાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાદ આજે કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખપદે વસંતભાઈ પુરોહિત અને ઉપપ્રમુખપદે બબીબેન ચૌધરી ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે નવનિર્મિત વાવથરા જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં રતનીબેન પરમાર પ્રમુખ અને જગદીશ ચૌધરી ઉપપ્રમુખ તરીકે વરાયા હતા. તાપી જિલ્લાની 8 તાલુકા પંચાયત પૈકી 6 પર ભાજપ અને 2 તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો કર્યો છે. વ્યારામાં નાટ્યાત્મક ઘટના બાદ કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી હતી. સુરત ગ્રામ્ય પોલીસે કોંગ્રેસના 3 સભ્યોને રોક્યા બાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તેમને સાથે લઈને આવતા યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે વૃક્ષાબેન ગામિત અને ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ ગામિતની નિમણૂક કરવામાં આવી હતી. નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હોવાથી પ્રમુખપદે કોંગ્રેસના કિનાબેન ગામિત અને ઉપપ્રમુખપદે આમ આદમી પાર્ટીના ભાવનાબેન રામરાજેની વરણી કરવામાં આવી હતી. જ્યારે સોનગઢ તાલુકા પંચાયતમાં ટાઈ થતાં કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપે સત્તા હાંસલ કરી હતી. પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખપદે નીરજ પટેલ અને ઉપપ્રમુખપદે મહેન્દ્રસિંહ ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે મગન પટેલના નામ પર મહોર મારવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયતના પ્રમુખપદે સોનલબેન પટેલ અને ઉપપ્રમુખપદે હર્ષદસંઘ પ્રહલાદજી ઠાકોરની વરણી કરાઈ છે. બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખપદે પાયલબેન માથોડિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખપદે ભરતસિંહ ડોડિયા બિનહરીફ નિમાયા હતા. દરમિયાન અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખપદે દક્ષાબેન ચોડવડિયાની અને ઉપપ્રમુખપદે મહાવીરભાઈ ભગતની પસંદગી કરવામાં આવી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો કરાયો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 87 પૈસા વધીને 99 રૂપિયા 51 પૈસા પ્રતિ લીટર થયા છે, જ્યારે ડીઝલ 91 પૈસા વધીને 92 રૂપિયા 49 પૈસા પ્રતિ લીટર થયા છે. આ મહિનાની 15મી તારીખે પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો, 19મી તારીખે 90 પૈસાના વધારા બાદ ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરના દિવસોમાં ભાવમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સામુદ્રધુનીમાં વિક્ષેપ પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો વચ્ચે આ વધારો કરાયો છે. કચ્છના લખપત નજીકથી શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું હોવાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે, પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેહરા ગામની સીમમાંથી આ ડ્રોન મળી આવ્યું હતું. કાળા રંગનું આ ડ્રોનમાં 4 પંખા લાગેલા છે. ડ્રોનની અંદરની ભાગે વિવિધ સર્કિટ અને વાયરો જોવા મળ્યા છે. પોલીસે આ ડ્રોન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે આજે પરિવાર સાથે શક્તિપીઠ અંબાજીના દર્શન કર્યા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પૂજા અર્ચના તથા આરતી કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી દેશની સમૃદ્ધિ, શાંતિ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. હવે આપ ગાંધીનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે દુર્ગેશ મહેતા. ગુજરાત પોલીસે વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન મિલાપ શરૂ કર્યું છે, જેમાં માત્ર 2 અઠવાડિયામાં 701 લોકોને શોધી તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પોલીસે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. 7 મે થી 21 મે દરમિયાન 701 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં ડેટા, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે શોધ કરવામાં આવે છે. વર્ષોથી ગુમ થયેલા લોકોને શોધવામાં સફળતા મળી છે. આ અભિયાન માનવ તસ્કરી, બાળ તસ્કરી તથા ગુનાહિત નેટવર્ક તોડવાનો પણ પ્રયાસ છે. ઓપરેશન મિલાપ હજુ ચાલુ રહેશે અને ગુમ થયેલા લોકોના પરિવારજનો માટે આશાની કિરણ બની રહ્યું છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે તમામ ફિલ્ડ યુનિટ, શહેર અને જિલ્લા વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સમાં મહત્વના આદેશો જારી કર્યા છે. આ આદેશો હેઠળ ઇંધણ તથા સરકારી સંસાધનોની બચત અને કાર્યક્ષમતા વધારવા માટે વિવિધ પગલાં સૂચવાયા છે.
એસ્કોર્ટ અને પાયલોટિંગની સુવિધા

પ્રથમ હવે માત્ર નિયત કેટેગરી અનુસાર પાત્ર મહાનુભાવોને જ ફાળવાશે. સામાન્ય રીતે પાયલોટિંગ કે ગાઈડ કારની ફાળવણી ટાળવાની રહેશે અને અનિવાર્ય સંજોગોમાં શહેરમાં મોટરબાઇક જ્યારે હાઇવે પર ફોર વ્હીલરનો ઉપયોગ કરવાનો રહેશે. ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળો પર પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા વધારવા માટે રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. પ્રથમ તબક્કે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન સ્થપાશે. પોલીસ કર્મચારીઓ માટે વિશેષ યુનિફોર્મ અને વાહનો માટે અનન્ય લોગો ડિઝાઇન થશે. હેલ્પ ડેસ્ક અને કિયોસ્ક દ્વારા ત્વરિત સહાય મળશે. ગાંધીનગર જિલ્લામાં 1962 હેલ્પલાઇન સેવા અબોલ જીવો માટે આશીર્વાદ બની છે, જેમાં 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 દરમિયાન 4,330 જીવોને નિઃશુલ્ક અને તાત્કાલિક સારવાર મળેલી છે. ગાંધીનગર જિલ્લાના કાંઠા અને વેડા આયુષ્માન આરોગ્ય મંદિરોને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ ક્વોલિટી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. NHSRC નવી દિલ્હી દ્વારા એપ્રિલ 2026માં વર્ચ્યુઅલ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન બેઠક યોજાઈ, જેમાં કલેક્ટર રવિન્દ્ર ખતાલીના અધ્યક્ષસ્થાને વિભાગોના અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી. ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે વિસ્તારોનું મેપિંગ, તાત્કાલિક વ્યવસ્થા અને NDRFની ટીમને મદદ અંગે ચર્ચા થઈ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ 620 કરોડ રૂપિયાનું વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વણથંભી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર અત્યંત કુશળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા કામોમાં પેથાપુર જેવા વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા, લાયબ્રેરી, પીએસસી સીએસસી કેન્દ્રો અને સિમેન્ટના રોડ જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગાંધીનગરના દશેલા ખાતે મધુર ડેરીના નવીન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ પ્લાન્ટ 15 એકર જમીનમાં 128 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે અને દૈનિક 2.5 લાખ લીટર દૂધની પ્રોસેસિંગ કરાશે. ભવિષ્યમાં તેની ક્ષમતા 5 લાખ લીટર સુધી વધારવાનું આયોજન છે. અમિત શાહે જણાવ્યું કે પ્લાન્ટના સંચાલન ખર્ચ બાદ 75% નફો સીધો પશુપાલકોના બેંક ખાતામાં જમા થશે. ગાંધીનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીએ વર્ષ 2025-26 દરમિયાન બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ 172 કાર્યક્રમો યોજી 20,245 મહિલાઓ અને દીકરીઓને લાભ આપ્યો છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારીઓએ છેવાડાના ગામોમાં યોજનાની માહિતી પહોંચાડી હતી. હમણાં જ આપે ગાંધીનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યું, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. મિત્રો, આજના કાર્યક્રમમાં જવાહર બક્ષીની કેટલીક રચનાઓ સાંભળીશું. પ્રથમ રચનાને સ્વર આપ્યો છે હંસા દવેએ.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો.

નમસ્કાર. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અમારી સાંજેકાલીન સભાના પ્રારંભે આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત, અભિવાદન. મિત્રો, અત્યારે સાંજના 5 થવા જઈ રહ્યા છે. થોડી જ પળોમાં પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર પ્રસારિત કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

0: এখন পঞ্জাব কিংস আর ভারত রত্ন শ্রী অটল বিহারী বাজপেয়ী কানা ক্রিকেট স্টেডিয়াম লখনৌ দিস ইভিনিং দ্য ম্যাচ উইল স্টার্ট অ্যাট 7:30 PM ইন রেসলিং ইন্ডিয়ান গ্রাপলার্স সুরজ বশিষ্ঠ এন্ড সাগর সিং অ্যাডভান্স টু দ্য ফাইনালস অফ দ্য মেন্স গ্রেকো ওমেন ক্যাটেগরিজ অফ দ্য এশিয়ান আন্ডার 23 রেসলিং চ্যাম্পিয়নশিপস ইন দা নাং ভিয়েতনাম টুডে অ্যাসিওরিং ইন্ডিয়া অফ এট লিস্ট 2 সিলভার মেডেলস ইন দ্য 60 kg ক্যাটেগরি সুরজ বশিষ্ঠ এজড পাস্ট কিরগিস্তানস নুরিস্তান Chiryor Quilov 3-2 to book his place in the final. He will now take on Aitbekov of Kazakhstan in the gold medal clash. Meanwhile, in the 67 kg category, Sagar Singh registered a commanding 4-0 victory over Saudi Arabia's Munthir Abdullah A. Jandu in the semi-final. And with that, we end this news bulletin.
1: મીડિયમ વેવ 373 મીટર્સ એટલે કે 810 kHz પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે સાંજના 5:10 થઈ છે. આપને સંભળાવીએ વિવિધ ભારતી કાર્યક્રમ, પણ તે પહેલા કેટલીક જાહેરાતો.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
3: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો

0: સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આપને સંભળાવીએ વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત.

0: વાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો

0: गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: આપને સંભળાવીએ વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીતનો શેષ ભાગ।

0: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે સાંજના 6 વાગ્યા છે. આપને સંભળાવીએ શાસ્ત્રીય સંગીત. કલાકાર ચીમનલાલ પડિયાનું કંઠ્ય સંગીત રાગ અભોગી. પણ તે પહેલાં કેટલીક જાહેરાતો.
1: હીટસ્ટ્રોકથી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલાં, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી

0: તમારી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આપને સંભળાવીએ શાસ્ત્રીય સંગીત. કલાકાર છે ચીમનલાલ પડિયા. કંઠ્ય સંગીત રાગ અભોગી.

0: આપ સાંભળી રહ્યા હતા શાસ્ત્રીય સંગીત અંતર્ગત ચિમનલાલ પડિયાનું કંઠ્ય સંગીત રાગ અભોગી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, આપને જણાવી દઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો તેમજ આવતીકાલે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સાડા 6 વાગે યુવા દોસ્તોનો માનીતો કાર્યક્રમ યુવાણી રાજકોટ કેન્દ્રનું પ્રદાન સાંભળો છો, જેમાં આજે શ્રેણી knowledge.com અંતર્ગત રસપ્રદ પ્રશ્નો અને તેના જવાબો. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા. 7:20 કાર્યક્રમ ગામનો ચોરો રાજકોટ કેન્દ્રનું પ્રદાન સાંભળશો, જેમાં જળ સંચય માટે પ્રયત્નશીલ અને સીઈઈ સાથે સંકળાયેલા જસદણના અશોકભાઈ સાપરા સાથેની મુલાકાત. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ. 8 વાગે આપનું મનપસંદ ફિલ્મ સંગીત સારેગામા. 9:15 ગઝલ. 9:30 વાગે રાષ્ટ્રીય રેડિયો પત્રિકા અંતર્ગત વિજ્ઞાન ભારતી અને 10 વાગ્યાથી સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. આ બંને કાર્યક્રમો અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું. આવતીકાલે એટલે કે તારીખ 24 મે રવિવારના રોજ પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે આપને જણાવી દઈએ તો ભક્તિ સંગીતની અર્ચના સવારે 6:10, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 કૃષિ માહિતી અંતર્ગત વિષય વાપસા, રજૂઆત ખીમજીભાઈ ચંદ્રવાડિયા. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 વાગે શાસ્ત્રીય સંગીતમાં કલાકાર રવિન્દ્ર દેવ તેલંગનું સિતાર વાદન સાંભળશો, રાગ કિરવાણી. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આબોહવા પરિવર્તનના કુદરતી કારણો પ્રસ્તુતિ સ્તુતિ બુચ. 8:30 વાગે ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખની ગગનમાં. આ કાર્યક્રમમાં સાંભળશો કલાકાર ભિખારામ દાણીધારિયાને. આઠ 50 મિનિટે સાંભળશો કાવ્યધારા પ્રસ્તુતિ રમેશ આચાર્ય. 9:15 આપનું મનપસંદ મનોરંજન. 10 વાગે બાલદોસ્તોની માનીતી બાલસભા, વિવિધ બાળકો દ્વારા પ્રસ્તુતિ જ્ઞાનબિંદુ, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ડોક્ટર ભાવના શિંગાળા, ડિમ્પલ મોદી અને તૃપ્તિ વ્યાસ. 10:30 વાગે લોકસંગીત કલાકાર રૂડીબેન બલાસ અને ત્યારબાદ ભજનો કલાકાર હેમંત ચૌહાણના કંઠે. 11:00 થી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી સહપ્રસારિત કરીએ છીએ, જેમાં 11 વાગે વિવિધ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટ બોક્સ નંબર 111 પ્રકૃતિનું સંરક્ષણ, 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે સહિયર રાજકોટ કેન્દ્રનું પ્રદાન, મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના, મણકો ચોથો, સંત કવિયત્રી મીરાબાઈની વાણી, લેખન અને પ્રસ્તુતિ ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, ભજનના કલાકાર ગીતા ચૌહાણ અને ભારતી વ્યાસ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા અને નિર્માણ સહાય કાનન છાયામ. ત્યારબાદ વિચાર વિમર્શ, વિવિધ પ્રકારની બચત. આ વિષયે 1:10 સુગમ સંગીત, 1:30 વાગે સેનાના જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 સંઘગાન શિક્ષણ, સાંધ્યકાલીન સભાનો પ્રારંભ 5:00 વાગે, 5:10 છાયા ગીત, 6 વાગે સુગમ સંગીતમાં જૂની રંગભૂમિના ગીતો. તો મિત્રો, આ હતી અમારી અમારા

0: આજે પ્રસારિત થનારા શેષ તેમજ આવતીકાલના મુખ્ય આકર્ષણોની રૂપરેખા થોડી જ પળોમાં સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચક લલિત મોહન તિવારી. આદૌ મુખ્ય વાર્તાઃ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21મે આજીવિકા મેલકે અદ્ય પ્રશાસનસ્ય વિભિન્ન વિભાગેષુ સંસ્થાસુ ચ નવનિયુક્તેભ્ય 150,000 યુવકેભ્ય નવનિયુક્તિપત્રાણિ પ્રદત્તાનિ. બિહાર પ્રશાસનેન ઘોષિતમ યત આગામીષુ પંચવર્ષેષુ રાજ્ય 1,00,000 શિક્ષકાણાં નિયુક્તિઃ ભવિષ્યતિ. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરિષદ ઇત્યનેન દ્વાદશી કક્ષાયાઃ વાર્ષિક પરીક્ષાયાઃ ઉત્તરપુસ્તિકાનાં પ્રતિલિપિં પ્રાપ્તુમ આવેદનસ્ય અંતિમા તિથિઃ એકદિવસ પર્યંતં વર્ધિતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા અમેરિકા દેશસ્ય વિદેશમંત્રી માર્કો રૂબિયો ચ ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક રણનીતિક સંધિં સુદૃઢયિતુમ ચર્ચાં કૃતવંતૌ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનેન ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો દેશે ઇબોલા સંક્રમણસ્ય બુંદીબુગ્યુ પ્રભેદસ્ય સાર્વજનિક સ્વાસ્થ્ય સંકટમ રાષ્ટ્રીય સ્તરે ઉચ્ચતઃ અતિવ ઉચ્ચ સ્તરે વર્ધિતમ. અપિ ચ આઈપીએલ 20-20 ક્રિકેટ ક્રીડા સ્પર્ધાયામ અદ્ય લખનૌ સુપર જાયન્ટ્સ પંજાબ કિંગ્સ દલયો મધ્યે લખનૌ નગરે સ્પર્ધા ભવિષ્યતિ. અથ વાર્તાઃ વિસ્તરેણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21મે આજીવિકા મેલકે અદ્ય પ્રશાસનસ્ય વિભિન્ન વિભાગેષુ સંસ્થાસુ ચ નવનિયુક્તેભ્ય 150,000 યુવકેભ્ય નિયુક્તિપત્રાણિ પ્રદત્તાનિ. એતત આજીવિકા મેલકમ સંપૂર્ણે દેશે 47 વિભિન્ન સ્થાનેષુ આયોજિતઃ આસીત. સંપૂર્ણ દેશાત ચયનિતાઃ એતે નૂતન કર્મચારિણઃ રેલ મંત્રાલયે ગૃહ મંત્રાલયે સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયે ઉચ્ચ શિક્ષા વિભાગે ચ ઇત્યાદિષુ વિભિન્ન મંત્રાલયેષુ વિભાગેષુ ચ સ્વસેવાઃ પ્રદાસ્યંતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવદત યત પ્રશાસનિક નિયુક્તયઃ નાગરિકાણાં જીવનમ શ્રેષ્ઠતરમ સુલભતરમ ચ કર્તુમ મહત્વપૂર્ણમ સાધનમ અસ્તિ. પ્રધાનમંત્રી અવદત યત રાષ્ટ્રેણ સ્વીય કર્મયોગીષુ વિશ્વાસઃ પ્રદર્શિતઃ અસ્તિ. અધુના તેષાં દાયિત્વમસ્તિ યત તે સ્વીયયા નિષ્ઠયા સદાચારેણ દૈનિક કાર્યેણ ચ તસ્ય વિશ્વાસસ્ય માનમ રક્ષેયુ.
2: કર્મયોગી પ્રારંભ જૈસે મોડ્યુલ સે આપકો અપની જિમ્મેદારિયાં સમજને મેં બહોત સહૂલિયત હોગી. મેરા આપસે આગ્રહ હૈ ઇસકા જ્યાદા સે જ્યાદા લાભ ઉઠાએં. આજ ભારત કા યુવા દુનિયા કે હર ક્ષેત્ર મેં અપની પહેચાન બના રહા હૈ. યહી સ્પિરિટ યહી ઉર્જા પબ્લિક સર્વિસ મેં ભી દિખાઈ દેની ચાહી. વિકસિત ભારત એસે હી યુવાઓ કે પ્રયાસ સે બનેગા જો અપને કામ કો દેશ સેવા કા માધ્યમ માનતે હૈ.
1: શ્રી મોદી અવદત યત સંપૂર્ણ વિશ્વ ભારતસ્ય વિકાસ યાત્રાયાં સંમિલિતમ ભવિતુમ ઉત્સુકઃ અસ્તિ. પ્રધાનમંત્રી ઉક્તવાન યત પ્રત્યેકઃ ભારતીય વિકસિત ભારતસ્ય નિર્માણાય સંકલ્પેન સહ કાર્યમ કરોતિ. અસ્ય લક્ષ્યસ્ય પ્રાપ્તયે રાષ્ટ્રમ બહુષુ ક્ષેત્રેષુ નિવેશમ કરોતિ. પ્રધાનમંત્રી યૂનામ કૃતે નૂતન વૃત્યાવસારાણામ સૃજનમ ક્રિયમાણમ ઇતિ વિશેષ રૂપેણ અવદત.
2: દુનિયા ભારત કે યુવાઓ ઓર ભારત કી ટેકનોલોજીકલ પ્રોગ્રેસ કો લેકર બહોત ઉત્સાહિત હૈ. આજ દુનિયા ભારત કી વિકાસ યાત્રા કા હિસ્સા બનના ચાહતી હૈ. ભારત ભી દુનિયા કે અલગ અલગ દેશો કે સાથ પાર્ટનરશિપ કર રહા હૈ. ઇસકા ઉદ્દેશ્ય યહી હૈ કે ભારત કે યુવાઓ કો અવસર મિલે, રોજગાર મિલે, ઉનકા સામર્થ્ય ખિલ ઉઠે. સાથ સાથ મેં ચાહતા હું મેરે દેશ કે નૌજવાનો કો ગ્લોબલ એક્સપોઝર ભી મિલે.
1: શ્રી મોદી અગ્રે ઉક્તવાન યત પ્રત્યેક ભારતીય 47-20 પર્યંતમ ભારતમ વિકસિત ભારતમ કરતુમ દૃઢ સંકલ્પેન કાર્યમ કરોતિ.
2: આજ હર ભારતીય એક બડે સંકલ્પ કે સાથ આગે બઢ રહા હૈ. યે સંકલ્પ 2047 તક વિકસિત ભારત કે નિર્માણ કા સંકલ્પ હૈ. ઇસ લક્ષ્ય કી પ્રાપ્તિ કે લિયે આજ દેશ અલગ અલગ સેક્ટર્સ મેં નિવેશ કર રહા હૈ. ઓર ઇસ નિવેશ સે દેશ કે યુવાઓ કે લિયે રોજગાર કે લાખો નયે અવસર બન રહે. જિસે આજ ભારત મેં સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કી પૂરી સપ્લાય ચેન તૈયાર કી જા રહી હૈ.
1: प्रधानमंत्री नवनियुक्तान पदाधिकारिणः आईजी

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, પૃથ્વીના નકશા પર નજર કરીએ તો ચારેય તરફ ફેલાયેલો અફાટ બ્લુ રંગ આપણને પૃથ્વીની વિશેષતાનો અહેસાસ કરાવે છે. આપણી પૃથ્વીનો લગભગ 71% ભાગ મહાસાગરોથી ઘેરાયેલો છે, જે અખૂટ જળરાશિનો ભંડાર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલું બધું પાણી હોવા છતાં તેમાંથી આપણે એક ટીપું પણ પાણીનો ઉપયોગ પીવામાં નથી કરી શકતા કે ખેતીમાં નથી કરી શકતા, કારણ કે આ પાણી અત્યંત ખારું હોય છે. આખરે સમુદ્રનું પાણી આટલું ખારું કેમ હોય છે? ચાલો તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. સમુદ્રના પાણીમાં ખારાશ પાછળ લાખો કરોડો વર્ષોથી ચાલતી એક લાંબી અને જટિલ કુદરતી પ્રક્રિયા જવાબદાર છે, જેને આપણે જળચક્ર અને રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. આ પ્રક્રિયાની શરૂઆત વાતાવરણથી થાય છે. જ્યારે આકાશમાંથી વરસાદ પડે છે ત્યારે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ તે પાણીમાં ભળી જાય છે. આના કારણે વરસાદનું પાણી સહેજ એસિડિક, એટલે કે હળવું કાર્બોનિક એસિડ બને છે. આ એસિડિક વરસાદ જ્યારે પૃથ્વી પરના પર્વતો અને ખડકો પર પડે છે ત્યારે તે ખડકોમાં રહેલા રાસાયણિક તત્વો અને ખનિજોને ધીમે ધીમે ઓગળવાનો સમય મળે છે. આ ઓગળેલા ખનિજો નદીઓ અને ઝરણાઓ દ્વારા વહીને અંતે મહાસાગરોમાં જઈને ભળે છે. નદીઓ દ્વારા સતત વહીને આવતા આ ખનિજોમાં સૌથી વધુ માત્રા સોડિયમ અને ક્લોરાઇડના આયરનોની હોય છે. જ્યારે આ બંને તત્વો સમુદ્રના પાણીમાં એકબીજા સાથે જોડાય છે ત્યારે સોડિયમ ક્લોરાઇડ બને છે, જેને આપણે સામાન્ય ભાષામાં ખાવાના મીઠા તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત દરિયાના તળિયે થતી ભૂગર્ભીય હલચલ પણ આ ખારાશ વધારવામાં મોટો ભાગ ભજવે છે. મહાસાગરોના પેટાળમાં અસંખ્ય સક્રિય જ્વાળામુખીઓ અને હાઇડ્રોથર્મલ છિદ્રો આવેલા છે. પૃથ્વીના ઊંડાણમાંથી નીકળતો અત્યંત ગરમ લાવા અને ખનિજયુક્ત પાણી દરિયાના તળિયે સીધા સંપર્કમાં આવે છે, જેનાથી સલ્ફેટ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા અન્ય ક્ષાર પણ દરિયાના પાણીમાં ઓગળી જાય છે. ક્ષાર સમુદ્રમાં પહોંચ્યા પછી ત્યાં જ કેમ જમા રહે છે તેની પાછળ પણ સૂર્યનું વિજ્ઞાન કામ કરે છે. સૂર્યની ગરમી અને બાષ્પીભવનની પ્રક્રિયા આ કાર્ય કરે છે. સૂર્યના પ્રખર તડકાના કારણે સમુદ્રની સપાટી પર પાણીનું સતત વરાળમાં રૂપાંતર થતું રહે છે. કુદરતનો નિયમ છે કે બાષ્પીભવનની આ પ્રક્રિયામાં માત્ર શુદ્ધ પાણી જ વરાળ બનીને આકાશમાં ઊંચે ઉડે છે અને વાદળ બને છે, જ્યારે ભારે ક્ષાર અને મીઠું સમુદ્રના તળિયે જ રહી જાય છે. નદીઓ દર વર્ષે લાખો ટન નવો ક્ષાર દરિયામાં ઠાલવતી રહે છે અને બીજી તરફ માત્ર શુદ્ધ પાણી વરાળ બનીને ઉડી જાય છે. અબજો વર્ષોથી અવિરત ચાલતી આ ચક્રાકાર પ્રક્રિયાના કારણે સમુદ્રમાં ક્ષારનું પ્રમાણ જળવાઈ રહ્યું છે અને સમય જતાં તે વધુ ઘટ્ટ બનતું ગયું છે. એક વૈજ્ઞાનિક અંદાજ મુજબ જો દુનિયાના તમામ મહાસાગરોમાં ઓગળેલા આ મીઠાને કોઈક રીતે બહાર કાઢીને પૃથ્વીની આખી સૂકી જમીન પર પાથરવામાં આવે તો સમગ્ર ધરતી પર આશરે 500 ફૂટ, એટલે કે લગભગ 40 માળની બિલ્ડિંગ જેટલું જાડું નક્કર મીઠાનું પડ તૈયાર થઈ શકે છે. દરિયાના પાણીની સરેરાશ ખારાશ આશરે 35 ગ્રામ પ્રતિ લીટર, એટલે કે 3.5%

આ હોય છે. જો કે દુનિયાના બધા સમુદ્રમાં ખારાશ એક સરખી હોતી નથી. જ્યાં તાપમાન વધુ હોય અને નદીઓ ઓછી ભળતી હોય ત્યાં ખારાશ વધારે હોય છે. જ્યારે ધ્રુવીય પ્રદેશોમાં બરફ ઓગળવાના કારણે અને ભારે વરસાદવાળા વિસ્તારોમાં ખારાશ ઓછી જોવા મળે છે. આ કુદરતી ખારાશ જ દરિયાઈ જીવસૃષ્ટિ અને વૈશ્વિક આબોહવાને સંતુલિત રાખવામાં મદદ કરે છે. મહાસાગરોની આ ખારાશ એ કોઈ ખામી નથી, પરંતુ પૃથ્વીના પર્યાવરણને જીવંત રાખવા માટે કુદરતે રચેલું એક અદ્ભુત સંતુલન છે. જો સમુદ્રનું પાણી ખારું ન હોત તો કદાચ પૃથ્વી પરનું હવામાન અને તાપમાન નિયંત્રણ બહાર થઈ ગયું હોત અને દરિયાઈ જીવસૃષ્ટિનું અસ્તિત્વ જ ન હોત. નદીઓ દ્વારા વહી આવતા ક્ષાર, પૃથ્વીના પેટાળની હલચલ અને સૂર્યની ગરમી દ્વારા થતું બાષ્પીભવન, આ બધું મળીને પૃથ્વીના આ વિશાળ જળાશયોને અનોખા બનાવે છે. પ્રકૃતિનું આ જળચક્ર આપણને એ જ સમજાવે છે કે જગતમાં વહેતી નાની નાની નદીઓ પણ સમય જતા સમુદ્ર જેવા વિશાળ સામ્રાજ્યના સર્જનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે છે. યુવા મિત્રો, રોજિંદા જીવનમાં આપણામાંથી મોટાભાગના લોકોએ અનુભવ્યું હશે કે સવારથી ઉત્સાહપૂર્વક કામ કર્યા પછી જેવું બપોરનું ભોજન ગ્રહણ કરો કે તુરંત જ શરીરમાં એક અજીબ સુસ્તી છવાઈ જાય છે, આંખો ભારે થવા લાગે છે, મગજ સુન્ન થઈ જાય છે અને કામ પડતું મૂકીને એક નાનકડી ઊંઘ લઈ લેવાનું મન થાય છે. તબીબી વિજ્ઞાનની ભાષામાં આ સ્થિતિને ફૂડ કોમા અથવા પોસ્ટ પ્રાન્ડિયલ સોમોલોન્સ કહેવામાં આવે છે. બપોરે જમ્યા પછી આળસ આવવી કે ઊંઘ આવવી એ કોઈ બીમારી નથી, પરંતુ આપણા શરીરની અંદર ચાલતી એક અત્યંત જટિલ બાયોલોજિકલ અને કુદરતી પ્રક્રિયાનું પરિણામ છે. તો ચાલો આજે આ પ્રક્રિયા વિશે જ વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. જ્યારે આપણે લંચમાં ખોરાક લઈએ છીએ ત્યારે આપણું શરીર તે ખોરાકને તોડીને તેમાંથી પોષક તત્વો અને ઉર્જા મેળવવાની મોટી કામગીરી શરૂ કરે છે. આ પાચન પ્રક્રિયા માટે શરીરને ભારે માત્રામાં ઉર્જા અને લોહીના પ્રવાહની જરૂર પડે છે. પરિણામે હૃદય દ્વારા પંપ થતા લોહીનો મોટો હિસ્સો મગજ અને સ્નાયુઓ તરફથી ડાયવર્ટ થઈને જઠર અને આંતરડા તરફ વળવા લાગે છે. જ્યારે પાચન તંત્ર તરફ રક્ત પરિભ્રમણ વધી જાય છે ત્યારે મગજને મળતા ઓક્સિજન અને લોહીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો થાય છે. ઓક્સિજનના આ અકાલ્પનિક ઘટાડાના કારણે મગજની સક્રિયતા ધીમી પડે છે અને આપણને ઊંઘ આવવા લાગે છે. ભોજન લીધા પછી આપણા શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો પણ ઊંઘ લઈ આવવા માટે સીધા જવાબદાર છે. આપણે જ્યારે ખોરાક લઈએ છીએ ત્યારે સ્વાદુપિંડ લોહીમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિન નામનો હોર્મોન છોડે છે. આ ઇન્સ્યુલિન મગજમાં ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડને પ્રવેશવામાં મદદ કરે છે. ટ્રિપ્ટોફેન મગજમાં ગયા પછી સેરોટોનિન અને મેલાટોનિન, એટલે કે જે આપણને ખુશી અને આરામનો અનુભવ કરાવે અને જે ઊંઘ લઈ આવવા માટે મુખ્ય જવાબદાર છે, તે બંને હોર્મોનમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાના કારણે ભોજન બાદ મગજ શાંત થઈ જાય છે અને શરીર આરામની સ્થિતિમાં આપોઆપ ચાલ્યું જાય છે. આપણે લંચમાં શું ખાઈએ છીએ તેના પર પણ ઊંઘની તીવ્રતાનો મોટો આધાર છે. જો ભોજનમાં ભારે કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે પૂરી, પરોઠા, ભાત, મીઠાઈ અને હેવી પ્રોટીન અથવા તળેલું ભોજન વધારે લીધું હોય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ખૂબ જ ઝડપથી થાય છે અને પાચન તંત્ર પર લોડ વધે છે, જેથી ઊંઘ વધુ આવે છે. આ ઉપરાંત આપણા શરીરમાં એક કુદરતી ઘડિયાળ હોય છે જેને સર્કેડિયન રિધમ કહે છે. આ ઘડિયાળ મુજબ 24 કલાકમાં 2 વાર શરીરનું તાપમાન કુદરતી રીતે થોડું ઘટે છે અને ઊંઘની તીવ્ર ઈચ્છા થાય છે. એક રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે અને બીજું બપોરે 1 થી 3 વાગ્યાની વચ્ચે. તેથી લંચ ન લીધું હોય તો પણ બપોરે સહેજ સુસ્તી અનુભવવી એ કુદરતી પ્રક્રિયા છે. યુવા મિત્રો, અહીં તમને પ્રશ્ન થશે કે આ પ્રકારની ઊંઘ અને સુસ્તીથી બચવું હોય તો શું કરવું? હું તમને એ પણ જણાવી દઉં, જો ઓફિસ કે કામના સ્થળે આ આળસથી બચવું હોય તો કેટલીક સરળ આદતો કેળવવી જરૂરી છે. સૌ પ્રથમ બપોરે ભારે ભોજન લેવાને બદલે હળવું ભોજન લેવું, સલાડયુક્ત પૌષ્ટિક આહારને ખાસ ગ્રહણ કરવો જેથી પાચન તંત્ર પર વધુ દબાણ ન આવે.
જમ્યા

પછી તુરંત જ બેસી જવાને બદલે કે સૂઈ જવાને બદલે 10 થી 15 મિનિટ વજ્રાસનમાં બેસવું, ત્યારબાદ ધીમી ગતિએ થોડું ચાલવું જોઈએ, જે પાચનમાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરમાં પાણીની કમી ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. લંચ લીધા પછી ઊંઘ આવવી એ શરીરની કોઈ નબળાઈ નથી, પરંતુ એક અત્યંત તંદુરસ્ત અને સ્માર્ટ સિસ્ટમ છે. તે એ વાતનો પુરાવો છે કે તમારું શરીર એક પરફેક્ટ મિશનની જેમ કામ કરી રહ્યું છે અને ખોરાકમાંથી ઉર્જા બનાવવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. પ્રકૃતિનો નિયમ જ એવો છે કે જે ઉર્જા આપણે સવારથી વાપરીએ છીએ તેને રિચાર્જ કરવા માટે શરીર થોડો સમય શાંતિ ઝંખે છે. આ પ્રક્રિયાને યોગ્ય રીતે સમજીને જો આપણે આપણા ખાવા પીવાની લાઇફસ્ટાઇલમાં થોડો બદલાવ કરીએ તો બપોરની આ ઊંઘને હરાવીને આખો દિવસ ઉર્જાવાન અને પ્રોડક્ટિવ રહી શકીએ છીએ. તો યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ આશિકીનું ગીત નજર કે સામને જિગર કે પાસ, જેને સ્વરબદ્ધ કર્યું છે અનુરાધા પોડવાલ અને કુમાર સાનુએ. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સ્વરબદ્ધ કર્યું છે નદીમ શ્રવણે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, જ્યારે આપણે કોઈ દેશની કલ્પના કરીએ ત્યારે લીલાછમ ખેતરો, પર્વતો અને તેમાંથી ખડખડ વહેતી નદીઓ નજર સામે આવી જાય છે. નદીઓને સંસ્કૃતિનું પારણું કહેવામાં આવે છે, કારણ કે દુનિયાની મોટા ભાગની માનવ વસ્તી નદી કિનારે જ વસી અને સમૃદ્ધ થઈ. પરંતુ પૃથ્વી પર એક એવો વિશાળ અને શક્તિશાળી દેશ પણ છે જ્યાં કુદરતી રીતે નદી વહેતી નથી. ત્યાં તો કોઈ બારમાસી નદી જ નથી. આ દેશ છે મધ્ય પૂર્વ એશિયામાં આવેલો સાઉદી અરેબિયા. તો ચાલો આજે સાઉદી અરેબિયા વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ અને જાણીએ કે ભૌગોલિક દ્રષ્ટિએ આટલો મોટો દેશ હોવા છતાં નદીઓ વગર આખો દેશ કેવી રીતે પોતાની તરસ છિપાવે છે. સાઉદી અરેબિયા નકશા પર 21,00,000 ચોરસ કિલોમીટર કરતા પણ વધુ વિસ્તાર ધરાવે છે, જે તેને વિશ્વનો 13મો સૌથી મોટો દેશ બનાવે છે. પરંતુ આ વિશાળ જમીનનો લગભગ 75% ભાગ ધગધગતા રણપ્રદેશથી ઘેરાયેલો છે, જેમાં પ્રખ્યાત રૂબ અલ ખાલી રણ પણ સામેલ છે. અહીં ઉનાળામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય છે અને વરસાદ નહિવત એટલે કે વર્ષે માંડ 4 ઇંચ પડે છે. આ અતિશય ગરમી અને સૂકા વાતાવરણના કારણે અહીં વરસાદનું પાણી પણ જમીન પર લાંબો સમય સુધી ટકી શકતું નથી અને નદીનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ તેનું બાષ્પીભવન થઈ જાય છે અથવા રેતીમાં શોષાઈ જાય છે. એવું નથી કે સાઉદી અરેબિયામાં ક્યારેય પાણી વહેતું જ નથી. અહીં નદીઓ નથી પણ વાદીઓ આવેલી છે. વાદી એટલે રણપ્રદેશમાં બનેલી એવી સૂકી ખીણો અથવા નહેરો, જે વર્ષમાં એકાદ બે વાર થતા ભારે વરસાદ દરમિયાન અચાનક પાણીથી ભરાઈ જાય છે. આ કામચલાઉ હોય છે એટલે અઠવાડિયામાં તે સુકાઈ જાય છે. આ વાદીઓનું પાણી આસપાસના ભૂગર્ભ જળના સ્તરને વધારવામાં મદદ કરે છે, જે રણની વચ્ચે ઓએસિસ એટલે કે રણદ્વીપનું સર્જન કરે છે, જ્યાં હરિયાળી જોવા મળે છે. હવે સવાલ એ થાય કે જો નદીઓ જ નથી તો સાઉદી અરેબિયાના કરોડો લોકો પાણી ક્યાંથી મેળવે છે? આ સમસ્યાનો ઉકેલ સાઉદી સરકારે પોતાની અઢળક કમાણી અને અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા શોધી લીધો. સાઉદી અરેબિયા વિશ્વમાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવતો સૌથી મોટો દેશ છે. તેઓ પર્શિયન ગલ્ફ અને લાલ સમુદ્રના પાણીને વિશાળ પ્લાન્ટ્સમાં લાવીને રાસાયણિક પ્રક્રિયા દ્વારા પીવા લાયક શુદ્ધ પાણીમાં ફેરવે છે. દેશની લગભગ 50-70% પાણીની જરૂરિયાત આ દરિયાઈ પાણીને શુદ્ધ કરીને જ પૂરી કરવામાં આવે છે, જે પાઇપલાઇનો દ્વારા 100 કિલોમીટર દૂર આવેલા શહેરો સુધી પહોંચાડાય છે. બાકીની જરૂરિયાતો માટે સાઉદી અરેબિયા ભૂગર્ભ જળ પર નિર્ભર છે. પ્રદેશના પથરાર સ્તરોને નીચે હજારો વૃક્ષ જૂનું પાણી જમા થયેલું છે, જેને કૂવાઓ અને બોરિંગ દ્વારા બહાર કાઢવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ મુખ્યત્વે ખેતીવાડી માટે થતો હતો, પરંતુ નદીઓ ન હોવાના કારણે આ ભૂગર્ભ જળ ફરીથી રિચાર્જ થતું નથી, જેથી જમીનમાંથી પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે. આ ચિંતાને કારણે હવે સાઉદી અરેબિયા વપરાયેલા ગંદા પાણીને રિસાયકલ કરીને તેનો બગીચાઓ અને ફેક્ટરીમાં પુનઃ ઉપયોગ કરવા માટે ખૂબ ભાર આપી રહ્યું છે. સાઉદી અરેબિયા એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે જો કોઈ પણ દેશ પાસે મજબૂત સંકલ્પ શક્તિ અને આર્થિક સ્ત્રોત હોય તો તે કુદરતની સૌથી મોટી ખામીને પણ મહાત કરી શકે છે. નદીઓ જેવી અમૂલ્ય કુદરતી સંપત્તિ ન હોવા છતાં આજે આ દેશના આધુનિક શહેરોમાં પાણીની કોઈ તંગી વર્તાતી નથી. જોકે આ સ્થિતિ આપણને એ પણ યાદ અપાવે છે કે પાણી કેટલું કિંમતી છે. સાઉદી અરેબિયા દરિયાના પાણીના ટીપે ટીપાને શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, જે આપણને આપણા દેશની નદીઓ અને પાણીના કુદરતી સ્ત્રોતની કદર કરવાનું અને તેને બચાવવાનું મોટું કારણ પ્રદાન કરે છે. યુવા મિત્રો, પાણીની જ વાત નીકળી છે ત્યારે વધુ એક વાત મારે કરવી છે. જળ એ જ જીવન છે, આ વિધાન પૃથ્વી પરના દરેક જીવ માટે સત્ય માનવામાં આવે છે. મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, કોઈ પણ વ્યક્તિ પાણી વિના જીવી શકતું નથી. પરંતુ કુદરતની દુનિયા રહસ્યોથી ભરેલી છે. ઉત્તર અમેરિકાના ધગધગતા અને સૂકા રણ પ્રદેશોમાં એક એવું નાનકડું અને અદ્ભુત પ્રાણી રહે છે, જે પોતાની આખી જિંદગીમાં ક્યારેય પાણીનું એક પણ ટીપું પીતું નથી. કયું છે આ પ્રાણી? ચાલો તેના વિશે માહિતી

માહિતી પ્રાપ્ત કરીએ. આ પ્રાણીનું નામ છે કાંગારુ રેટ. ઉંદર જેવો દેખાતો અને કાંગારુની જેમ પાછલા પગે કૂદકો મારતો આ નાનો જીવ પાણી પીધા વિના રણની અસહ્ય ગરમીમાં કેવી રીતે જીવતો રહે તેની પાછળનું વિજ્ઞાન ખૂબ જ રોમાંચક છે. કાંગારુ રેટ દેખાવમાં સામાન્ય ઉંદર જેવો લાગે છે, પરંતુ તેના પાછળના પગ અને પૂંછડી ખૂબ લાંબી હોય છે. ઓસ્ટ્રેલિયાના કાંગારુની જેમ તે પોતાના પાછલા પગના જોરે એક જ કૂદકામાં લગભગ 9 ફૂટ જેટલું અંતર કાપી શકે છે, જેના કારણે તેનું નામ કાંગારુ રેટ પડ્યું છે. આ અદ્ભુત ક્ષમતા તેને રણના અન્ય શિકારી પ્રાણીઓની જેમ સાપ અને ઘુવડથી બચવામાં મદદ કરે છે. તે ઉત્તર અમેરિકાના કેલિફોર્નિયા અને મેક્સિકોના ડેથ વેલી જેવા અત્યંત સૂકા રણ વિસ્તારમાં વસવાટ કરે છે, જ્યાં પાણી મળવું અશક્ય હોય છે. હવે મુખ્ય સવાલ એ થાય કે જો તે પાણી નથી પીતો તો તેના શરીરને જરૂરી ભેજ ક્યાંથી મળે છે? કાંગારુ રેટના ખોરાકમાં મુખ્યત્વે રણની વનસ્પતિઓના સૂકા બીજ અને કઠોળનો સમાવેશ થાય છે. જ્યારે તે આ સૂકા બીજને આરોગે છે ત્યારે તેના શરીરમાં એક ખાસ પાચન પ્રક્રિયા એટલે કે મેટાબોલિઝમ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન બીજમાં રહેલા હાઇડ્રોજન અને હવામાંથી લીધેલા ઓક્સિજનના કણો ભેગા થઈને શરીરની અંદર જ પાણીનું નિર્માણ કરે છે. આમ તે બહારથી પાણી પીવાને બદલે પોતાના ખોરાકમાંથી જ શરીરની અંદર કુદરતી રીતે પાણી બનાવી લે છે. શરીરની અંદર બનેલા પાણીનું એક પણ ટીપું વેડફાય નહીં તે માટે કુદરતે કાંગારુ રેટને અદ્ભુત કિડની આપી છે. તેની કિડની મુખ્યત્વે મનુષ્ય કે અન્ય પ્રાણીઓ કરતાં 5 ગણી વધુ શક્તિશાળી હોય છે, જે પેશાબમાંથી મોટાભાગનું પાણી ફરીથી શોષી લે છે. તેનો પેશાબ એટલો બધો ઘટ્ટ હોય છે કે તેમાં પાણીની માત્રા નહિવત હોય છે. આ ઉપરાંત આ પ્રાણીને ક્યારેય પરસેવો વળતો જ નથી, જેના કારણે શરીરનું તાપમાન વધવા છતાં પાણી બહાર નીકળતું નથી. શ્વાસ લેતી વખતે પણ નાકમાંથી નીકળતા ભેજને તે પોતાના નાકની ખાસ રચના દ્વારા પાછો શરીરમાં ખેંચી શકે છે. રણની કાળઝાળ ગરમીમાં જો તે આખો દિવસ બહાર ફરે તો તેના શરીરનું પાણી સુકાઈ જાય. આથી કાંગારુ રેટ એક નિશાચર પ્રાણી છે, એટલે કે તે માત્ર રાત્રે જ ખોરાકની શોધમાં બહાર નીકળે છે. જ્યારે રણ ઠંડુ હોય છે આખો દિવસ તે જમીનની અંદર દરમાં ભરાઈ રહે છે. આ દરની અંદર બહારના રણ કરતાં ઘણો ભેજ અને ઠંડક હોય છે. તે પોતાના દરમાં ભેજવાળી હવાને જાળવી રાખે છે, જેથી શ્વાસ લેતી વખતે પણ તેના શરીરમાંથી પાણી ઓછું ન થાય. આ અનોખી જીવનશૈલી તેને પાણીની અછતવાળા રણમાં પણ રાજાની જેમ બનાવી રાખે છે. કાંગારુ રેટ એ પ્રકૃતિની અનુકૂલન ક્ષમતાનું એક સર્વોત્તમ ઉદાહરણ છે. જ્યાં માણસ પાણી વિના 2 દિવસ પણ જીવી શકતો નથી, ત્યાં આ નાનકડો જીવ પાણીનું એક ટીપું પીધા વિના આખી જિંદગી વિતાવી દે છે. વિજ્ઞાન આપણને એ જ સમજાવે છે કે કુદરતે દરેક ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર જીવોની રચના કરી છે. કાંગારુ રેટની શારીરિક સિસ્ટમ આપણને એ વાતની પ્રેરણા આપે છે કે સંસાધનો ગમે તેટલા મર્યાદિત હોય, જો તેનો યોગ્ય અને કરકસર ભર્યો ઉપયોગ કરવામાં આવે તો ગમે તેવી કપરી સ્થિતિમાં પણ આપણે જીવનને ટકાવી શકીએ છીએ. તો યુવા મિત્રો, હવે ફરી સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતમય વિરામનો. ચાલો માણીએ ફિલ્મ લાપતા લેડીઝનું ગીત સજની રે, જેને સ્વરબદ્ધ કર્યું છે અરિજીત સિંહે. આ ગીતનું લેખન કર્યું છે પ્રશાંત પાંડેએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે રામ સંપથે. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

0: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
2: આકાશવાણી રાજકોટ પરથી પ્રસ્તુત થાય છે દર ગુરુવારે અને રવિવારે કાર્યક્રમ સહિયર.
3: સહિયર કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છીએ નવું નજરાણું,
2: મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના.
3: સાંભળો દર મહિનાના બીજા અને ચોથા રવિવારે બપોરે 12:30 કલાકે
2: નારી સંતોની શબદ સાધના.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલસભા.

0: श्रोता मित्रों, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम युववाणी अमे लईने आव्ये छीए दर शुक्र शनि अने रविवारे सांजे 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવવાણી દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-2449-3931, એટલે કે 0281-2443931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, થોડી જ પળોમાં પ્રાદેશિક સમાચાર અમારા અમદાવાદ કેન્દ્રથી રિલે કરાશે.

સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19મા વાર્ષિક રોજગાર મેળામાં દેશના 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની નિયુક્તિ. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8,70,00,000 રૂપિયાની ઉછાપત. અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારત તરફની યાત્રાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોજગાર મેળો યુવાનોને નવી તકો પૂરી પાડીને સશક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રોજગાર મેળા અંતર્ગત દેશના 47 સ્થળોએ એક સાથે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાજ્યના 242 યુવાનોનો સમાવેશ થાય છે. અમદાવાદના શાહીબાગ ખાતે પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ જણાવ્યું કે રોજગાર મેળો દેશના યુવાઓને નવી દિશા, આત્મવિશ્વાસ અને વિકાસની તકો સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં રોજગાર મેળા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી યુવાનોના કૌશલ્ય અને ક્ષમતાને આધારે સમયસર નોકરી આપવા સતત કાર્ય કરી રહ્યા છે. રાજકોટ રેલ ડિવિઝનમાં 47 ઉમેદવારોને એનાયત નિમણૂક પત્રો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના વડપણમાં દેશ બદલાઈ રહ્યો છે.
1: 1,00,000 કરોડ રૂપીસ 4 સાલ મેં ખર્ચ કરા જાયેગા. વો 3.5 કરોડ જોબ નિર્માણ કા લક્ષ્ય રખા ગયા. જિસકો નઈ જોબ મિલેગી ઉસકો સરકાર કે દ્વારા 1 EPFO પેમેન્ટ યાની કે 15,000 રૂપિયા ઉસકે એકાઉન્ટ મેં DBT સે દિયા જાયેગા. વૈસે હી નોકરી દાતા કો ભી 3,000 રૂપિયા કા સહયોગ કરા જાયેગા. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ 10,000 કરોડ રૂપિયા કે ખર્ચ સે દેશ કે MSME ઓર પ્રાઇમ ઇન્ડસ્ટ્રીઝ મેં ઇન્ટર્નશિપ કરને કે લિયે 10,000 સે 19,000 તક દિયા જાયેગા.
0: રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેતિસોવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં રશિયન કોન્સ્યુલેટ જનરલે ગુજરાત સાથે ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રે જહાજો બનાવવા અને શિક્ષણ ક્ષેત્રે સહભાગીતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના 40% કાર્ગો હેન્ડલિંગ ગુજરાતના બંદરો પરથી થાય છે. એટલું જ નહીં, સી પ્રાઇસ રિસાયકલિંગ અને શિપ બિલ્ડિંગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ મહિનાની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા, 19મી તારીખે 90 પૈસાના વધારા પછી ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સામુદ્રધાનીમાં વિક્ષેપ પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે. 26 એપ્રિલના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ આજે રાજ્યના અનેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા પંચાયતમાં નીતિનભાઈ પટેલ બહુમતીથી પ્રમુખ અને ઠાકોર માસંગજી રામાજીને બહુમતીથી બિનહરીફ ઉપપ્રમુખ ચૂંટાયેલા જાહેર કરાયા છે. પાટણ અને સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે, જ્યારે સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 12-12 બેઠકો મળતા ટાઈ પડી હતી, જેમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવતા ભાજપના મહિલા સભ્ય પ્રમુખ બન્યા છે. જિલ્લાની અન્ય 6 તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની માયા છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રાજુ ગામિતની અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની વરણી કરાઈ છે. આહવા, વઘઈ અને સુબીર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની બેઠક 25મી મેના રોજ યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના ડિમ્પલરાજ અને ઉપપ્રમુખ તરીકે અજીત વસાવાની વરણી કરાઈ છે. નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નયન પટેલ, ઉપપ્રમુખ તરીકે સ્નેહલ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે દર્શના પટેલની નિમણૂક કરાઈ છે. આજે ચીખલી, ખેરગામ, ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખે પદભાર સંભાળ્યો.

0: પાડ્યા છે. જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કેયુર પટેલ, ઉપપ્રમુખ તરીકે વિપુલ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે હિરેન પટેલની વરણી કરાઈ. વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના કૌશિક પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના અજય ગામિતની વરણી કરાઈ છે. વલસાડ જિલ્લાની ધરમપર તાલુકા પંચાયતના પ્રમુખ પદે શકુંતલા ચૌધરી તથા ઉપપ્રમુખ પદે રણજીત ચૌધરી ચૂંટાયા છે. છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં આજે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં નસવાડી, પાવીજેતપુર, સંખેડા અને બોડેલીમાં ભાજપનું બોર્ડ બન્યું છે. મહીસાગર જિલ્લાની તમામ 8 તાલુકા પંચાયત પર ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે. પોરબંદરના જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રમુખ પદે યુવા એન્જિનિયર શીતલ ઓડેદરાની બિનહરીફ વરણી થઈ છે, તો ઉપપ્રમુખ તરીકે ગોપાલ કોઠારીની વરણી થઈ છે. આ ઉપરાંત ગાંધીનગર, બનાસકાંઠા, તાપી, વાવથરા, તાપી, પંચમહાલ, બોટાદ, અમરેલી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી થઈ છે. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત થઈ હતી. આ કેસમાં બેંક ઓફ બરોડાના જોઈન્ટ કસ્ટોડીની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે સહાયક પોલીસ કમિશનર હિરેન્દ્ર ચૌધરીએ વધુ માહિતી આપી.
1: आरबीआई की करेंसी चेस्ट है, उस चेस्ट में से एक वहाँ का जो कर्मचारी है उसने वहाँ से 8 करोड़ 70 लाख की नोट्स है, वो नोट्स लेके वो फरार हो गया था. तो इस आरोपी को अभी हमने अरेस्ट किया है और अरेस्ट करके अभी इसको हम कोर्ट में प्रोड्यूस करने वाले हैं और इसके रिमांड के दौरान इसमें पूरी पूरी जाँच हो पाएगी. और ये जो व्यक्ति है ये टेक्निकली काफी साउंड है, खुद एक बैंक का कर्मचारी है. इसकी आगे की पूछताछ में और जो कोई व्यक्ति है जो इसके साथ जुड़े हुए उनके पास से भी रिकवरी होने के पूरे चांसेस है.
0: મોરબી જિલ્લામાં પેટ્રોલ ડીઝલ અંગેની અપાવથી દૂર રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સતત જથ્થો જળવાઈ રહ્યો છે.
2: પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે જે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે, આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને અફવાઓની અસરમાં આવીને બિનજરૂરી ખરીદી કે પેનિક બાઇંગ ટાળવું. રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલમાં કોઈપણ પ્રકારની અછત કે શોર્ટેજ નથી.
0: ગ્રીન ટેકનોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ થશે. વિવિધ જિલ્લાના 20 માર્ગો પર 1,147 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ આધુનિક ટેકનોલોજીથી ખર્ચમાં પણ ઘટાડો થશે, ત્યારે રસ્તાઓનું આયુષ્ય પણ લાંબુ થશે. આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટીરીયલને ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે. અમદાવાદના સાંતેજ વિસ્તારમાંથી આવેલી એક ફેક્ટરીમાં કેમિકલ એન્ડ પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા રો મટીરીયલમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 80 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે. આજે સવારે ફેક્ટરી પરિસરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી. દરમિયાન અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રત્નાકર બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગી હતી, જોકે અગ્નિશમન વિભાગે આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઉનાળાની રજાઓ તથા મુલાકાતીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અટલ બ્રિજ, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક તથા મૂન ટ્રેલ પાર્કના સમયગાળામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ હેઠળ આવેલ તમામ ગાર્ડન રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે છે, જે હવે રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 43.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 43.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હાલ રાજ્ય પર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે અને પંજાબથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી સક્રિય ટ્રફલાઇનના પ્રભાવને કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર રામાશ્રય યાદવે વધુ માહિતી આપી.
3: આંધવાને સાધાયું કે નહીં હું ગુજરાત સ્ટેટ કે નહીં પરપાસ મે હમ દેવલ થી કરેંગે તો દેવલ મે ગુજરાત રીજન ઓર સૌરાષ્ટ્ર દોનો મે આઇસોલેટેડ કેસીસ મે લાઈટ ટુ મોડરેટ રેટ કા પ્રવાલી માને ઓર ડિસ્ટ્રિક્ટ મે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દેવ ઓર રાજકોટ ડિસ્ટ્રિક્ટ શામિલ હૈ ઓર ઇસકે અલાવા ડેટ સે લેકર ડે 7 તક રાજેન્દ્ર પ્રબલ કરેગા ઇસ મે ગુજરાત સ્ટેટ સે સારે ડિસ્ટ્રિક્ટ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19મા વાર્ષિક રોજગાર મેળામાં દેશના 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની નિયુક્તિ. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ રૂપિયાની

0: ઉચાપત અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: पापा मेरे आएंगे चॉकलेट खूब लाएंगे, घर अभी वो आएंगे मैं उनसे खेलूंगी.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

0: ભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હૌ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ, રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હૌ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ, રામ રામ. એ રામ રામ અટલબેન.
2: રામ રામ કાનન, રામ રામ.
1: શું છે હાથમાં?
2: જો હાથમાં છે ને, હું જરાક નવરી પડું ને તો મોબાઈલમાં કંઈક ને કંઈક વાંચું.
1: અચ્છા,
2: એમાં છે ને એક આ સરસ મજાની કવિતા મને મારા હાથમાં આવી, તને સંભળાવું?
1: ચોક્કસ.
2: હિન્દીમાં છે પણ સરળ છે, બધાને સમજાશે. જલ હી જીવન, જલ હી જાન, જલ કે બિના દુનિયા વિરાન, ઇસકે બિના ના વન ઉપવન, ઉગેગા ના ખેતો મેં અન્ન.
1: ક્યા બાત.
2: જલ હી અમૃત, જલ હી પ્રાણ, જલ કે બિના દુનિયા સુનસાન, ઇસકે બિના ના પશુ ઓર ખગ, નિર્જન હો જાયેગા જગ. જલ હી જીવન, જલ હી જાન, જલ કે બિના દુનિયા શમશાન, પાણી હૈ અનમોલ રતન, પાણી હૈ અનમોલ રતન, ઇસે બચાવો મિલ સબ જન.
1: વાહ વાહ, બહુ સરસ વાત છે. એટલે તમે ભલે એમ કીધું કે આમ સરળ છે, પણ તેમ છતાં એમાં બહુ ઊંડો અર્થ રહેલો છે.
2: અને અત્યારના સમયમાં આપણે જોઈ જ રહ્યા છીએ કે પાણીને લઈ અને જેને કહેવાય કે આખા વિશ્વમાં એક કટોકટી જેવું પણ વાતાવરણ જોવા મળે છે.
1: હા, ચોક્કસ. અને એવું છે ને કે આપણે ફરી પાછા જેમ આગળ વધતા જઈએ છીએ ને એમ પાછા જતા જઈએ છીએ. એટલે આપણને બધાને, ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓને તો 80 ને 90 નો દાયકો છે એ ખબર જ છે કે બેડા યુદ્ધનો સમય હતો આપણા માટે. તો ક્યાંક આપણે ફરી પાછા ભવિષ્યમાં એ જ તરફ નથી ધકેલાઈ રહ્યા ને, એવો પણ કોઈક વખત વિચાર આવે
2: છે. અને જે જળ છે એને આપણે પ્રદૂષિત પણ કરી રહ્યા છીએ. આપણે આપણી નદીઓ જોઈએ તો એટલી બધી પ્રદૂષિત છે કે પાણી છે પણ એ પીવા લાયક નથી, અથવા ખેતીમાં ઉપયોગ થાય તો એમાં પણ કંઈક તકલીફો થાય
1: થાય
2: એવું જ બધું છે.
1: એટલે આપણી પાસે છે ને એક જ વિકલ્પ છે, અને એ છે વરસાદનું પાણી. અને વરસાદનું પાણી જ્યાં પણ જેટલું પણ પડે છે ને, એને આપણે સંગ્રહ કરીએ તો આપણે આખું વર્ષ છે એને સારી રીતે પસાર કરી શકીએ.
2: ચોક્કસ. અને હવે એવું થાય છે કનન કે પેલા શું હતું કે 4 મહિનાનું ચોમાસું, હવે 4 દિવસમાં 4 મહિનાનો વરસાદ કોકવાર
1: પડી જાય.
2: તો આપણી પાસે એવું પાત્ર તો હોવું જોઈએ ને કે જેમાં આપણે ભરી રાખીએ.
1: હા, એટલે આજે આપણે ચોરે એવા જ એક મહેમાનને આમંત્રણ આપ્યું છે કે જે આ વરસાદી જળ સંચય છે ને એના માટે પ્રયત્ન કરી રહ્યા છે, અને સરસ રીતે આપણને બધી વાત છે સમજાવવાના છે. આમ તો એમનું મૂળ વતન છે એ છે નાની લાખાવાડ, પણ એ જસદણમાં રહે છે અને સીઈઈ એ સંસ્થા છે, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, એની સાથે સંકળાયેલા છે. અને

0: એ વોટરશેડનું કામ કરી રહ્યા છે. અશોકભાઈ સાપરા આજે આપણી સાથે ઉપસ્થિત છે, તો સૌથી પહેલા તો એમનું સ્વાગત કરીએ અને એમને કહીએ રામ રામ રામ રામ.
1: અશોકભાઈ, આપ ખાસ કરીને જળ સંચય માટે કામ કરો છો અને એમાં એક શબ્દ વારે ઘડી અમે સાંભળીએ છીએ, વોટરશેડ. તો ભાઈ, આ વોટરશેડ શું છે એ સમજાવો સાદી ભાષામાં. અમે ચેક ડેમ ને તળાવડી ને એવું બધું સાંભળ્યું છે, પણ આ વોટરશેડ બહુ ખબર નથી, તો એ અમને જરાક તમે સમજાવો વિસ્તારથી.
2: બિલકુલ, વોટરશેડ એટલે એક કુદરતે બનાવેલું વિસ્તાર, જે ડુંગરાળ વાળો વિસ્તારથી જે પાણી વહી અને છેક નાના ઝરણાઓ નદી થકી એક જળાશયમાં સંગ્રહ થાય છે, એ આખા વિસ્તારને એક વોટરશેડ કહેવામાં આવે છે અને જે કુદરત બનાવે છે. અમારે તો એ ભૌગોલિક વિસ્તારને એક ટોપોગ્રાફી ઉપરથી માર્ક કરી અને અમારા જેટલો એરિયા હોય છે એના ઉપર કામગીરી કરવા માટેનો વિસ્તાર પસંદ કરીએ છીએ. એવી જ રીતના દરેક એરિયામાં અલગ અલગ કામગીરી હોય છે, જે હું તમને વિસ્તારથી માહિતી આપીશ.
1: તો આ વોટરશેડ તમે વાત કરી, તો સાદી ભાષામાં એમ કહી શકાય કે એક મોટું પાત્ર જેમાં પાણી બધું ભેગું થાય વરસાદનું.
2: હા, એવું પાત્ર જેને અલગ અલગ કામગીરીથી આપણે સંગ્રહ કરશું. વોટરશેડ એક કુદરતે બનાવેલો વિસ્તાર, જે ઉંચાણવાળો વિસ્તાર હોય છે, જ્યાંથી પાણી વહી અને જળાશય સુધી જતું હોય છે, જળાશયમાંથી દરિયા સુધી જતું રહેતું હોય છે. અમારો જે વિસ્તાર છે એ બરવાળા ગામ પસંદ કરવામાં આવ્યું છે. બરવાળા ગામમાં એવો વિસ્તાર જે મધ્યમ સૂકો વિસ્તાર છે, ત્યાં પાણીની અછત છે અને તે ડુંગરાળવાળો વિસ્તાર છે. જ્યાં વરસાદ પડે એ પાણી બધું એમની ગામની પાછળ એક મોટું તળાવ છે ત્યાં સંગ્રહ થાય છે, પણ એ જે પાણી સંગ્રહ થયેલો છે એ ગામના લોકોને, ગામના ખેડૂતોને ઉપયોગી નથી થતો. ત્યાં વિસ્તારમાં એક મોટી ડાઈક આવેલી છે, એનાથી જે ઉપરવાળા વિસ્તાર છે, જે ખેડૂતો છે, એમને એ પાણીનો સંગ્રહનો લાભ નથી મળતો, ફાયદો નથી મળતો. એટલે અમારો જે વોટરશેડ છે એક આઈડિયલ વોટરશેડ છે, જે નાબાર્ડ સંસ્થા દ્વારા, નાબાર્ડના આર્થિક સહયોગથી અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના અમલીકરણ દ્વારા એક બરવાળા ગામમાં બરવાળા વોટરશેડ પ્રોજેક્ટ અમે કાર્યરત છે. એ વોટરશેડ 1000 હેક્ટરનો હોય છે. એમાંથી અમે શરૂઆતમાં એક કેપેસિટી બિલ્ડિંગ ફેઝ, એટલે 100 હેક્ટર અમે પસંદ કરવામાં આવ્યું હતું. એ 100 હેક્ટરમાં અમે દરેક વોટરશેડની કામગીરી કરવામાં આવી. એ કામગીરીમાં એક એમ કહે ને કે એક માપી શકાય એવા અમને ફાયદાઓ જોવા મળ્યા. ખાસ કરીને 100 હેક્ટરમાં અમે દરેક ગૌચર છે, જે એમ કહે ને કે સરકારી પડતર જમીન છે, અને જે પ્રાઇવેટ લેન્ડ એટલે કે ખેડૂતોની જમીન, એટલે જે ગૌચર છે, જે ઉંચાણવાળો વિસ્તાર છે, એમાં અમે ટ્રેન્ચુ કરીએ. ટ્રેન્ચ એટલે ખાળિયા, ગડેરી જે દેશી ભાષામાં કહીએ, કે ડુંગરું ઉપર 2 ફૂટ પહોળા, 1.5 ફૂટ ઊંડા અને 20 ફૂટ જેટલા પહોળા, અલગ અલગ અમે લંબાઈ પહોળાઈ અને સાઈઝમાં હોય છે, એવા ખાળિયા ત્યાં અમે ડુંગરો ઉપર બનાવીએ છીએ. એટલે જે ડુંગરો ઉપર જે વરસાદ પડતો હોય એ તે ત્યાંનું પાણી ત્યાં ત્યાં સંગ્રહ થાય અને આખો ડુંગર પાણી સમાવી લે. ત્યાર પછી ત્યાંથી જે નાના નાના કોતરો, વહેણો, ઝરણાઓ જે સ્ટાર્ટ થાય છે, એના ઉપર માટી અને પાણી રોકવાના અમુક અમુક કામગીરી કરીએ છીએ, જેવી કે LBS, જે લૂઝ બોઇલ સ્ટ્રક્ચર કહેવાય, જે પથ્થરના પાળા તરીકે ઓળખાય. એવી જ રીતના ત્યાંથી વધારે એનું વહેણ ચાલુ થયું, વધારે માટીની ધોવણ થાય, તો એના ઉપર અમે ગેબિયન, જે જાળીવાળું હોય છે પથ્થરનું જ, પણ એને આખું જાળી ફેટ કરીને કરીએ. એ સ્ટ્રક્ચરનું એ જે કામગીરી છે એનું કામ એવું છે કે ત્યાંથી જે માટી જે ધોવાણ થઈને જાય છે ત્યાં સંગ્રહ થાય છે, એ જે બ્લોકેજ થશે જે પથ્થરપાળા, એ ત્યાં માટી રોકાશે, સાથે સાથે પાણી પણ રોકાશે. ત્યાંથી જે વધારે વહેણ અને વધારે પ્રવાહ જશે તો એ આગળની નદી ઉપર અમે ચેકડેમ પણ બનાવીએ છીએ. હવે વાત રહી છે ખેડૂતોના ખેતરોમાં, એમાં અલગ અલગ કામગીરી હોય છે. ખાસ કરીને મેઇન કામગીરી અમારે બંધપાળા હોય છે, ઓગન હોય છે, જે જમીનથી 1 ફૂટ ઊંચું રાખવામાં આવે છે. બંધપાળા ઓગન બીજી ખેત તલાવડી બનાવે છે, કુવા રિચાર્જ કરીએ છીએ, બોરવેલ રિચાર્જ કરીએ છીએ, રિચાર્જ પીટ કરીએ છીએ. બંધપાળા અને ઓગનની કામગીરી થાય, ખેતરનું પાણી ખેતરમાં જ રહે અને જે ખેડૂતની જે ખેતરની ફળદ્રુપ માટી હોય છે, ખાતર હોય છે, જે ધોવાણ થઈને જતું રહેતું

0: એ એના ખેતરમાં જ ત્યાં સંગ્રહ થાય, પાણી રોકાય તો પાણીનો સંગ્રહ થાય, માટી રોકાય અને જેનું ખાતર ધોવાઈને જતું રહેતું એ પણ ત્યાં સંગ્રહ થાય, અને જે પાણી સંગ્રહ થવાથી તેના ખેતરમાં ભેજનું પ્રમાણ વધે છે, જે લાંબા ટાઈમ સુધી ભેજ રહેવાથી જેને વધારે પિયતની જરૂર પડતી અત્યારે હાલમાં એમને ઓછી પિયતની જરૂર પડે છે. એવું એક મેં તમને વાત કરી એવી રીતના કે જે માપી શકાય એવું અમને રિઝલ્ટ 100 હેક્ટરમાં જોવા મળ્યું હતું. એવી જ રીતના અમારે આખા ગામમાં 1000 હેક્ટરમાં કામગીરી કરવાની છે. તો અત્યારે અમારે 1000 હેક્ટરની કામગીરી ચાલુ છે અને દરેક ખેતર ઉપર બનપાળા, ઓગણ, ખેત તલાવડી છે, કુવારી સાથે ટોટલ કામગીરી, બધી જ કામગીરીઓ ચાલુ છે અત્યારે અને કાર્યરત છે. અને દરેક વેલ, જે દરેક ખેતર પર વેલ હોય છે, કુવા હોય છે, એના અમે દર મહિને એમના માપ લઈએ છીએ કે એક અમારે માપી શકાય એવું રિઝલ્ટ જોવું હોય તો કેના થકી જોવું, તો એ અમે દરેક ખેતરના કુવા ઉપર વેલ રીડિંગ એને કહેવાય, અમે દર વખતે દર મહિને એમનું વેલ રીડિંગ રહે છે,
1: પાણીનું સ્તર શું છે,
0: પાણીનું સ્તર કેટલું વધ્યું ઘટ્યું એ રીતના છે. ખાસ કરીને મેં તમને વાત કરી કે 100 હેક્ટરમાં અમે કામગીરી કરી, 100 હેક્ટરના રિઝલ્ટ જોવા મળ્યા. અમે એ 100 હેક્ટરના માં દરેક વેલના જે સ્તર હતા, જે લેવલ હતું કુવાનું, એ 70 થી 80 ફૂટે જોવા મળતા. અત્યારે જે રિઝલ્ટ જોવા મળ્યું છે એનું 40 થી 50 ફૂટ, 60 ફૂટ સુધી જોવા
1: મળ્યું.
0: અને પેલા જે 100 હેક્ટરમાં જે ખેડૂતો હતા એ ચોમાસુ પાક માત્ર ને માત્ર લઈ શકતા હતા. 20-30% જેવા ખેડૂતો હતા એ શિયાળુ પાક કરતા હતા, અને તેમ છતાં એને જયારે એનો પાક હોય છે એ પાકવાને ટાઈમે, એટલે આરે હોય ત્યારે એકાદી પાનની ઘટને લીધે એનું ઉત્પાદન 50% જેવું ઘટી જતું હતું. પણ અત્યારે એવું છે, એવી પરિસ્થિતિ છે કે પેલા 25-30% ખેડૂતો શિયાળો પાક કરતા, અત્યારે 50% જેવા ખેડૂતો કરે છે, અને પૂરતો પાણી એને ઉપલબ્ધ રહેવાથી શિયાળો પાક પૂરેપૂરો એ લોકો લઈ શકે છે. એટલે ડાયરેક્ટ એમ કહે કે ખેડૂતની ઇન્કમ માં વધારો થયો છે, એક માપી શકાય એવું અમને રિઝલ્ટ પરિણામ જોવા મળ્યું છે. એવી જ રીતના અમે આખા ગામમાં આખા 1000 હેક્ટરમાં આ કામગીરી કરશું તો આખા ગામમાં ઇન્કમમાં વધારો જોવા મળશે, ત્યાંના પાણીના સ્તરમાં વધારો જોવા મળશે, ત્યાંની વોટર ટેબલ પ્લસ તેમની જે ફળદ્રુપ માટી છે, તેના જળાશય એમાં દરેકમાં સુધારો જોવા મળશે. અમે જે એમ કહે કે ગૌચર સરકારી પડતર જમીન છે ત્યાં ટ્રેન્ચો બનાવશું અને ત્યાંથી પાણી રોકતા રોકતા જ્યાં પણ પાણીનો સંગ્રહ થાય ત્યાં કહે ને કે લીલોતરી, જાડી, ઝાકરા અમે ને ત્યાં અમે વૃક્ષારોપણ પણ કરીએ છીએ. એ ત્યાંથી થવાથી તો ત્યાં સાથે સાથે વૃક્ષારોપણ છે, ઘાસચારો છે, તો પશુઓ માટેનો ઘાસચારો ઉપલબ્ધ થાય છે, જે જંગલી નીલગાય છે, હરણ છે, એ લોકોને ત્યાં રહેવા માટેનું, પીવા માટેનું પાણી ઉપલબ્ધ થાય છે. સાથે સાથે વૃક્ષોને બધું થવાથી જૈવ વિવિધતા ઓટોમેટિક ત્યાં ઊભી થઈ છે.
1: એટલે અશોકભાઈ, જે તમે વાત કરી ને, તો 100 હેક્ટર તો સાંભળીને લાગે આટલું બધું વિશાળ ક્ષેત્ર, તો કેટલા વર્ષ હજી કામગીરી ચાલશે, કેટલા વર્ષથી ચાલી રહી છે ને હજી કેટલા વર્ષ ચાલશે?
0: બેન, તમે વાત કરી કે 100 હેક્ટરમાં અમે 1 વર્ષની કામગીરી પૂર્ણ કરી, ત્યાર પછી અમારે આ બીજું વર્ષ ચાલે છે અને 3 વર્ષ સુધી ચાલશે. 3 વર્ષમાં અમે અમારા જો 1000 હેક્ટર છે એ 1000 હેક્ટરમાં 100% કામગીરી પૂર્ણ કરશું, અને જો મેં તમે 100 હેક્ટરની જે કામગીરીમાં તમને રિઝલ્ટ એના પરિણામ જોવા મળ્યા છે એ પરિણામ તમને 1000 હેક્ટરમાં પણ જોવા મળશે. એટલે મેં તમને વાત કરી એમ કે ખેડૂતની જે આવકમાં છે વધારો છે એ 100% તમને જોવા મળશે.
2: અચ્છા, આજે વોટરશેડ છે અશોકભાઈ એ બરવાળા ગામે છે, તો બરવાળા ગામ જ શા માટે, એના માટે કોઈ ખાસ કારણ ખરું?
0: બેન, બરવાળા ગામ એ રીતના પસંદ કરવામાં આવ્યું છે કે જે અમારો જે વિસ્તાર છે એ સૂકો વિસ્તાર છે, અને બરવાળા ગામ એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે બરવાળા ગામની બાજુમાં જ મોટું જળાશય છે, અને બરવાળા ગામનું આખું પાણી વહી અને જળાશયમાં જમા થાય છે, પણ એ જળાશયનો ફાયદો એ ગામને થતો નથી ખાસ, અને સૂકો વિસ્તાર છે અને ત્યાં એક જ સિઝન લેવાય છે, એકલા માટે ખાસ કરીને એ ગામ પસંદ કરવામાં આવ્યું. અને જે મેં તમને વાત કરી એ રીતના કે વોટરશેડ તો કુદરતી બનાવે છે.

0: તમારે તો એમાંથી પસંદગી કરી અને એને માર્કિંગ કરી અને એના ઉપર કામ કરવાનું હોય છે. એટલે
1: બરાબર,
0: એટલા માટે પસંદ
1: એટલે ભૌગોલિક સ્થિતિ જે હતી આ બરવાળા ગામની એ પ્રકારની હતી કે એ યોગ્ય સ્થાન હતું તમારા માટે,
0: યોગ્ય સ્થાન છે.
2: અને અશોકભાઈ, અત્યારની જે પરિસ્થિતિની તમે વાત કરી કે પાણીનું સ્તર ઊંચું ગયેલું જોવા મળે કે જૈવ વિવિધતા જોવા મળે, પણ એ હાલની પરિસ્થિતિ, જ્યારે આ બધું કરવાની શરૂઆત કરી હોય એ સમયે તમારે બધા લોકોને સમજાવવા પડ્યા હોય, આર્થિક અનુદાનની જરૂર પડી હોય, સાથે સાથે માનવ શ્રમની પણ એટલી જરૂર પડી હોય, તો એ સમયગાળો કેવો હતો, કેટલાક પડકારો આવ્યા, કેવી મુશ્કેલીઓ આવી, એના વિશે થોડી વાત કરશો?
0: નાબાર્ડના વોટરશેડમાં અલગ અલગ ફેઝ હોય છે, એ રીતના એક પ્રી સીબીપી હોય છે, જેમાં 4 દિવસ માટે અમારે શ્રમદાન કરવાનું હોય છે. એ શ્રમદાનમાં ગ્રામ લોકોનો સાથ સહકાર કેવો હોય છે આ વોટરશેડ માટે, એ આમાંથી અમને જોવા મળે. એટલે 4 દિવસ અમે શ્રમદાન કરીએ તો આખું ગામ આવે, 400-500 લોકો શ્રમદાન કરવા આવે ફ્રીમાં 4 દિવસ સુધી. 4 દિવસ પર અમે કોઈ પણ એવા સ્ટ્રક્ચરો બનાવીએ, લૂઝ બોલ સ્ટ્રક્ચર જે પથ્થરના પાળા છે, કોઈ ખેત તળાવડી બનાવે, કોઈ તળાવની પાળો તૂટેલી છે તો એ ત્યાંથી ખોદક કામ કરીને પાળો રિપેર કરી, 4 દિવસ સુધી શ્રમદાન કરીએ. એના આધારે અમને નક્કી થાય કે ભાઈ આ ગામમાં આ લોકોને રસ છે પાણી રોકવા માટે અને કામ કરવા માટે, અહીંયા વોટરશેડનું કામ કરશું તો આ લોકોમાં સારો ફાયદો દેખાશે. એટલે એ રીતના 4 દિવસ માટે શ્રમદાન હોય છે. પછી એમ કીધું એમ કે કેપેસિટી બિલ્ડિંગ ફેઝ હોય છે, જે 100 હેક્ટરમાં હોય છે એ થઈ જાય. ત્યાર પછી 1000 હેક્ટરની કામગીરી અમે સ્ટાર્ટ છે. પણ આ બધી કામગીરી કરતા કરતા સાથે સાથે અમે ઘણા બધા પડકારો અમારી સામે આવતા હોય છે. ખેડૂતના ખેતરમાં કામગીરી કરવી, એમને સાથે વાત કરવી, એમને સમજાવવા કે ભાઈ આ શા માટે કરવાનું છે તમારા ખેતરમાં. એટલે અમે ત્યાં ખેતર ઉપર જ્યારે પણ જઈએ ત્યારે ખેડૂતને સાથે મુલાકાત કરીએ, અમે એમને વાત કરીએ કે ભાઈ આ બધી વસ્તુ શા માટે કરવી જોઈએ, તમારા માટે જ છે આ બધું. બનપાળા ઓગણ ખેતરાવડી કરવા માટે અમુક વખતે ખેડૂતો ના પાડતા હોય છે કે મારે ખેત તળાવડી કરવી છે તો મારી ખોદકામ થશે, કઈ પણ જે પણ જગ્યા પર પાણી નીકળતું હોય ત્યાં ખેત તળાવડી બનાવવાની હોય તો ખેડૂતો એવું કહેશે કે ભાઈ મારા ખેતરમાં તો જમીન દબાઈ જશે, ઘટી જશે, ટૂંકી જમીન છે, ના થઈ શકે. પણ અમારે એમને સમજાવવું પડે કે ભાઈ તું તારા ખેતરમાં ખેત તળાવડી, તારા ખેતરનું પાણી તું રોકીશ, દરેક ખેડૂતો આવું કરશે તો તને જે જમીન અત્યારે તારે ટૂંકી થશે પણ તને જે ફાયદાઓ થાય છે તે તું એક જ સિઝન લઈ શકે છે. ચોમાસુ આધારિત તું ખેતી કરે છે તો દરેક ગામમાં, આખા ગામમાં આ કામગીરી થશે તો તમે આખું ગામ શિયાળુ પાક લઈ શકશો. તો એક અમારે એને એક પરિણામ દેખાડવું પડે છે કે ભાઈ આ જે અત્યારે અમુક તો બોરવેલના 300-300 ફૂટ સુધી એના લેવલ પાણીના સ્તર જતા રહ્યા નીચે, એ કરવા લાગ્યા છે અમારા વિસ્તારમાં. તો હજુ બહુ ઓછા છે ભૂખરીના ધાર, પણ 300 સુધી બોરવેલ 300-400 સુધી જતા રહ્યા છે. પણ એમ કે ભાઈ ઉનાળામાં તો પીવાના પાણી પણ નથી રહેતા, અને ત્યાં મોળા અને ખારા પાણી રહે છે. પેલા તો સારા પાણી હતા, અત્યારે મોળા અને ખારા પાણી રહે છે. એટલે આવા બધા પ્રશ્નો હોય છે. બીજું કે અમારા વોટરશેડમાં જે હાઈટ ડીએસના પાણી, મોળા પાણીના, તો વાડી વિસ્તારમાં જે લોકો ખેડૂતો રહેતા હોય, રહેણાંક કરતા હોય, એને રેન વોટર હાર્વેસ્ટિંગ કરીએ અને પીવાનું સારું પાણી રહે, એક ટાંકો હોય એમાં સંગ્રહ થાય, આખું વરસ એમાંથી પાણી પી શકે. જ્યારે પાણી એના કૂવામાં અથવા બોરવેલમાં ના હોય, દૂરથી લાવવું પડતું હોય, તો એમની પાસે એક ટાંકો હોય તો એ પશુઓ માટે અને ખુદ માટે એ ઉપયોગી બની શકે અને હાઈ ટીડીએસ વાળું મોડું પાણી ના પી શકે, એના માટે એક અમે આ પણ અમારા પ્રયત્ન હોય છે. ને વોટરશેડમાં અલગ અલગ કામગીરીઓ ઘણી બધી હોય છે. વોટરશેડ ખાલી પાણી રોકવાને માટે રોકવા માટેનું કાર્ય નથી, એની સાથે અલગ અલગ પાસાઓ પણ જોડાયેલા હોય છે. લાઈવલીહુડ છે, પશુપાલન, લાઈવ સ્ટોક હોય છે, ખાસ એસએજી, તમે લાઈવલીહુડ કહ્યું, એસએજીમાં અલગ અલગ એન્ટરપ્રાઇઝ ઉભા કરવા માટેનું ફંડ હોય છે, સપોર્ટિંગ કરીએ છીએ. પછી લાઈવ સ્ટોક, પશુપાલન સાથે અમારે અલગ અલગ વેક્સિનેશન કેમ્પ હોય છે, એમને ચારણ માટેના વિસ્તાર અલગ પસંદ કરવાના હોય છે, અલગ અલગ કામગીરીઓ કરીએ છીએ. ઘાસચારો, અમે કોમન લેન્ડ જે ગૌચર હોય છે એમાં ઘાસચારાનું વાવેતર કરાવીએ છીએ, એ અલગ જ એરિયા હોય છે, એમાં અલગથી કામગીરી થતી હોય છે. એવી જ રીતના ખેતરમાં પણ અલગ કામગીરી થતી હોય છે. સાથે સાથે એમ કહીએ ને કે જે ક્લાઇમેટ ચેન્જ અત્યારે જોવા વધારે મળે છે, તો એ થોડુંક કંટ્રોલમાં રહે એ પણ એમાં
1: આપણે એની સામે કેવી રીતે ટકી શકીએ.
0: હા,

0: પાણી હશે તો જ ટકી શકશો.
1: તો
0: હવે આ તો છે ને મોટા વિસ્તારની વાત છે અશોકભાઈ, પણ કોઈ વ્યક્તિ કોઈ નાનો ખેડૂત આ સાંભળી રહ્યો છે અને એને એમ થાય છે કે મારે નાના પાયે પાણી બચાવવું છે મારા ખેતરમાં કે ઘરમાં, તો આપણે શું શું કરી શકીએ એના માટે?
1: ખેડૂતને પોતાનું ખેતર હોય, એમના કોઈ પણ ખેડૂતો એમ ઈચ્છતા હોય, તમે વાત કરી એ રીતના કે ભાઈ મારે મારે પાણી રોકવું છે, હું મારી ખુદની જવાબદારી લઉં છું પાણી રોકવા માટે, તો એના ખેતરમાં ખેત તલાવડી કરી શકે, બંધપાડા ઓગન કરી શકે, કુવા રિચાર્જ કરી શકે, બોરવેલ રિચાર્જ કરી કે રિચાર્જ કાર્ડો ભરાવી કે જેટલું પણ વરસાદી પાણી હોય રિચાર્જ કાર્ડમાં રિચાર્જ થઈ શકે. બીજું કે પીવાનું જે મોડા પાણી હોય છે, ખારા પાણી હોય છે, પી નહીં શકતા, એના માટે રેન વોટર હાર્વેસ્ટિંગ, જે વરસાદી પાણી સંગ્રહનો ટાંકો કહેવામાં આવે, એ પણ બનાવી આખા વર્ષનું પાણી સંગ્રહ કરી શકે અને સારું પાણી પી શકે. માનો કે મકા નક્ષત્રનું પાણી હોય છે, એકદમ સારામાં સારું સારી ક્વોલિટીનું હોય છે, તો એ જે પાણી સંગ્રહનો ટાંકો હોય તો એમાં સંગ્રહ કરી રાખે, આખું વર્ષ એ પાણી બગડતું નથી અને પીવા માટેનું એકદમ ઉત્તમ પાણી ગણાય છે.
2: એટલે ઉપાયો તો આપણી પાસે છે, કદાચ એવું છે કે આપણને દેખાય છે પણ આપણે સમજવા નથી અથવા આપણે અમલ કરવામાં ક્યાંક ટૂંકા પડીએ છીએ, અને એટલા માટે આપણે એ જળ સંચય છે એ કરી શકતા નથી.
0: અને ખર્ચાની પણ વાત કરીએ ને તો આ નાના ખર્ચામાં મોટો ફાયદો થાય છે, એ આપણે સમજવાની જરૂર છે કે આપણે બેંકમાં પૈસા જમા કરીએ જેમ વ્યાજ મળે એમ આપણે પાણીનો ટાંકો એક બનાવ્યો હોય વરસાદી, તો આપણને આખું વર્ષ શુદ્ધ ચોખ્ખું પાણી પીવા મળે છે, એ મોટા મોટો ફાયદો છે.
2: અનિલબેન, આપણે એમ સરખામણી કરી શકીએ ને કે શહેરી વિસ્તારમાં તો જેમ જેમ ઉનાળો આગળ વધતો જાય એમ મોટા ઘરો હોય તો ત્યાં ટેન્કર મગાવવા પડે, તો હવે તમારે રોજે રોજ ટેન્કર મગાવવું પડે છે, તો આખો ઉનાળો પૂરો થયા પછી તમે ટેન્કર પાછળ કેટલો ખર્ચો કર્યો, તો એ ખર્ચાની સામે તમે એક ટાંકો બનાવીને રાખો છો, તો એ ટાંકો તો તમારે એક જ વાર ખર્ચો કરીને બનાવવાનો છે ને, પછી તો આખું જીવન તમને એ ટાંકો છે મદદરૂપ થવાનો છે.
0: હા, તો ખૂબ સરસ મજાની માહિતી આજે અશોકભાઈ સાપરાએ આપણને આપી. વોટરશેડની તો વાત કરી જ, પણ સાથે પાણીનું જે મહત્વ છે એ વિશે અને નાના સ્તરે આપણે શું કરી શકીએ, મને લાગે છે કે ઘણા બધા મિત્રોને ઈચ્છા હશે કે અશોકભાઈ સાથે વાત કરે, કંઈક માર્ગદર્શન મેળવે, અથવા એમનું જે વોટરશેડનું પ્રોજેક્ટ છે એ જોવાની પણ ઈચ્છા હોય તો અશોકભાઈ સાથે વાત કરી શકે.
2: એમનો મોબાઈલ નંબર આપણે આપી દઈએ, 97 23 22 99 03 99 03, એટલે કે 9723 22 9903. અત્યારે એક ભજન સાંભળીએ?
0: ચોક્કસ.
2: બરાબર, અને ડાયરાની રજા લઈએ, મિત્રોને કહીએ રામ રામ રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાલે બેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાને કહીએ
3: રામ રામ રામ રામ.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવાનું મહત્વનું માધ્યમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રીએ પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાઓ કરી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. DRI એ મુંબઈમાંથી 11 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો અને ભારતીય કુસ્તીબાજો સુરજ વશિષ્ઠ અને સાગરસિંહ એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપની ગ્રીકો રોમન શ્રેણીઓની ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ

0: તરીકે સેવા આપે છે. આજે વિડીયો કોન્ફરન્સિંગના 19મા રોજગાર મેળાને સંબોધતા તેમણે આ વાત કહી. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે દેશ એ તેના કર્મયોગીઓ પર વિશ્વાસ મૂક્યો છે અને હવે તેમની જવાબદારી છે કે તેઓ તેમના સમર્પણ, આચરણ અને રોજિંદા કાર્યો દ્વારા આ વિશ્વાસનું સન્માન કરે અને તેને મજબૂત બનાવે.
1: કર્મયોગી પ્રારંભ જૈસે મોડ્યુલ સે આપકો અપની જિમ્મેદારિયાં સમજને મેં બહોત સહૂલિયત હોગી. મેરા આપસે આગ્રહ હૈ ઇસકા જ્યાદા સે જ્યાદા લાભ ઉઠાએ. આજ ભારત કા યુવા દુનિયા કે હર ક્ષેત્ર મેં અપની પહેચાન બના રહા હૈ. યહી સ્પિરિટ, યહી ઉર્જા પબ્લિક સર્વિસ મેં ભી દિખાઈ દેની ચાહી. વિકસિત ભારત એસે હી યુવાઓ કે પ્રયાસ સે બનેગા જો અપને કામ કો દેશ સેવા કા માધ્યમ માનતે હૈ.
0: શ્રી મોદીએ ઉમેર્યું કે દરેક ભારતીય 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યો છે અને આ હાંસલ કરવા માટે દેશ અનેક ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યો છે.
1: આજ હર ભારતીય એક બડે સંકલ્પ કે સાથ આગે બઢ રહા હૈ. યે સંકલ્પ 2047 તક વિકસિત ભારત કે નિર્માણ કા સંકલ્પ હૈ. ઇસ લક્ષ્ય કી પ્રાપ્તિ કે લિયે આજ દેશ અલગ અલગ સેક્ટર્સ મેં નિવેશ કર રહા હૈ ઓર ઇસ નિવેશ સે દેશ કે યુવાઓ કે લિયે રોજગાર કે લાખો નયે અવસર બન રહે જિસે આજ ભારત મેં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કી પૂરી સપ્લાય ચેન તૈયાર કી જા રહી હૈ.
0: રોજગાર મેળા અંતર્ગત આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા નિયુક્ત થયેલા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું. રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાયો હતો. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે મહારાષ્ટ્રના નાગપુરમાં રોજગાર મેળાના 19મા તબક્કામાં નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ કાર્યક્રમ નાગપુરમાં નેશનલ ફાયર સર્વિસ કોલેજ NFSC ખાતે યોજાયો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં રોજગાર મેળાને સંબોધતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ભરતી થયેલા યુવાનો 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ દેશની યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
2: વિકસિત ભારત 2047 જબ ઉસ ગોલ ઉસ વિઝન કો સામને રખતે હૈ તો હમારા કામ ભી બડા સુગમ હો જાયેગા. ઓર હિંમત સે કામ કરે, અચ્છા કામ કરે, બદલાવ મે પહેલ કરે. જહાં જહાં કોઈ ચીજ મે હમારે નઈ સોચ હૈ, નઈ આઈડિયાઝ હૈ, અગર હમ સબને નઈ નઈ ટેકનોલોજીઝ કો એડોપ્ટ કિયા, હમ ભી અપને આપ કો રીટ્રેન કરે, રીસ્કિલ કરે, અપગ્રેડ કરે હમારી નોલેજ, ઓર આગે બઢને કે લિયે કન્ટિન્યુઅસ લર્નિંગ શુડ બી અ પાર્ટ ઓફ અવર લાઈફ.
0: ગુજરાતમાં પણ આજે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં યોજાયેલા પ્રાદેશિક રોજગાર મેળાઓમાં લગભગ 242 ભરતીઓને નિમણૂક પત્રો અપાયા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વડોદરામાં, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રાજકોટમાં ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપ્યા હતા. અમદાવાદમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે સાહીબાગ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં હાજરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત પ્રગતિ અને પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. રૂબિયોએ આજે બપોરે નવી દિલ્હીમાં સેવાતીર્થ ખાતે પ્રધાનમંત્રી મોદીને મળ્યા. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારત અને અમેરિકા વૈશ્વિક હિત માટે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે. આ બેઠક દરમિયાન વિદેશમંત્રી ડોક્ટર જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સચિવ રૂબિયોએ પ્રધાનમંત્રી મોદીને સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર અને રોકાણ, ઉર્જા, સુરક્ષા, કનેક્ટિવિટી, શિક્ષણ અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી. સચિવ રૂબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ દર્શાવ્યો હતો. શ્રી મોદીએ શાંતિ પ્રયાસો માટે ભારતના સતત સમર્થનની પુષ્ટિ કરી હતી અને સંવાદ અને રાજદ્વારી દ્વારા સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના આહવાનનો પુરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ સચિવ રૂબિયોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની શુભેચ્છાઓ આપવા પણ કહ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21મી તારીખ સુધીમાં મુસદ્દા નિયમો પર વાંધા સૂચનો રજૂ

0: કરી શકે છે. વિકસિત ભારત જીરામજી અધિનિયમ, 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા 2005ને બદલે છે. નવા કાયદાનો ઉદ્દેશ નાણાકીય વર્ષમાં વૈધાનિક રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવાનો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર મુસદ્દા નિયમો કલમ 33 અને કાયદાની અન્ય સંબંધિત જોગવાઈઓ અનુસાર ઘડવામાં આવ્યા છે. વીબી જીરામજી અધિનિયમ 2025 આ વર્ષે 1 જુલાઈથી અમલમાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત મજબૂત આર્થિક પાયા અને મજબૂત નિકાસ વૃદ્ધિનો સાક્ષી બની રહ્યું છે. તેમણે કહ્યું કે એપ્રિલમાં નોંધાયેલ નિકાસ વૃદ્ધિની ગતિ મે મહિનામાં પણ ચાલુ રહી છે, જે વૈશ્વિક પ્રતિકૂળતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ પશ્ચિમ બંગાળમાં પ્રથમ હપ્તા તરીકે 527 કરોડ રૂપિયાથી વધુ રકમ જારી કરી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પશ્ચિમ બંગાળમાં આરોગ્ય સંભાળ પ્રણાલીઓની સમીક્ષા કરી. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર 2 અલગ અલગ કામગીરીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI મુંબઈ ઝોનલ યુનિટે આશરે 11 કરોડ 25 લાખ રૂપિયાની કિંમતનો 2.25 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો. આ મામલે 4 વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. DRI અધિકારીઓના જણાવ્યા અનુસાર આદિસ અબાબાથી આવતા એક પુરુષ અને એક મહિલા મુસાફરને અટકાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને માદક દ્રવ્યોવાળા કેપ્સ્યુલ ગળી ગયા હોવાનું કબૂલ્યું હતું. તેમને નજીકના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અધિકારીઓએ લગભગ 7 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો છે. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સુરજ વશિષ્ઠ અને સાગરસિંહ આજે વિયેતનામના દાનાંગમાં એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપમાં પુરુષોની ગ્રીકો રોમન શ્રેણીઓની ફાઇનલમાં પહોંચ્યા છે, જેનાથી ભારતને ઓછામાં ઓછા 2 રજત ચંદ્રક મળવાની ખાતરી થઈ છે. 60 કિલોગ્રામ વર્ગમાં સુરજ વશિષ્ઠે કિર્ગિસ્તાનના નુરિસ્તાન સુયોર કુલોવને 3-2 હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. હવે તેનો મુકાબલો સુવર્ણચંદ્રક માટે કઝાકિસ્તાનના એબેક એથબેકોવ સામે થશે. દરમિયાન 67 કિલોગ્રામ વર્ગમાં સાગરસિંહે સેમીફાઇનલમાં સાઉદી અરેબિયાના મુન્થીર અબ્દુલ્લા એઝાન્ડ ઉપર 4-0 શાનદાર વિજય મેળવ્યો. સુવર્ણચંદ્રક માટે તેનો મુકાબલો ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના આયાતજાન ખાલમાખાનોવ સાથે થશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી આજે માહિતી આપી કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડે રાજસ્થાનના દાંડીવાલા ફિલ્ડમાં ગેસ બેરિંગ પેઝોન સફળતાપૂર્વક ખોલ્યો છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ જણાવ્યું કે ચિચરાઝાનું ફોર્મેશનમાંથી પ્રથમ વખત લગભગ 25,000 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ કુદરતી ગેસનો પ્રવાહ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે ભારત તિબેટીયન બોર્ડર પોલીસની પ્રથમ મહિલા અભિયાન ટીમને માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે ભારતની દીકરીઓ વૈશ્વિક મંચ પર ભારતની નારી શક્તિને ફરી વ્યાખ્યાયિત કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવાનું મહત્વનું માધ્યમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રીએ પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વીબી જીરામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. DRIએ મુંબઈમાંથી 11 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ જપ્ત કર્યો અને ભારતીય કુસ્તીબાજો સુરજ વશિષ્ઠ અને સાગરસિંહ એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપની ગ્રીકો રોમન શ્રેણીની ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે રાત્રિના 8 થયા છે. આ સમય છે આપના મનપસંદ કાર્યક્રમ સારેગામાનો. સારેગામા કાર્યક્રમમાં પ્રથમ આપને સંભળાવીએ તુલસી કુમારનો સ્વર, મનોજ મુંતાસિરના શબ્દો, સંગીત તનિષ્ક બાગચીનું, ફિલ્મ છે બાદશાહો.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં આપ સાંભળી રહ્યા છો. બેફિકરે આ ફિલ્મનું ગીત સાંભળીએ. બેની દયાલનો સ્વર, ગીતના બોલ જયદીપ સાહનીના સંગીત વિશાલ એન શેખરનું.

કાર્યક્રમમાં હવે સાંભળીએ દંગલ ફિલ્મનું આ ગીત, અરિજિત સિંહનો સ્વર, ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્યના, સંગીત પ્રીતમનું.

ડિયર જિંદગી આ ફિલ્મનું ગીત સાંભળીએ. સુનિધિ ચૌહાણનો સ્વર, ગીતના બોલ કૌશર મુનીરના, સંગીત અમિત ત્રિવેદીનું.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે ફુકરે રિટર્ન્સ. આ ફિલ્મનું ગીતના બોલ, સંગીત અને સ્વર શ્રી ડીનું.

હાફ ગર્લફ્રેન્ડ. આ ફિલ્મનું ગીત સાંભળીએ એશ કિંગના સ્વરમાં. ગીતના બોલ ઇરફત મહેમૂદના, સંગીત તનિષ્ક બાગચીનું.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ હિન્દી મીડિયમ આ ફિલ્મનું ગીત તનિષ્ક સંઘવીના સ્વરમાં. ગીતના બોલ કુમારના, સંગીત સચિન જીગરનું.

કહાની ટુ આ ફિલ્મનું ગીત સાંભળીએ. અરિજિત સિંઘનો સ્વર, ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્યના, સંગીત ક્લિન્ટન સેરેજોનું.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમના અંતે સાંભળીએ રાબતા, આ ફિલ્મનું ગીત અરિજિત સિંહનું સ્વર, ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્યના, સંગીત પ્રીતમનું.

ઇન્દિવરના બોલ આપ સાંભળી રહ્યા હતા. સ્વર જગજીતસિંહનો, આવાઝ ફિલ્મની આ સુંદર મજાની ગઝલ આપ સાંભળી.

સહર આ ફિલ્મની ગઝલ આપ સાંભળી રહ્યા હતા. મિત્રો, આ કાર્યક્રમમાં આજે આપે સાંભળી જગજીતસિંહના સ્વરમાં ગવાયેલી કેટલીક સુમધુર યાદગાર ગઝલો.